মধুমিতা ধ্রুমদল শোভিনী সুহাসিনী সুমধুর ভাষিণী।

નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે અધિક જ્યેષ્ઠ સુદ દશમ, વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 25 મે 2026 ને સોમવાર. અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સંપન્ન થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત શ્રી રામચરિત માનસ ગાન. આકાશવાણી રાજકોટ રજૂ કરીએ છીએ કૃષિ માહિતી અંતર્ગત સહજીવન અથવા જૈવ વિવિધતા આ વિષય પરની રજૂઆત કરશે ખીમજીભાઈ ચંદ્રવાડિયા.

ખેડૂત ભાઈ બહેનોને જાજા કરીને રામ રામ. આજે વાત કરીએ સહજીવન અથવા જૈવ વિવિધતા કુદરતી ખેતીમાં. આ સૃષ્ટિ પર વનસ્પતિના મુખ્ય બે વર્ગો છે, એકદળ અને દ્વિદળ, અથવા અનાજ વર્ગ અને કઠોળ વર્ગ. કુદરતી રીતે તૈયાર થયેલ જંગલનું નિરીક્ષણ કરશો તો તેમાં 60% દ્વિદળ વનસ્પતિ દેખાશે અને 40% એકદળ વનસ્પતિનું મિશ્રણ જોવા મળશે. પ્રકૃતિમાં છોડ વચ્ચે હરીફાઈ નથી, પરંતુ સહયોગ છે. જેમ કે કઠોળ વર્ગની વનસ્પતિ હવામાંથી નાઇટ્રોજન સહજીવી જીવાણુઓની મદદથી ખેંચીને જમીનમાં સ્થિર કરે છે, જેથી જમીનની ફળદ્રુપતા વધે છે. કઠોળ વર્ગના મૂળ પાસે સહજીવી જીવન જીવતા રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે, જે મૂળમાં ગાંઠો બનાવી નાઇટ્રોજન સ્થિર કરે છે. હવે અનાજ વર્ગમાં અસહજીવી જીવાણુ મૂળની આસપાસ રહી નાઇટ્રોજન સ્થિર કરે છે, તેથી બંને પ્રકારના છોડ જમીનમાં હશે તો નાઇટ્રોજનની ઉણપ નહીં રહે. જેમ કે મગફળી સાથે મકાઈ,

ઘઉં સાથે ચણા અને મગ સાથે તલ વગેરે સિઝન પ્રમાણે મિશ્ર પાકો લેવા જોઈએ. મિશ્ર પાકોથી ઉપયોગી કીટકોની સંખ્યા જળવાઈ રહે છે, જેથી કીટકોનો ઉપદ્રવ એની મેળે જ અટકે છે. જેમ કે મગફળીમાં મકાઈના છોડ વાવવાથી ડાળિયા લેડી બર્ડ બીટલ મકાઈના છોડ પર તરત આવી જાય છે, કારણ કે મકાઈના છોડની પરાગરજ તેનો અવેજી ખોરાક છે. જેવા ચૂસિયા પ્રકારના કીટકો મગફળીમાં આવે કે તુરંત ડાળિયા તેના પર હુમલો કરી નિયંત્રણ કરે છે. આવું સહજીવન કરવાથી બીજા પ્રશ્નો પણ હલ થાય છે, જેમ કે કુદરતી મોસમમાં ફેરફાર થાય તો કોઈ એક પાક બચી જાય છે, એટલે જોખમ ઘટે છે. એક કરતાં વધારે પાકો હોવાથી જુદું જુદું ઉત્પાદન બજારમાં જવાથી ભાવો પણ મળી રહે છે. અત્યારની આપણી સૌરાષ્ટ્રની ખેતીમાં જોઈએ તો મોટાભાગે મગફળીનું જ વાવેતર થાય છે, અથવા તો કપાસ એકલો કે દિવેલા એકલા જ વવાય છે. તેથી બજારમાં મોટા જથ્થામાં એક સરખું ઉત્પાદન જવાથી માંગ અને પુરવઠાનું સંતુલન વિખાય છે, તેથી ભાવો મળતા નથી. વિવિધ પાકો હોવાથી ખેતી કાર્યો પણ આગળ પાછળ ચાલ્યા કરે છે, સતત કામ મળે અને આવક પણ મળતી રહે છે. કઠોળ અને ધાન્ય પાકો સાથે હોવાથી ધોવાણના પ્રશ્નો પણ અટકે છે, કારણ કે કઠોળ પાકો જમીન પર પથરાયેલા હોય છે, જમીન ઢાંકી રાખે છે, કુદરતી આચ્છાદન બને છે જે ધાન્ય પાકને ઉપયોગી બને છે. એટલે એક પાકી ખેતીને છોડીને બહુપાકી ખેતી અપનાવવાથી સરવાળે ખેડૂતોને વધુ ફાયદો થાય છે. આજે કૃષિ માહિતીમાં આપણે આ સહજીવન અને જૈવ વિવિધતા વિશે જાણ્યું. ફરી મળીશું, ત્યાં સુધી બધાને રામ રામ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી અંતર્ગત સહજીવન અથવા જૈવ વિવિધતા આ વિષય પરની રજૂઆત પ્રસ્તુતિ ખીમજીભાઈ ચંદ્રવાડિયાની હતી. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે જોઈએ હવામાન સમાચાર. આગામી 24 કલાક દરમિયાનની હવામાન ખાતાની આગાહી જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી અને અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આ વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગુજરાતના ઉત્તર તેમજ દક્ષિણ કાંઠાના સાગરખેડુ ભાઈઓ માટે આગામી 24 કલાક દરમિયાન હવામાન મથક તરફથી તકેદારીની કોઈ સૂચના આપવામાં આવતી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

ના દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં અંતર્ગત ભજનોની સરવાણી વહાવશે ભીખારામ પરબ. 8:50 રજૂ કરીશું અભિજીત વ્યાસનો ગુજરાતી વાર્તાલાપ સિનેમા અને લોકકલા. 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ અભિનેતા સુનિલ દત્તજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ ફિલ્મોના ગીતો માણી શકશો. 10:30 લોકસંગીત અંતર્ગત સાંભળશો રણજીતભાઈ વાંકના કંઠે લોકવાર્તા કસબ અને દિલાવરી, અને કરસન પઢિયારના કંઠે દુહા છંદ. ૧૧:00-૩:00 સુધીના કાર્યક્રમ આપ સાંભળશો અમારા અમદાવાદ કેન્દ્રથી, જે અંતર્ગત 11:02 સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત, 11:30 હિન્દી ગેરફિલ્મી ગીતો રજૂ કરીશું, 12:00 ગુજરાતી ગીતો માણી શકશો. ૧૨:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર પ્રસારિત કરીશું. 1:10 ભદ્રાયુ અરવિંદ અને ચેતના પાટડિયાના સ્વરમાં સુગમ રચનાઓ માણી શકશો. 12:15 ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી, અને 2:40 સાંભળશો ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 5:10 સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. 6:00 ભજનો રજૂ કરીશું કલાકાર ગોપાલભાઈ સોઢા. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, અને 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી થશે. 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ઝારેગામાં, જે કેન્દ્રિત છે સંગીતકાર લક્ષ્મીકાંતજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ સંગીતબદ્ધ કરેલ ફિલ્મો પર. 9:15 રજૂ કરીશું દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ. 9:30-11:00 સુધીના વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત 9:30 સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે સંગીતકાર લક્ષ્મીકાંતજી પર. 10:00 છાયા ગીત, અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતી અમારી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:55 સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

7:20 રજૂ કરીશું ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 વાગે સુગમ સંગીત. આજના કલાકારો છે આરતી મુનશી અને પાર્થિવ ગોહિલ. 7:55 પર્યાવરણની દૈનિક શ્રેણી, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં સાંભળશો બર્ડ રિંગિંગ વિશે માહિતી, રજૂઆત પ્રકાશ ચૈતન્ય સ્વામી. 8:30 વાગે

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. એમબીએ એમસીએ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના જાહેર થયેલા અહેવાલ મુજબ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો હોવાનું તારણ બહાર આવ્યું છે. વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઇમ રેટ 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ આ અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલથી ગુનાખોરી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઓછી હોવાનું ફલિત થયું છે. દેશના 36 રાજ્યો યુટીમાં મહિલા સુરક્ષા કેટેગરીમાં ગુજરાત 33મા સ્થાને, રાષ્ટ્રીય સરેરાશ 64.6 સામે રાજ્યનો ક્રાઇમ રેટ માત્ર 22.0 રહ્યો છે. ગંભીર ગુનાઓના રેટમાં 16.5 સાથે ગુજરાતનું 31મું સ્થાન છે, જ્યારે શરીર વિરુદ્ધના ગુનામાં દેશના 62.1 સામે ગુજરાત 24.7 ક્રાઇમ રેટ સાથે 31મા ક્રમે છે. ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના ઇન્ડેક્સમાં દેશના 36 રાજ્યોમાં ગુજરાતના 29મા ક્રમે રહેતા સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર

0: મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આજે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાશે. વર્ષ 2026 માટેના 131 પદ્મ પુરસ્કારોમાંથી બાકીના પદ્મ પુરસ્કારો સમારોહના બીજા તબક્કામાં એનાયત થશે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસિમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વરિષ્ઠ ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્યે કહ્યું કે તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે તેનાથી તેમને આનંદ થયો છે. પુરસ્કાર મળવા પાછળનું કારણ અંગે તેમણે કહ્યું કે તેમની મહેનતને લોકોએ નિહાળી છે અને સરકારે પણ તેમની મહેનતને જોઈને તેની કદર કરીને પુરસ્કાર એનાયત કર્યો છે.
1: રંગભૂમિ પે જો મેં કામ કિયા હૈ ઉસકે લિયે મુઝે પદ્મ એવોર્ડ મિલા હૈ પદ્મશ્રી. ના અચ્છા લગા કે કિસીને તો દેખા મુઝે જબ પ્રેક્ષક મેં કહા પ્રેક્ષક મિલતા હૈ તો બહોત અચ્છા લગતા હૈ પ્રેક્ષક હી હૈ તો જૈસા હુઆ કે સરકાર ભારત સરકાર મેરા પ્રેક્ષક રહા ઉન્હોને મુઝે મેરા કામ દેખા હોગા તભી તો મુઝે બુલાયા હો બહોત બહોત બહોત અચ્છા લગા બહોત.
0: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી થશે. ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા હતા. આજે જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં સામાન્ય સભાની પ્રથમ બેઠક મળશે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાશે. જામનગર જિલ્લાની ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ગઈકાલે બિનહરીફ વરણી થઈ હતી. બીજી તરફ વાપી મનપાની પ્રથમ બોર્ડ બેઠક 28 મે યોજાશે, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સ્થાયી સમિતિના 12 સભ્યોની પસંદગી કરાશે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી સિગારેટ, અમૂલ અને સાગર ઘી તથા અન્ય ઘરેલુ વપરાશની ચીજવસ્તુઓનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે શહેરના ચાંદોડિયા વિસ્તારના 2 ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો પકડી પાડ્યો. આ ઘટનામાં 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું.
2: જસવંત છાપ બીડી, ફેવિક્વિક, ગોલ્ડ ફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પૂ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખની કિંમતનો બનાવટી મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. હાલ 3 આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. MBA અને MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે. એડમિશન કમિટી દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આજથી 30 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે, જ્યારે 6 જુલાઈના રોજ કોલેજો અને બેઠકોની યાદી જાહેર કરાશે, જ્યારે 9 જુલાઈના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 12 જુલાઈ સુધી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 જુલાઈના રોજ મોક રાઉન્ડની બેઠકોની ફાળવણીની જાહેરાત થશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET UG 2026 મુલતવી રાખી છે. સરકારની સૂચના મુજબ ઈદ ઉલ અઝા બકરી ઈદની તારીખમાં ફેરફારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સુધારેલી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની અદ્યતન માહિતી માટે NTAની સત્તાવાર વેબસાઇટ જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુએશન શો 2026 યોજાયો. બેચલર ઓફ ટેક્સટાઇલ ડિઝાઇન 2022થી 2026ના પ્રથમ બેચના 21 વિદ્યાર્થીઓ અને માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટના ત્રીજા બેચના 20 વિદ્યાર્થીઓ સ્નાતક થયા હોવાનું નિફ્ટના નિદેશક સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું.
3: ये जो कार्यक्रम हुआ है उस टेक्सटाइल डिजाइन के कुछ 21 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं और फैशन मैनेजमेंट स्टूडेंट्स से 20 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं. ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાના પીપલદાહન ગામની શ્રી ગણેશ સખી મંડળની બહેનોને તેમની સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોને બિરદાવતા અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા દ્વારા

0: વાજબી ઓળખ ઉભી કરી રહી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે તેમજ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું।
1: अगले 7 दिन तक पूरे गुजरात में मौसम आमतौर पर खुश्क रहेगा और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर रहा है कल 42.7 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है। अगर विंड्स की बात करें कोस्टल की तो कोस्टल में थोड़ी सी क्योंकि डीप प्रेशर ग्रेडिएंट है हल्की विंड स्ट्रॉन्ग चल रही है। जो कोस्टल में है पश्चिमी से उत्तर पश्चिमी हवाएं लगती है। इधर साउथ गुजरात में भी हमने उत्तर पश्चिम से साउथ वेस्ट डायरेक्शन से और वेस्टर्ली विंड्स लगती है और उनकी जो स्पीड दी गई है वो 15 से 20 25 नॉट।
0: પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલ ડિસિલ્ટિંગ ડેમ રિપેરિંગ તળાવ અને ચેકડેમ ઊંડા કરવા વધુ 106 કામોને મંજૂરી અપાતા આ કામગીરી ધમધમી રહી છે। કુલ 263 જેટલા કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું નોડલ ઓફિસર અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર આર એ ઉડદરાએ જણાવ્યું હતું।
2: આની અંદર કેનાલ સાફ સફાઈ, તળાવ ઊંડા અહીંયા તળાવ ઊંડા ઉતારવા, ચેકડેમ ઊંડા ઉતારવા, જળાશયોનું ડિસિલ્ટિંગ, કેનાલ સાફ સફાઈ, તળાવ ચેકડેમ રિપેરિંગ, ખેત તલાવડી માટીપાડા વગેરે કામગીરી કરાવવામાં આવે છે। જેનાથી 197.55 કિલોમીટર જેટલી કેનાલ સાફ સફાઈ પણ કામગીરી સમાવેશ કરવામાં આવેલ છે।
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી। ગતરાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું। દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો। જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું। અન્ય એક મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રનથી હરાવ્યું। અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો। મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર। રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે। અમદાવાદના ચાંદોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે 4 સાબુ ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી। એમબીએ એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ। અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
3: આકાશવાણી રાજકોટ રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમના આરંભે સાંભળશો ફિલ્મ લગાનનું ગીત જેને ગાયું છે લતા મંગેશકર અને ઉદિત નારાયણે।

હવે સાંભળશો ફાલ્ગુની પાઠક કે દેવ ચૌધરી અને કરસન સાગઠિયાના સ્વરમાં લીલા ફિલ્મનું આ ગીત.

આ ગીત સાથે જ ફિલ્મી ભક્તિ સંગીત અહીં પૂરું થયું. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. સુગમ સંગીતના આરંભે સાંભળશો આરતી મુનશી અને આસિત દેસાઈના સ્વરમાં કવિ તુષાર શુક્લની આ રચના.

આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી સુગમ રચનાઓ. આ સાથે જ સુગમ સંગીત અહીં પૂરું થયું. બરાબર 7:45 મિનિટે સાંભળશો અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકાએ ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિએ 131 પદ્મ પુરસ્કારોની મંજૂરી આપી છે, જેમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડેલવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવે છે.

0: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સચિવ રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ શેર કર્યો. તેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. શ્રી રૂબિયોની 4 દિવસની ભારત મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયા આવી હતી. શ્રી રૂબિયોએ શનિવારે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે તેમની મુલાકાત થઈ હતી.
1: भारत और अमेरिका के बीच राजनीतिक समझ के बारे में हमारे बीच एक रणनीतिक साझेदारी है. ये साझेदारी कई क्षेत्रों में दोनों पक्षों के राष्ट्रीय हितों से बनती है. बैठक में हमने पश्चिम एशिया, मध्य पूर्व, भारतीय उपमहाद्वीप और पूर्वी एशिया से संबंधित घटनाक्रमों पर चर्चा की.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિત ઇરાન સાથેના સોદા પર મોટા ભાગે વાટાઘાટો કરવામાં આવી છે. તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રગતિની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી. લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહેરીન સે બાત કી ગઈ હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમરીકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે दीर्घकालिक शांति समझौते के लिए बातचीत जारी है. अमेरिका द्वारा ईरान के बंदरगाहों की नाकेबंदी के कारण ईरान ने होर्मुज जल डमरू मध्य को बंद कर दिया है. समाचार कक्ष से चंद्रशेखर शर्मा.
0: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારે સમાન નાગરિક સંહિતાના કાર્યક્ષેત્રમાંથી તમામ આદિવાસી સમુદાયોને બાકાત રાખવા માટે ખાસ જોગવાઈઓ કરી છે. તેનો ઉદ્દેશ્ય તેમના અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરવાનો છે. નવી દિલ્હીમાં એક આદિવાસી સાંસ્કૃતિક મેળાવડાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે
3: નરેન્દ્ર મોદી સરકાર કે ગૃહમંત્રીએ નાતે સ્પષ્ટ કર દેના ચાહતા હું, યુસીસી કી કોઈ પાબંદી વનવાસી જગત પર, વનવાસી વ્યક્તિ પર લગને વાલી નહીં. યુસીસી સે કોઈ વનવાસી અધિકારો કા અતિક્રમણ નહીં હોને વાલા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં બોઇંગ કંપનીના વૈશ્વિક નિયમો અને પોલિસી સંચાલન કરનાર નાયબ મુખ્યપ્રધાન જેફ શોકીને મળ્યા હતા. શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદનમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવાની સાથે આ બેઠકમાં જાળવણી, સમારકામ અને અનેક તકો વિકસાવવા, કૌશલ્ય, સપ્લાય ચેઇન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન એન્જિનિયરિંગ હબ તરીકે ભારતની ભૂમિકા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા છે. સાંભળીએ એક અહેવાલ.
4: ભારત જી રામજી એક્ટ ને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગહ લી હૈ. નયે કાનૂન કે તહેત અબ એક વિત્તીય વર્ષ મેં રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ. મંત્રાલય ને બતાયા કી મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લિયે સાર્વજનિક કિયા ગયા હૈ. નયે કાનૂન મેં મજદૂરી કા ભુગતાન સમય પર પારદર્શી ઓર જવાબદેહી કે સાથ કરને પર વિશેષ જોર દિયા ગયા હૈ. ઇસકે અલાવા તય સમય કે ભીતર કામ નહીં મિલને પર બેરોજગારી ભત્તા દેને કા ભી પ્રાવધાન કિયા ગયા હૈ. VBG રામજી એક્ટ 1 જુલાઈ से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में लागू होगा. अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21 તારીખ સુધીમાં વિચારણા માટે ડ્રાફ્ટ નિયમો પર વાંધા અને સૂચનો સબમિટ કરી શકે છે. મહારાષ્ટ્ર

0: શહેરમાં ટીસીએસ સુવિધા સાથે જોડાયેલા કથિત જાતીય શોષણ અને ધર્મ પરિવર્તનના પ્રયાસના કેસના સંદર્ભમાં નાસિકની કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એસઆઈટી ચીફ સંદીપ મિટકના જણાવ્યા અનુસાર ગઈકાલે ચાર આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તોસીફ અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગુનાઓ સાથે જોડાયેલા 7-8 વ્યક્તિઓને લગતી વધારાની ચાર્જશીટ આગામી 3-4 દિવસમાં દાખલ થવાની અપેક્ષા છે. બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર પ્રણવ વર્માએ ગઈકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને વિદાય આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પોસ્ટ કરાયેલી માહિતી મુજબ પ્રધાનમંત્રીએ ભારત બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ શ્રી વર્માનો આભાર માન્યો હતો અને તેમની આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. ગત રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં કેકેઆર 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું. બેટિંગમાં ઉતરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારોમાં ઈરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, ઈરાન યુદ્ધનો અંત નજીક, હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે. નવગુજરાત સમય લખે છે, ડીલનો તખતો તૈયાર, અમેરિકા ઈરાન યુદ્ધનો અંત નજીક. દિવ્ય ભાસ્કર લખે છે, ડીલ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં, ટ્રમ્પ હોર્મુઝ પુનઃસ્થાપન 30 દિવસ પછી ઈરાન.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકા, ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી રાજકોટ પર્યાવરણ વિષયક 5 મિનિટમાં બર્ડ રિંગિંગ વિશે માહિતી આપશે પ્રકાશ ચૈતન્ય સ્વામી.

પર્યાવરણ વિશે એક 5 મિનિટમાં આજે વાત કરવી છે બર્ડ રિંગિંગ વિશે, યાયાવર પક્ષીઓને સમજવાની એક અગત્યની આ તકનીક વિશે. પક્ષીઓનું સ્થળાંતર હંમેશા એક જિજ્ઞાસાસભર વિષય રહેલ છે. હજારો માઇલનો પ્રવાસ ખેડી પક્ષીઓ કેવી રીતે આટલું દૂર સ્થળાંતર કરી શકે એ ઘટનાક્રમ ખૂબ લાંબા સમય સુધી કોયડારૂપ બની રહ્યો છે. ટેકનોલોજીના નવીનીકરણ અને વિકસતા વિજ્ઞાન સાથે આ કોયડાનો ક્રમશઃ ઉકેલ મળ્યો છે. પક્ષીઓના સ્થળાંતરનું વિજ્ઞાન પણ વિકસતું ગયું. બર્ડ રિંગિંગ એ એક ઉપયોગી સંશોધન તકનીક છે જે પક્ષીઓના અસ્તિત્વ ઉપરાંત પક્ષીની વસ્તીનું નિરીક્ષણ કરવામાં આવે તેમાં થતા ફેરફારને સમજવામાં મદદરૂપ કરે છે. બર્ડ રિંગિંગનો મૂળ હેતુ પક્ષીઓના સ્થળાંતર રહસ્યોને ઉકેલવાનો હતો. વૈજ્ઞાનિક અભિગમ સાથે બર્ડ રિંગિંગ 1889માં ડેનમાર્કમાં શરૂ થયું, જ્યારે હાન્સ ક્રિશ્ચિયન કોર્નેલિયસ અને મોર્ટેસને યુરોપિયન સ્ટારલિંગ્સને રિંગિંગ કર્યું, જેમાં મેટલ રિંગ્સ પર કોઈ ચોક્કસ સંખ્યા આંકડા કોતરવામાં આવ્યા અને વર્ષ 1971ની શરૂઆતમાં પક્ષીઓના સ્થળાંતરનો પહેલો એટલાસ પ્રકાશિત થયો. રિંગિંગ માટે ઉપયોગમાં લેવાતી જુદી જુદી પદ્ધતિઓ જુદી જુદી પ્રજાતિઓને અનુરૂપ વિકાસ પામી છે. પક્ષીઓને તેમના પગ પર એક કડી પહેરાવવામાં આવે છે, ઉપરાંત બીજી અમુક પણ પદ્ધતિ વડે પક્ષીઓને ટેગ કરવામાં આવે છે. પક્ષીઓને પકડવા માટે ખાસ પ્રકારની દોરીવાળી જાળનો ઉપયોગ થાય છે. આ જાળની સાઈઝ અને ગાળો કયા પ્રકારના પક્ષીઓને પકડવાના છે તેના ઉપર આધારિત હોય છે. આ જાળને યોગ્ય જગ્યાએ બાંધવાથી પક્ષી તેમાં ફસાય છે, પછી તેને જાળ વડે જાળમાંથી કાઢી કડી પહેરાવવામાં આવે છે. પક્ષીઓને પકડવા માટે પાખડ, ગલ, ધરાબ વગેરે પદ્ધતિઓ જાણીતી છે. જાળ લગાવ્યા પછી પક્ષી એકવાર જાળમાં ફસાઈ જાય તે પછી ખૂબ જ કાળજીપૂર્વક કાઢવામાં આવે છે અને નજીકમાં રહેલ રિંગિંગ કરનાર વ્યક્તિને એટલે કે રિંગર પાસે લઈ જાય છે. પક્ષીના કદ અને વજનના માપ લેવાય છે. આ માપ લેવા માટે ચોકસાઈપૂર્વક માપી શકાય એ માટે વર્નિયર, કેલિપર્સ અને વજનકાંટાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પક્ષીના પીછાની સ્થિતિ, બ્રૂડ સ્પેચ, એક ખાસ પ્રકારની ચામડીનો ભાગ

0: જે પક્ષીના પેટ પાસે હોય છે અને ઈંડાના સેવનમાં મદદરૂપ થાય છે. અવલોકનો નોંધવામાં આવે છે. ત્યારબાદ જો વર્ષ એકી સંખ્યામાં હોય તો કડી જમણા પગમાં અને બેકી સંખ્યામાં હોય તો ડાબા પગમાં પક્ષીના સાથળના ભાગ તરફ પહેરાવવામાં આવે છે, જેને ટીબિયા કહે છે. કડી ખાસ પ્રકારની એલ્યુમિનિયમ ધાતુમાંથી બનાવેલી હોય છે, જે વજનમાં ખૂબ જ હળવી હોય. રિંગ પર એક ખાસ સંખ્યા લખવામાં આવે છે, જે દરેક કડી પર વિશિષ્ટ હોય છે. આ ઉપરાંત કડી પહેરાવનાર સંસ્થાનું નામ અને દેશનું નામ પણ હોય છે. પક્ષીઓને ટેગ કરવા અન્ય ઉપકરણોનો પણ ઉપયોગ થાય છે. આ પૈકી લેગ બેન્ડ લગાવવા માટે અમુક નિશ્ચિત સમયો, અમુક નિશ્ચિત નિયમો હોય છે, જેનું વૈશ્વિક સ્તરે બધા જ દેશો પાલન કરે છે. સામાન્ય રીતે આવા બે જુદા જુદા લેગ બેન્ડ પક્ષીના પગ પર લગાડવામાં આવે છે. બંને ટેગના કલર અને તેમાં લખાતા અક્ષરોના આધારે નિયમો નક્કી કરવામાં આવે છે. રિંગિંગના ફાયદા વિશે વાત કરીએ તો પક્ષીના શિયાળુ અને ઉનાળુ વિસ્તારો અંગે માહિતી પ્રાપ્ત થાય છે. તેમના શારીરિક વિકાસ, પ્રજનન ઋતુ વગેરે જેવા જૈવિક ચક્રો વિશે જ્ઞાન પ્રાપ્ત થાય છે. રિંગિંગના ગેરફાયદા વિશે વાત કરીએ તો પક્ષીનું નિરીક્ષણ કરવા ખૂબ જ સારા કેમેરા અને દૂરબીનની જરૂર પડે છે. પ્રવાસ દરમિયાન પક્ષી વિશેની કોઈ માહિતીનો અંદાજ કે માહિતી મળી શકતી નથી. પક્ષીઓના આવાસ સ્થાનને લગતી કોઈ માહિતી મળતી નથી. ટેકનોલોજી વિકાસ સાથે રિંગિંગની સાથે સાથે સેટેલાઇટ ટેગ પણ અસ્તિત્વમાં આવ્યા છે. સેટેલાઇટ ટેગ ખાસ પ્રકારની ટેકનોલોજી આધારિત હતા. આ ટેગ ખાસ પ્રકારના ટ્રાન્સમીટર જેવું છે. આ ટેગ સેટેલાઇટ સિગ્નલ ટ્રાન્સમિટ કરતા સેટેલાઇટ રિસીવર એન્ટેના દ્વારા વૈજ્ઞાનિકોને મળતા. આ સિગ્નલની મદદ વડે પક્ષીની ચોક્કસ જગ્યાની માહિતી મળી શકતી. શરૂઆતમાં સેટેલાઇટ ટેગ વજનમાં ભારે હતા અને નાનકડા ઓપરેશન વડે પક્ષીની શરીરની અંદર લગાડવામાં આવતા. સમય જતાં આવા ટેગનું સ્થાન સોલાર ટેગે લઈ લીધું છે. ઉપરાંત જુદા જુદા ટેગ જેવા કે જીઓ લોકેટર અને મોટસ નેનોગેટ ટેગનો ઉપયોગ થાય છે. જીઓ લોકેટર પર પ્રકાશ સંવેદી પ્લેટ લગાડવામાં આવે છે, જે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય નોંધે છે અને લોકેટરમાં આવેલા મેમરી કાર્ડ પર તેનો સંગ્રહ કરે છે, જેના પર પક્ષીઓનું ચોક્કસ સ્થાન નક્કી કરી શકાય છે. મોટર સ્ટેગ સાઇઝમાં ઘણું નાનું હોય છે, પરંતુ પીછા પર લગાડતું હોવાથી પીછા સાથે ખરી પણ જાય છે.
1: તો આ હતી પર્યાવરણ વિષયક 5 મિનિટમાં બર્ડ રિંગિંગ વિશેની માહિતી, રજૂઆત પ્રકાશ ચૈતન્ય સ્વામીની, પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.

નિરખને ગગનમાં કાર્યક્રમ અંતર્ગત આજે આપ ભિખારામ પરબના કંઠે ભજનો માણી શકશો. તો પ્રથમ રચના સાંભળશો સુખરામની.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमने आज पुलिस स्टेशन है आवो। उबारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલ થી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: હવે સાંભળશો ભીખારામ પરબના કંઠે રવિરામની આ એક રચના।

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભીખારામ પરબના કંઠે ભજનો. આ સાથે જ નિરખને ગગનમાં કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી.

0: પણ ખરી હ.
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
2: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
2: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.

આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગું પણ આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઈડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150થી વધુ આકાશવાણીની ચેનલો 50થી વધુ ભાષાઓમાં પણ ન્યૂઝ ઓન AIR NEWSONAIR. આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ અભિજીત વ્યાસનો ગુજરાતી વાર્તાલાપ સિનેમા અને લોકકલા.
1: સિનેમા એ આમ તો જનજીવનનું પ્રતિબિંબ છે. સિનેમાને જીવનથી અલગ કરીને જોવું શક્ય જ નથી, એટલે સિનેમાની સાથે બધું સંકળાયેલું છે જે બધું જીવનની સાથે સંકળાયેલું છે. આપણા કવિગુરુ મોરબસિંહ ઉમાશંકર જોશીએ એક વાર એવું કહ્યું હતું કે નાટક એ બધી કલાઓનું પિયર. આ વાતને હું બૃહદ રૂપમાં જોવાનું રાખું છું અને તેનું વિસ્તરણ કરીએ તો સિનેમામાં તો નાટક પણ સમાઈ જાય છે, એટલે અંશે સિનેમા પણ બધી જ કલાઓનું પિયર છે, એટલે કે ચિત્રકલા, સંગીત, નૃત્ય, નાટક, શિલ્પ, સ્થાપત્ય અને સાહિત્ય. આમ આ બધી કલાઓનો સરવાળો કરીએ છીએ તેનો જવાબ સિનેમામાં મળે છે, અને તેના વગર સિનેમા કદાચ સિનેમા જ નથી હોતું. ફિલ્મ એ એક કથનાત્મક કલા છે, એનું ફોર્મ જ નેરેટિવ છે. આ નેરેટિવ ફોર્મમાંથી છૂટવા એ ઘણા પ્રયત્નો કરે છે, પણ આપણે માટે તો એ બધા પ્રયોગો જ છે. એટલે આજે તો અહીં એને કથન કેન્દ્રિત સ્વીકારીને જ ચાલવું રહ્યું. બધી જ કલાઓ કથનાત્મક હોય છે, ચિત્રકલા અને ફોટોગ્રાફી, નૃત્ય અને નાટક કે પછી સાહિત્ય, અને મેં આગળ ઉપર જેમ કહ્યું તેમ સિનેમામાં બધી જ કલાઓનો સમાવેશ થાય છે અને બધી કલાઓ કથનાત્મક છે, જે બધીનો સમાવેશ સિનેમામાં થાય છે. તેથી સિનેમા પણ કથનાત્મક છે, લોકકલાઓ પણ અહીં સમાવેશ થાય છે, એ પણ કથનાત્મક છે. અને લોકકલાના બધા ઘટકો જેવા કે લોકચિત્રકલા, લોકસંગીત, લોકનાટ્ય જેવી કે ભવાઈ વગેરેનો પણ સમાવેશ થઈ જાય છે. લોકવાર્તા એ આમ તો એક પ્રકારનું કથન જ છે ને, એનો કહેનાર કે પરંપરાગત રીતે સાંભળેલી વાર્તાને રજૂ કરતો લેખક એનો નિરૂપક છે. આપણે અહીં વિશિષ્ટ રીતે વાર્તાને જોઈએ છીએ, તેથી લોકવાર્તાની ચર્ચા કરીએ છીએ. અને મને લોકવાર્તા તો વધુ કથનાત્મક લાગી છે, કારણ કે પહેલાં તો એ એક મૌખિક પરંપરા, ઓરલ ટ્રેડિશન છે. લોકવાર્તાઓ લોકોને કહેવામાં વિસ્તરતી રહી છે, એટલે એક કહેનાર છે, જ્યારે અન્ય શ્રોતા એટલે કે સાંભળનાર છે. હવે એ તો મુદ્રિત સ્વરૂપમાં આપણને મળે છે, એટલે એની જે રજૂઆત છે એ જ મહત્વની છે. આપણે ત્યાં ઝવેરચંદ મેઘાણીએ અનેક વાર્તાઓનું સંકલન કરીને રજૂઆત કરી છે. આપણે ગમે તેટલા આધુનિક થઈએ તો પણ આપણો એક શેડો તો આ કલાઓ સાથે જોડાયેલો રહેવાનો જ છે. લોકવાર્તામાં પણ લોકકલા તો છે જ, તેમાં શું નથી એમ વિચારી શકાય, કારણ કે એમાં બધી જ પરંપરાઓ આવી જાય છે. અહીં વિચારવાનું એટલું જ છે કે કયા માધ્યમથી એ રજૂ થઈ રહી છે. મારે આજ લોકકલાની કથનાત્મકતા અંગે વાત કરવી છે, એટલે લોકવાર્તાની સિનેમાના સંદર્ભમાં વાત કરવાની છે. ભારતીય સિનેમા બહુ જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી નથી, જેને આપણે ઝાર કહીએ એવા વિશિષ્ટ વિભાગોમાં કેટલાક અપવાદ બાદ કરતાં ઓળખાતી નથી. અત્યારે એક જ વિભાગની ફિલ્મોનો આપણને પરિચય છે, ન્યૂ વેવ

કે સમાંતર ફિલ્મો જેવું આપણે કહેતા હતા એ બધું હવે ખતમ થઈ ગયું છે. એટલે જ્યારે લોકવાર્તાના સંદર્ભમાં વિચારીએ ત્યારે પણ એનો કોઈ વિશિષ્ટ વિભાગ જોવા મળતો નથી. ગુજરાતમાં તો આપણી ફિલ્મો મહદઅંશે વર્ષો સુધી લોકવાર્તા આધારિત રહ્યો, લગભગ બે દાયકા સુધી એ જ બધા વિષયોને આધારે ફિલ્મ બનતી રહી. પરિણામે તેને એક વિશિષ્ટ સંજ્ઞા મળી, તે ઢોલિવૂડ. અલબત્ત હવે આ ઢોલિવૂડમાંથી ગોલિવૂડનો જમાનો શરૂ થઈ ગયો છે અને એ કેટલે ચાલશે તે જોવાનું હજી બાકી છે. એટલે એ અંગે ભવિષ્યમાં વાત, પણ આ ઢોલિવૂડના સંદર્ભમાં થોડી વાત વિચારવી રહી. આ સંજ્ઞા કેમ ગુજરાતી ફિલ્મોને મળી એ જોઈશું. તો આપણે બધી જ પરંપરાગત કલાઓ આપણી ફિલ્મોમાં સમાવી લીધી છે. એટલે જેમ એમ કહેવાય છે કે ગુજરાતી ફિલ્મો એટલે ગામડું, ગરબો અને ગોકીરો, તે આમ જોઈએ તો આપણી પરંપરા જ છે ને. વળી ગુજરાતના 8-10 મોટા શહેરોને બાદ કરતાં ગુજરાતીઓ વધુ તો ગામડાઓમાં વસે છે. વળી ગરબા એ આપણી સાંસ્કૃતિક પરંપરા છે, એટલે એનો સમાવેશ આપણી ફિલ્મમાં સહજ થવાનો જ. આ જ આપણી લોકકલા છે. અહીં બે હિન્દી ફિલ્મો યાદ કરવી રહે, જે સૌ પ્રથમ સરસ્વતી ચંદ્ર અને બીજી તે મિર્ચ મસાલા. આ બંને ફિલ્મો ગુજરાતી કૃતિઓ ઉપરથી સર્જાય છે અને બંનેમાં જે ગરબાઓ રજૂ થયા છે તે ઉત્તમ અને કલાત્મક છે, જે અનેક લોકોના કંઠે ગવાતા રહ્યા છે. ફિલ્મ મેના ગોજરી એક એવા લોકવાર્તાને આધારે સર્જાયેલી છે. તેમાંનો ગરબો સાસિયા પુરાવો રાજ, દીવડા પ્રગટાવો રાજ, આજ મારે આંગણે પધારો રાજ, આજ આટલા વર્ષો બાદ પણ બહેનોના મોઢે સાંભળવા મળે છે. આ આપણી લોક પરંપરા છે. અહીં આપણને ગુજરાતી ફિલ્મ ભવની ભવાઈ પણ યાદ કરવી ગમશે. તો આ ફિલ્મમાં લોકવાર્તા અને લોકકલાના બધા જ અંગોનો સમાવેશ થયેલો જોવા મળશે. ભવાઈની શૈલીની ખૂબ સરસ રજૂઆત આ ફિલ્મમાં જોવા મળે છે. ફિલ્મનો કથક માલો, કે જે પાત્ર ઓમપુરીએ ભજવ્યું છે, તે નાના છોકરાઓને વાર્તા કહે છે અને ફિલ્મની શરૂઆત થાય છે. અને પછી જે રીતે આપણને ફિલ્મ જોવા મળે છે તેમાં ગુજરાતની સાંસ્કૃતિક પરંપરા બહુ સરસ રીતે જોવા મળે છે. અહીં પણ મૂળ લોકવાર્તાનું લેખન ધીરુબેન પટેલે કર્યું છે, જેના ઉપરથી દિગ્દર્શન કેતન મહેતાએ કર્યું છે. ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો આપણને અનેક ફિલ્મો લોકવાર્તા આધારિત જોવા મળી. એ બધાની યાદી કરવા બેસીએ તો ઘણી લાંબી થાય તેમ છે. એટલે બધી નહીં તો પણ કેટલીક યાદ કરવી રહી. આવી ફિલ્મોમાં જેસલ તોરલ, મેના ગુર્જરી, હોથલ પદમણી, કુંવરબાઈનું મામેરું, ચશ્મા ઓડણ વગેરેને યાદ કરી શકાય. આ ઉપરાંત આપણા સંતો ઉપર પણ કેટલીક ફિલ્મો સર્જાય છે, જેવી કે ભક્ત નરસિંહ મહેતા, રાજા ભરથરી, રાજા ગોપીચંદ વગેરેને યાદ કરી શકાય. આપણને આવી ઘણી ફિલ્મો જોઈ હશે જ. એટલે અહીં વ્યાપક સમુદાય સુધી પહોંચેલી 2-3 ફિલ્મોની વાત કરું. આ ફિલ્મો હિન્દીમાં છે અને કદાચ આપણને હિન્દી ફિલ્મો જ વધુ જોવી ફાવે છે. જેમ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક લોકવાર્તાઓ આપણને સાંભળવા મળે છે, તેમ રાજસ્થાનમાં પણ અનેક લોકવાર્તાઓ સાંભળવા મળે અને તેમાંની કેટલીકમાં ગુજરાત સૌરાષ્ટ્રની પણ સામ્યતા જોવા મળે છે. ઢોલામારોની કથા આપણે ત્યાં છે તેમજ રાજસ્થાનમાં પણ છે, તેમ કેટલીક વાર્તાઓમાં વૈશ્વિકતા પણ જોવા મળે છે. એ જેમ આપણે ત્યાં સાંભળવા મળે છે તેવા જ વિષયો અને નિરૂપણવાળી વાર્તાઓ યુરોપમાં પણ સાંભળવા મળે છે. આવી એક વાર્તા છે પરિણતિ, જે રાજસ્થાનમાં બહુ પ્રચલિત છે. આપણે એ પહેલાં એક બીજી વાર્તાની પણ થોડી વાત કરીએ. પહેલી નામની એક ફિલ્મ છેલ્લા થોડા વર્ષોમાં આવી ગઈ. આપણામાંના ઘણાએ ફિલ્મ જોઈ હશે. તેમાંનું એક કારણ, તેમાં શાહરૂખ ખાન અને રાણી મુખર્જી હતા. આ ફિલ્મ એક રાજસ્થાની લોકવાર્તા ઉપર આધારિત હતી. આ લોકવાર્તાનું પઠાંતરણ વિજયદાન દેથાએ કર્યું છે. વર્ષો પહેલાં 1973માં આ જ વાર્તા પરથી મણિકોલે ફિલ્મ બનાવી હતી, તે દુવિધા. ફિલ્મ પહેલીનું દિગ્દર્શન અમોલ પાલેકરે કરેલું છે. વાર્તામાં મૂળ નામ દુવિધા જ છે. મેં બંને ફિલ્મો જોઈ છે. મને આ ફિલ્મનું શીર્ષક જે વાર્તાનું પણ છે તે દુવિધા જ વધુ યોગ્ય લાગ્યું છે. અલબત્ત બંને ફિલ્મો તેની રજૂઆતની શૈલીમાં અત્યંત ભિન્ન છે. મણિકોલની ફિલ્મમાં જે રીતે તેનું ચિત્રણ થયું છે તેથી અત્યંત બીજી તરફ પહેલી જોવા મળે છે. એમ કહીએ તો પણ ચાલે કે આ લોકવાર્તાનું આધુનિકરણ છે. દુવિધામાં પરંપરાગત રાજસ્થાન છે, તેમ કહી તેની શૈલી પણ થોડી સહજ અને સરળ જોવા મળે છે, જ્યારે પહેલીમાં બધું રાજસ્થાની લોકશૈલીનું હોવા છતાં ભભકાદાર છે. કહો કે ફિલ્મ પહેલીને રોમેન્ટિસાઇઝ કરવામાં આવી છે. દુવિધાના કથક કહે છે કે આ વૃક્ષમાં ભૂતનો વાસ છે, જ્યારે પહેલીમાં ભૂત વિવિધ રૂપે જોવા મળે છે અને પહેલીમાં કઠપૂતળીને કથકના પાત્રમાં રજૂ કરી છે. અહીં બંને ફિલ્મોમાં વિવિધ ટેકનિકથી કથક દ્વારા જે વાર્તાને રજૂ કરવામાં આવી છે, આ બંને ફિલ્મોમાં લોકવાર્તાના ભરપૂર અંશો પણ જોવા મળે છે. લોકવાર્તા એ આપણા જીવન સાથે જોડાયેલી હોય છે, એટલે આપણી ફિલ્મોમાં તેની રજૂઆત થવાની જ. ભલે આધુનિક સાહિત્ય આજ વધુ પ્રચલિત હોય અને વંચાતું રજૂ થતું હોય છે,
પણ લોકવાર્તા સાથે તેનો તંતુ જોડાયેલો રહેવાનો છે.

0: તે ઉપરાંત આપણી સામાજિક પ્રણાલી સાથે લોકકલાના અંશો એવી રીતે જોડાયેલા છે કે તેને જેમ જીવનમાંથી ટાળી શકાય તેમ નથી, તેમજ કલામાંથી પણ ટાળી શકાય તેમ નથી, અને તે વિવિધ રીતે પ્રતિકાત્મક રૂપે પણ જુદી જુદી રીતે કલામાં જોવા મળે છે, એટલે ફિલ્મોમાં પણ એ જોવા મળતા જ રહે છે.
1: સિનેમા અને લોકકલા, આ હતો અભિજીત વ્યાસનો ગુજરાતી વાર્તાલાપ, પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ.

આકાશવાણી રાજકોટ બરાબર 9 વાગે હિન્દીમાં અને ત્યારબાદ 9 અને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી.

0: राम राम राम।
1: श्रोता मित्रो, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ,
2: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
3: સુન સખી મેરી પ્યારી સખી,
1: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
2: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
1: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ, તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
2: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
1: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે રાજકોટ સહિયર એટ ધ રેટ

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ અમારા આજે પ્રસારિત થનારા કેટલાક મહત્વના કાર્યક્રમોની રૂપરેખા. નવ અને પંદર મિનિટે સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ અભિનેતા સુનિલ દત્તજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ ફિલ્મોના ગીતો માણી શકશો. 10:30 વાગે લોકસંગીત અંતર્ગત સાંભળશો રણજીતભાઈ વાંકના કંઠે લોકવાર્તા કસબ અને દિલાવરી, અને કરશન પઢિયારના કંઠે દુહા છંદ. બપોરે 1:30 વાગે ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી પ્રસારિત કરીશું. 6:00 વાગે ભજનો રજૂ કરીશું, કલાકાર છે ગોપાલભાઈ સોઢા. 8:00 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, જે કેન્દ્રિત છે સંગીતકાર લક્ષ્મીકાંતજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ સંગીતબદ્ધ કરેલી ફિલ્મો પર. 9:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે સંગીતકાર લક્ષ્મીકાંતજી પર. 10:00 વાગે છાયા ગીત અને 10:30 વાગે ઢલતી જાય રાત. તો આ હતી અમારી આજે પ્રસારિત થનારા કેટલાક મહત્વના કાર્યક્રમોની રૂપરેખા. હવે રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. મનોરંજનમાં આજે આપણે અભિનેતા સુનિલ દત્તજીને તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ ફિલ્મોના ગીતો થકી શ્રદ્ધાંજલિ પાઠવીશું પ્રસારણની પાંખે. તો કાર્યક્રમના આરંભે સાંભળશો ફિલ્મ મિલનનું આ ગીત, જેને ગાયું છે લતા મંગેશકર અને મુકેશે. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળશો મોહમ્મદ રફીએ ગાયેલું ચિરાગ ફિલ્મનું આ ગીત, જેને સંગીત પીરસ્યું છે મદન મોહને અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

હવે સાંભળશો ગુમરાહ ફિલ્મનું ગીત, જેને ગાયું છે મહેન્દ્ર કપૂરે. આ ગીત માટે સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે રવિએ.

કિશોર કુમાર, મન્ના ડે અને મહેમૂદના સ્વરમાં સાંભળશો પડોશન ફિલ્મનું આ ગીત. સંગીતકાર રાહુલ દેવબર્મન, ગીતકાર રાજિંદર કૃષ્ણ.

ಚತುರ ನಾರ ಅಮ ಪಕಡಕರಕ ಗದೆ ಮೇಗೆ ಮನ್ ಕೆ ದ್ವಾರ ಯೇ ಭೂತ ಜಾತ ಅಮ ಮದತ ಜಾತ.

હવે સાંભળશો મોહમ્મદ રફીના અવાજમાં ગઝલ ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે મદન મોહને અને શબ્દો છે સાહિર લુધિયાનવીના.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી, જેમાં આજે આપ અભિનેતા સુનિલ દત્તજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ ફિલ્મના ગીતો માણી રહ્યા છો. તો કાર્યક્રમને આગળ વધારતા સાંભળશો ફિલ્મ ખાનદાનનું આ ગીત, જેને ગાયું છે લતા મંગેશકરે, સંગીત રવિનું અને શબ્દો છે રાજિંદર કૃષ્ણના.

0: ફરી એકવાર લતા મંગેશકરના સુમધુર સ્વરમાં સાંભળશો ફિલ્મ મેરા સાયાનું આ ગીત.
1: બડા પુરદર્દ ગાના હૈ યે, ઇસકી રચના ભી બડી મુશ્કિલ સે કી મૈને. સમજ મે નહીં આતા થા કે ઇસ ગાને કે લિયે કૌન સા રાગ ચુનું. એક દિન સોચતે સોચતે અચાનક મુઝે ખ્યાલ આયા કે ઇસ ગાને કે લિયે સિર્ફ નંદ રાગ હી મુનાસિબ હોગા. લતા મંગેશકર ઓર ડાયરેક્ટર રાજ ખોસલા મેરે પાસ હી બેઠે થે, ઉન્હોને ભી કહા કે હા બિલકુલ ઠીક હૈ, ઇસી રાગ મે અચ્છા બનેગા. બસ ફિર ક્યા થા, રોશની દિખાઈ દેને લગી, ગાના સુરો મે ઢલને લગા.

મનોરંજન કાર્યક્રમને આગળ વધારતા સાંભળશો ફિલ્મ હમરાઝનું આ ગીત, જેને ગાયું છે મહેન્દ્ર કપૂરે. સંગીતકાર રવિ, ગીતકાર સાહિર લુધિયાનવી.

હવે સાંભળશો લતા મંગેશકરના અવાજમાં આમ્રપાલી ફિલ્મનું આ ગીત, સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમને આગળ વધારતા સાંભળશો ફિલ્મ છાયાનું આ ગીત, જેને ગાયું છે તલત મહેમૂદે. સંગીત નિયોજન સલીલ ચૌધરીનું અને શબ્દો છે રાજિંદર કૃષ્ણના.

દર્પણ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં. આ ગીત માટે આનંદ બક્ષીના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: ફરી એકવાર મનોરંજન કાર્યક્રમમાં સુનિલ દત્તજીને તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી ને કાર્યક્રમ અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે લોકસંગીત, પરંતુ તે પહેલા આ જાહેરાત.
1: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિકમાં. અરે વાહ,
2: ફસાણી.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: લોકસંગીત અંતર્ગત સાંભળશો રણજીતભાઈ વાંકના કંઠે લોકવાર્તા કસબ અને દિલાવરી.
5: નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે વાત, સંત અને સુરા નિપજાવતી, એ અમારી ધરતીની અમીરાત. સોરઠ તો એવી ધરતી છે સાહેબ, પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી, પશ્ચિમે મધ્યમાં જેસિયાની અટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી, એ ધટકસી તીક્ષ્ણ જાણે કટારી, પહાડ ઉન્નત મુખે જેની કીર્તિ ઉચારતા, અને સરી જતી જલનિધિ ગાન સરણી, એવી ભારતી ભૌમની વંદુ તની આવડી, ધન્ય હો સૌરાષ્ટ્ર ધરણી. એ હોરઠની ધરતી સંત દાતાર સુરવી

વીરો સતીઓ જતીઓની ભૂમિ. કેટલાક સંત સુરવીર અને દાતારોની વાત કરવી, પણ એમાંના એક દાતાર પુરુષ અને એક એવો જ કસબવાળો પુરુષ, આ બેની વાત મારે એક નાની એવી કરવી છે. કોઈ બદભામીની જેવી ભાદર એ પોતાના જુજવા રૂપ દેખાડતી, હોર્ષની ધરાને રસાળ બનાવતી, રૂમઝૂમ રૂમઝૂમ કરતી વહે, અને ભાદરની ઊંચી ભેખડો ઉપર વસેલું એક બહુ નાનું એવું નગર એટલે જેતપુર. એની ફરતો કાળો કાંગરાવાળો કોટ, જેતપુરમાં માઢ મેળીના ઝરૂખા, બવળા હાટ બજારું, અને જેતપુર રીધી સિદ્ધિનું ભરેલું નગર છે ભાઈ. અને જેતપુરના તખત ઉપર વાળા રાજાઓના બેસણા. પણ એ સમય વાલેરાવાળો જેતાણો નાથ હો હવાહો ગામનો આમ તો ધણી, રાજનાનું એવું પણ દલગજો હતો, મોટા રજવાડાને શરમાવે એવી એની દાતારી ભાઈ. એના કોઠાર અનુથી ઉભરાય, કુંઢિયું ભેંસુંના ખાડું એ ભાદરના ગુનામાંથી બહાર નીકળે તો એના રૂપ જોઈ અને માલધારીના કેડિયાની કહું મંડે તૂટવા. દેહાણ ગાયું તો આખા કાઠિયાવાડમાં ક્યાંય જોટો ન મળે એવી જેતપુરના ધણી પાસે હતી. એની ઘોડાયરમાં અસલ કાઠિયાવાડી ઓલાયદની એ છત્રી હે, છત્રી પ્રકારની ઘોડીઓની હામચી ખૂંચતી હોય કે પીરાણી, તાજણી, ઢાયલ, હેમાણી, માણકી, પટ્ટી, નોરાળી, હીરાળી, વળી, મૂંગી, ફૂલ, માળ, બોદલી, માછલી, રેડી, ચોગાળી, શિંગાળી, બેરી, છપર, વાંગળી, શેણ, ચાંગી, ચમર, ઢાળે, ભૂતળી, દાવલી, રેશમ, કેસર, મુગટ, મૂલી, લખી, વાંદરી, લાલ નટારી, ઝબાદ, મની, રેમી, હારણી, લાંસ, મોંઘા, મૂલ, વાળી, નેવા, સૌર, ઠારા, તુરંગા, ઓલાદ, આવી છત્રી પ્રકારની કાઠિયાવાડી ઓલાદની જે જાતવંત ઘોડીઓ મળે એવી 500 જાતવંત ઘોડીઓ એની ઘોડાયરમાં હમચી ખૂંદે. વાલેરોવાળો આમ તો બહુ નાનો એવો રાજા, પણ એની મોટાઈ અને એની ત્યાં મહેમાનોનો આવ્યા ગયાનો ઉજળો આવકારો હતો ભાઈ. એનો રોટલો ખૂબ મોટો. વાલેરાવાળાના દરબારગઢની દોઢીની માલિકો 6-6 મહિના જૂના મહેમાનો મને તમને જોવા મળે એવો એ સમય. મહેમાનોને તાણ કરી કરી અને રોકે, અને તાણ એવી ખૂબીથી કરે કે મહેમાનને ગમે એવી કફેર હોય તોય રોકાણા વિના હાલે નહીં. રોજ એના ડાયરામાં નવા રંગ અને રૂપ દેખાય. કવિઓ, રાવળો, યાચકો એ મોરલાની જેમ ગહેકાટ કરતા હોય, ગીત, કવિત, વાર્તા અને દુઆ છંદની જ્યાં રમઝટ બોલતી હોય, વાદી, મદારી, નટ, મલ, ગેડિયા, બજાણિયા અને ચૂંદડિયા આવી અને પોતપોતાના ખેલ દેખાડે, સાધુ બ્રાહ્મણને માટે થઈ અને કાયમ સદાવ્રત ચાલુ. એક વખત એને ત્યાં આવેલો મહેમાન એ આખો ભાવ એ મહેમાન ગતિને ભૂલે નહીં. આવી મહેમાન ગતિની એની સુવાસ, એ સુવાસ ફેલાતી ફેલાતી ફેલાતી ઠેઠ ભારતના સીમાડા સુધી પૂગી ગઈ. એમાં રાજસ્થાન જોધપુરની આજુબાજુથી 2-4 કવિરાજ, એ બેયને એવી ઈચ્છા થઈ કે જેતાણા નાથની આટલી બધી મહેમાનગતિની વાતું સાંભળી છે તે એકવાર એની મહેમાનગતિ માણવી છે. અને એ 2-4 કવિરાજ બાણીદાનજી અને કમળહંસજી બે અહીંયા જેતપુર પધાર્યા છે. બાણીદાન રજવાડી ઠાઠવાળા અને કમળહંસ છે એ અલગારી જીવડો. પણ બે વાલેરાવાળાની વાતું સાંભળી અને એને જોવા, એને મળવા માટે થઈ અને જેતપુર આવ્યા છે. દરબારગઢની દોઢીમાં દાખલ થયા ત્યાં તો પધારો પધારો કવિરાજ પધારો, બેયને આવકારો આપ્યો, આદરથી ચાકડા નાખી અને બેહાડ્યા, ઠૂંગો પાણી કરાવ્યા, નામઠામ જાણી અને પછી કામદારે આવવાનું કારણ પૂછ્યું. એટલે બાણીદાનજીએ કીધું કે દરબાર વાલેરાવાળાની કીર્તિના 2 વેણ સંભળાવવા હાટું થઈ અને આવ્યો છું, કે તો ચારણ હશો નહીં, કે હા બાપા સૌ તો ચારણ, કે તો તમે દેવી પુત્ર કહેવા આવ, સરસ્વતીના દીકરા, પાતળી જીભાળા, તમારી જીભ ઉપર સરસ્વતીના બેહણા હોય, તમે જેવું ભાળો એવું કહો, કે હા અમે કામદાર જેવું ભાળીએ ને એવું કહી એટલે તો અમારા માટે કહેવાય છે સત્ય વક્તા, રંજન સભા, કુશલ હિત, દિન કાજ, દિલ કા પડા બેપરવા, વો સચ્ચા કવિરાજ, ગુંજ બેરા, દ્રવ્ય આંધળા અને જુજણ વેળા, નંદ રાજ દુવારે વેંડળા, સો લક્ષણા કવિયંદ, અને સરકો ઉતારી વારી કરતે મહિપ જાપે બિના પડે, રાજનીતિ ઉરા લઈ આતી હૈ,
चंदन समान जाकी बास ठहर ठहर फिरे, वंदन समान सत्य जग को सिखाती है, मिटाती है वैर जैर, फिरी फिरी ठहर ठहर, कलहन के पौधे को मुड़ से मिटाती है, गाती है हरिगुण।

जगत को सिखाती है तो नारण बनंत ये तो चारण की जाती है। खामदार हमें चारण हम देवी पुत्र हमें जे भाड़ी कही के तो जे तम जो ये कही देता हो आवाज कविराज नी मारे जरूर हती। बाकी अहीं खोटी फिशियारी मारवा वाला तो पार विना ना आवे छे। खोटा वखाण माथी ऊंचा आवे ने एवा चारणों में जोया ज नथी। गुण होय के न होय एना वखाण करे राखे। भले राजा वाह धर्मराजा वाह करण वाह जेताना नो राजा आम करी करी खोटा वखाण करी 200-500-1000-2000 मारा राजा पाहेथी पड़ावी लिए अन आम करी करी मारा राजा ने खाली करी नाख्यो छे। अन त्यारे कविराज नी प्रकृति नो मरोड बदलाणो। कामदार तेलिया नु तेल बळे એવી કહેવત જેવું તમે શું કામ કરો છો, તમને શું વાંધો છે? અને કામદાર બહુ એકની રીહને ભેગી કરીને જવાબ આપે કે એ તો કવિરાજ તમે કામદારું કરતા હો ને અને સિંગા પૂંછા જો ભેગા કરતા હો ને તો તમને ખબર પડે। કવિરાજે હામો પ્રશ્ન કર્યો તો કામદાર એમાં તમારે ક્યાં ગાંઠનું દેવું પડે છે, બીજા દીએ એમાં તો ભલામણા જસ લ્યો। કામદારને રીહ ભેગી થઈ હતી, બધી રીહ હાજરીને ઠાલવી નાખી। જહને હું ઘોળીને પીવાય, દુનિયાદારીના બીજા કામ ઉકેલવાના હોય કે નહીં, સાચા માણસો ક્યારેક સાચું કયો કે નહીં, તમે જો સાચા ચારણ હો તો એટલું કયો કે વાલેરાવાળા હવે ગાંડો થામા અને રાજકાજમાં ધ્યાન દે, અને આપવું હોય તો કાંઈક સમજીને આપ, માપમાં આપ, આવી સમજ દેવી એ હું સાચા ચારણનું કામ નથી। પણ હું ભૂલ્યો, એવા ચારણો હવે ક્યાં છે? એ તો કેદુના મરી ખૂટ્યા, આજકાલના ચારણો તો ખાલી વખાણ કરી અન પૈસા પડાવવામાં સમજે છે। બોલો છે આવું કહેવાની હિંમત છે એવી છાતી? કામદારના મેણાથી બાણીદારની આંખું લાલ થઈ, પ્રકૃતિનો મરોડ બદલાણો અને કામદારની સામે જોઈને એટલું કીધું, કામદાર અંતે તારે કેવરાવો છે તો તારા દરબારને ગાંડો કે બીજું કાંઈ? કે હા અમારે એમ જ કેવરાવવું છે કે ગાંડો કહું તો તું શું દે બોલ। કામદાર હામો જવાબ આપે કે જો કદાચ તું મારા રાજાને ભરી સભામાં ગાંડો કહી દે ને તો તને રૂપિયા 501 રોકડા દેવા, કે એકવાર નહીં પણ કામદાર તારા રાજાને હું 21 વાર અને ભરી સભામાં ગાંડો કહું બોલ તો, અને જો ન કહું ને તો એ હું ચારણ નહીં। કામદારને મોજ આવી ગઈ। કામદાર કે તો એક કામ કર, આપણે જોઈ તું કહી શકશો કે નહીં તો મોકલાવ તારા દરબારને વર્ધી, અને એટલું કે એક બાણીદાન નામનો રાજસ્થાનથી આવેલો એક ચારણ મળવા માગે છે, વર્ધી મોકલાવી। બાણીદાનજીને બોલાવ્યા, દરબારની માલિક કોઈ બાણીદાનજીએ પ્રવેશ કર્યો, હકડે છઠ ડાયરો બેઠેલો ભાઈ, એક કોર કહુંબાની ચાકમ છોળ હાલે અને એક કોર ચારણો અને બારોટો બેઠેલા, એ ગીત કવિત અને છંદોની રમઝટ બોલાવે। અહીં એક વ્યક્તિ પોતાના હાથની માલિકોર કહુંબો લઈ અને એક એક વ્યક્તિના હાથમાં જઈ કહુંબાની હંદળીઓ આપે, પણ કેવો કહુંબો ભાઈ, મારા હમને તમારા હમને દેતા દેતા ને લેતા લેતા ને કદાચ ને એકાદ ટીપું જો ધરતી ઉપર પડી જાય તો ધરતીને ફાડી હાથ પાતાળને ચીરી અને શેષનાગની ટાલકી માથે જઈ અને અથડાય, બાપ પીવે તો બેટાને ચડે, બેટો પીવે તો બાપને ચડે, અને બાપ બેટો બે ભેળા બેહીને પીવે ને તો ત્રીજી પેઢીએ ઠેઠ હરગમાં દાડાને ચડી જાય। આવો કહું બોગ, માંજારી જો પીવે તો સ્વાન હુકા પ્રાણ લીવે, ને બકરી જો પીવે તો મારે વનરાજ કું, મૂરખ જો પીવે તો નાદ હુકી ચોટ કરે, ને ગધા જો પીવે તો મારે ગજરાજ કું, ચતુર જો પીવે તો સુંદરી સે સેલ કરે, અને સુંદરી જો પીવે તો ઉડા દે સબ કામ કું, કહે કવિ શિવસંગ અમલ કો એસો રંગ, કે ચીડિયા જો પીવે તો પછી મારે પકડ બાજકું, ચકલી જો એક બે ફોરાઈ કહુંબાના પી ગઈ હોય ને તો બાજને ફડક મારી અને હેઠો બિહારી દે। આવો કહુંબો ઘૂંટાય અને એક એક વ્યક્તિના હાથમાં આંધળી સ્વરૂપે જતો હતો, ને એમાં બરોબર કવિરાજનું દરબારની માલિકોએ આવવાનું થયું, આવવાનું થયું એટલે વાલેરોવાળા ઊભા થયા, જય માતાજી કવિરાજ પધારો પધારો, પણ કવિરાજની સામે જ નજર જાય ને તો કવિરાજ પોતાનો જમણો હાથ કપાળ ઉપર મૂકી હાથનું નેજવું માંડી અને ચારે કોઈ કાંઈક ગોતતા હોય ને એવું લાગ્યું। એટલે પૂછ્યું કે ગઢવા કોને ગોતો છો? કે મેં એવું સાંભળ્યું છે કે જેતપુરના દરબારગઢની માલિકોર એક વાલેરો વાળો કરીને ગાંડો છે, હું એને ગોતું છું। પણ વાલેરો વાળો કરીને ગાંડો છે એટલા શબ્દો જા સંભળાણા ને, તા તો જેટલા દરબારીઓ બેઠા હતા ને એ તમામની કમરમાં રહેલી તલવાર હતી ગાળાછંડી બંડી થવા અને મ્યાનમાંથી કાઢવાની તૈયારી કરે, તા હાથ ઊંચો કરી અને દરબાર વાલેરાવાળાએ શાંતિ રાખવાની ઇશારત કરી અને કવિરાજની સામે જોઈને કીધું, કવિરાજ તમે જે વાલેરાવાળા ગાંડાને ગોતો છો ને એ હું છું, આમના વૈયા આવો,
આમના વૈયાવો એમ દાંત

કાઢતા કાઢતા કીધું ને, એટલે કવિરાજે હામો જવાબ આપ્યો કે તું દાંત કાઢશો તો હાચો હાચ ગાંડો હઈશ. એમ કહી વાલેરાવાળાની સામે હાથ લાંબો કરી અને બાણીદાને ગીત ઉપાડ્યું કે ગાંડો ગાંડો ભૂપત ગાંડો, જોયો મેં જેતાણે ગાંડો, ન્યાળો મેં વાલેરો ગાંડો, મલક બધો બીવરાવે ગાંડો. હજી અહીં 4 લીટી પૂરી થાય ને તો જેટલા દરબારીઓ હતા ને એ તમામ પોતાના હાથની તલવારોને મ્યાનમાંથી નોખી કરી અને ઊભા થઈ ગયા. અને એમાંનો એક રાઠોડ ધાધલ નામનો એક દરબારી ઊભો થયો ને એણે ગઢવીની સામે તલવાર તાણી અને કીધું કે એ ગઢવા મોઢું સંભાળીને બોલ, નકર આ બડુકો તારું તોલું રંગી નાખી જમણા. એક ક્ષણમાં ડાયરાનો રંગ બદલાઈ ગયો. બાણીદાને ગીત થંભાવી દીધું પણ ત્યાં તો વાલેરાવાળાએ હાથ ઊંચો કરી તમામ દરબારીઓને શાંત રહેવાની ઈશારત કરી અને કીધું કે બા ડાયરાની રીત તો જાણો, આ કંઈ રણક્ષેત્ર થોડું છે, ત્યાં તમે તરવાયરું હમણમાં માંડ્યા. બાપલા આ તો શબ્દોની પટાબાજી છે અને એનો ઉત્તર એનો જવાબ એ શબ્દોથી દેવાય. તરવાયરું હમણમાંથી કાંઈ એનો જવાબ ન મળે સમજા. એમ કહી અને રાઠોડ ધાધલને કીધું કે બાઉ તમે ભારે અથર્યા, આ ગઢવો ગાંડો મને કહે છે તોય મારા પેટનું પાણી હલતું નથી અને ટાઢો બોળ છો અને તમને પેટમાં પીડા ઉપડી. ગઢવાએ પણ ડાયરાની રીત જાણવી જોઈને ડાયરામાં આવ્યા તો પરબારી ઠપકારવા મીંડા, ગાંડો ગાંડો ભૂપત ગાંડો, એટલે એના મનમાં એ સમજેશે હું. અને ત્યારે ગઢવીએ જવાબ આપ્યો કે મામા તારે તોલું રંગી નાખવું હોય તો રંગી નાખ, પણ આ ગીત સંભળાવ્યા વગર જો હું રહું ને તો મને જોગ માયાનું દેવ છું. કાઠીને ચારણને મામા ભાણેજનો નાતો છે, એ નાતો યાદ કરાવી અને રાઠોડ ધાધલની સામે જોઈ અને બાણીદાને આટલા શબ્દો કીધા, એટલે વાલેરાવાળાએ સામેથી કીધું તો કવિરાજ બાપા સંભળાવો ને, તમે મને ગાંડો કીધો અને મને મારા બાપુ યાદ આવી ગયા. એ જેથી હું નાનો હતો ને તેથી મને ગાંડો કહેતા અને આમેય હું ગાંડો જ છું. ડાપણનો ભાર વેંઢારવો ને એના કરતાં તો ગાંડા છે ને એ હાથ દરજે હારા. કયો ગઢવા તમે તમારા તમારા કોડ પૂરા કરો કે દરબાર હું તમને ગાંડો કહેત નહીં, હું તમારી કીર્તિના ગુણગાન ગાવા માટે થઈને આવ્યો હતો. તમારી મહેમાનગતિના સમાચાર સાંભળી અને તમારી મહેમાનગતિ માણવા હાટું થઈને આવ્યો હતો. પણ હું તમારા કામદાર, અમે બેય શરત મૂકી છે ને, એટલા હાટું થઈને મારે તમને કહેવું પડે છે. તો કહો ગઢવા તમે તમારે કયો, કેમ કે રવજ જો ભણ્યા હોય ને તો એમાં તો માથું જ દેવું પડે ભલામણા. કે તો ખરો તે હું રવજ માંડી છે કે તમારા કામદારે મારી હારે એવા રવજ કર્યા છે કે હું જો તમને ભર ડાયરાની માલિક કોઈ ગાંડો કહું ને તો મને 501 રૂપિયા રોકડા દેહે, અને મેં એને કીધું છે કે ભર ડાયરામાં એકને બદલે 21 વાર જો ગાંડો ન કહું ને તો કામદાર તું જ મારો બાપ. ખોટું હોય તો બોલાવો કામદારને. કામદારને તેડાવવામાં આવ્યા અને પછી કામદારની સામે જોઈ અને દરબાર વાલેરાવાળાએ પૂછ્યું કે આ વાત સાચી છે કે હા, અમે અને કવિરાજે બે થઈ અને આ શરત મૂકી છે મહારાજ, પણ એની પાછળનું કારણ છે. કે શું કારણ છે? એણે કાંઈ રાજનું બગાડ્યું, કાંઈ ખાઈકી ખાધી, કાંઈ સિનાળી કરી કે ના, તો શું આનું કારણ શું? કે બાપુ અમુક વાત છે ને એ ડાયરાની માલિકોરી કહેવાય અને અમુક વાત એકાંતમાં કહેવાય, અહીં કહેવાય એવી નથી. કે ભલામણા આપણે કાઠીભાઈને વળી એ બી કહેવી, આ ડાયરો તો ઘરનો જ છે, આ બધા જે કોઈ બેઠા છે એ તમામ ઘરના વ્યક્તિઓ બેઠા છે અને આ બે ગઢવી છે એ ખાનદાન છે, એમાંથી કોઈ બહાર છે ને આપણી વાત કોઈને કહે નહીં, તમે તમારે જે હોય એ કહો. અને કામદારો ખુલાસો કરી અને એટલું કીધું કે બાપુ હું આપનો કામદાર છું, ડાયરાની બુદ્ધિ બે દાણા મારામાં આવી છે, એટલે બે કવિરાજને આવતા જોયા ને એટલે હું સમજી ગયો હતો કે બે બહુ હોશિયાર કવિરાજ છે અને એની હારે વાત કરતાં હું કળી ગયો કે એની કવિતા અને એનો કંઠ આપ સાંભળશો ને એટલે આપને મોજના તોરા છૂટા વિના નહીં રહીએ અને મોજમાં મોજમાં એને 10-20 હજાર રૂપિયા દઈ દેહો. અને ત્યારે દરબારે કીધું કે ભલા માણસ મોજની વાતું સાંભળું, મારી કીર્તિની મારા કુળની કીર્તિની વાતું સાંભળું અને મને મોજ ન આવે તો મારામાં જંગલના રોજમાં ફેર હું. કુળની કીર્તિ સાંભળી જેના મનમાં આવે નહીં મોજ એને માનવા જંગલના રોજ, સાચું હોરઠિયો ભણે. ભલામણા હું જેતાણાનો નાથ છું અને આખું જેતપુર એ મને બાપુ કહીને બોલાવે છે, તો મારી એટલી ફરજ બને અને મને મોજ આવે ને કદાચ હું એને દઈ દઉં તો એમાં તમને વાંધો હું હતો. કે બાપુ 10-20 હજારનો આપ હુકમ કરી દો ને તો આપણી તિજોરીમાં રોકડા રૂપિયા 1000 જ પડ્યા છે, હવે તમે 10-20 હજારનો હુકમ કરો

તમારી મોજ ખાલી ન જાય એટલા માટે થઈ અને મારે એની ગમે ત્યાંથી સગવડ કરવી પડે. અને બાપુ, જો સગવડ ન કરી શકું ને તો મારો કામદારનો ધર્મ એમ કહે છે કે મારે ઝેર ઘોળવું પડે. એટલે આબરૂ હાચવવા હાટું થઈ અને ગઢવાને આડે પાટે ચડાવવા હાટું થઈ અને મેં આ વાત કરી હતી, મારા પેટમાં આટલું પાપ હતું. તમારે એની જે સજા કરવી હોય એ કરો. મારે મને એમ કે હવે પછી મોજનો ને તિજોરીનો કાંઈક મેળ ખાય તો સારું, આટલા હાટું થઈને જ મેં આની હારે શરત બકી છે બાપુ, બીજી કોઈ વાત નથી. કે કામદારી વાત સાચું, હવે તમે તમારે ધ્યાન રાખશું. પણ કવિ, તમે તમારા તમારા રવત પૂરા કરો. તમે કામદાર આયરે શું રવત બેક્યા છે? કે બાપુ, મેં એને એમ કીધું હતું કે હું તારા દરબારને ભર્યા દરબારની માલિકોર એકવી વખત ગાંડો કહીશ, કે તો તમે તમારે પૂરા કરો. અને બાણીદાને પોતાની દાઢીના કાતરાને હરખા કર્યા, પાઘડીનો પેચ હરખો કર્યો, એક અડધો કળશો પાણી પી પોતાના ગળાને ખખેરી અને પછી એ ગરવા હાથથી એ ફરીનું એ ગીત ઉપાડ્યું. અને એમાં એણે એકવી વખત વાલેરા વાળાને ગાંડો કીધો કે ગાંડો ગાંડો ભૂપત ગાંડો, મલક બધો બીવર આવે ગાંડો, જોયો મેં જેતાણે ગાંડો, ન્યાળો મેં વાલેરો ગાંડો. ત્યાં તો ગાંડો ગાંડો ના ગઢના કોઠાની માલિકો થડકારા મીંડા પડવા. દરબાર વાલેરા વાળાને ગાંડો કહેનારો આ બે માથાળો છે કોણ? એને જોવા હાટું થઈ અને લોક ઉમટી પડ્યું. અને બાણીદાન બુલંદ અવાજમાં ભાદરની ભેખડીને ધ્રુજાવતો ફરીને પાછા ઈના ઈ કવિતને આગળ વધારે કે રીડ પડે રણ ગજવે ગાંડો, ત્રાડે હરીને ત્રાડે ગાંડો, ભડવીરો ભેળવતો ગાંડો, વાઢે દળ વાલેરો ગાંડો. ત્યાં તો ડાલરો ડાયરો છે એ ડોલવા મીંડ્યો, વાહ ગઢવી વાહ વાહ કવિરાજ ભલે ગાંડો કીધો. આવા ભણકારા મીંડાને થાવા બાણીદારના કંઠના પડઘા મીંડા ફરીને પાછા પડવા કે ધરા ધકેલે તેગે ગાંડો, નૃપ શરમાવે દેગે ગાંડો, મહેમાનો મલકાવે ગાંડો, દૂધ ઘીએ નવરાવે ગાંડો, કણ કોઠાર લૂંટાવે ગાંડો, હાણ પડે હરખાવે ગાંડો, દીન દુઃખોનો ભંજણ ગાંડો, ધર્મ તણો ધોરીંધર ગાંડો, દાન પુન્યમાં દેતલ ગાંડો, ભીડ કવિની ભાંગે ગાંડો, કિરતની મુહૂર્તમાં ગાંડો, બાણી દાન બિરદાવે ગાંડો, વાહ વાહ વાલગ આ ગાંડો, ગાંડો ગાંડો ભૂપત ગાંડો, મલક બધો બીવરાવે ગાંડો, જોયો મેં જેતાણે ગાંડો અને ન્યાળો મેં વાલેરો ગાંડો. આમ એકને બદલે એકવી વખત જ્યારે વાલેરા વાળાને ગાંડો કીધો ને અને એ ગીત પૂરું કર્યું ને, ત્યાં તો ડાયરો ખગાકાર થઈ ગયો ભાઈ. એક નજરે ડાયરો જોઈ રહ્યો, ચારણની સામે જોયું, કવિરાજ ગુજરાતના તો લાગતા નથી, ક્યાંથી આવો છો? કે બાપા, ઠેઠ મરુભૂમિ રાજસ્થાનથી આવું છું, જ્યાં જળ ઊંડા થળ ઉજળા, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, વો આયો મરધર દેશ, આવી મરુભૂમિમાંથી આવું છું. કે પણ કવિરાજ, આટલી સારી કવિતા અને આટલી સરળતાથી તમે કહી શકો તે તમે ક્યાંય ભણ્યા છો કે ના? ક્યાંય ભણ્યો તો નથી. કે તો કે હું બહુ નાની ઉંમરનો હતો ને મારા દાદાની ભેગો ફરતો ને, તઈ મારો દાદો એ બિરદાવળી બોલે અને હું બેઠો બેઠો સાંભળું, છંદ કવિ છપાઈ સપાખરા હાવજડું સાણોર આ બધાય ગીત મેં એની પાસેથી સાંભળેલા અને એ સાંભળી સાંભળી અને તૈયારી કરેલી. અને બાકી જે હું રાજપૂતો માટે બોલું છું એ તો મારા પ્રદેશના રાજપૂતોને જોયા પછીનો મારો જે અનુભવ છે એ હું આ વાણીની માલિકો મૂકું છું. કે કેમ, રાજસ્થાનના રાજપૂતોની કાંઈ ખાસિયત? અને એ કવિરાજે એક નાનો એવો પ્રસંગ કીધો કે બે કવિરાજ મરુભૂમિની માલિકો રણની માલિકો રહેલા જતા હતા અને એમાં બરોબર એક ઠેકાણે લીલાછમ ઝાડવા જોયા, પાણી પીવા હાટું થઈ અને જો પાણી ગોતવું હોય તો માણસને હાડા ત્રણ દી સુધીનો રજળપાટ કરવો પડે. આવી અફાટ રણ ચારે કોઈ એકલી રેત અને એની વચ્ચે આ લીલાછમ ઝાડવાને જોયા ને, એટલે એક કવિરાજે બીજા કવિરાજને પ્રશ્ન કર્યો કે જળકદ જમતી રેત મેં, જળ થોડો ઘણ ભૂખ, આ તો એવો પ્રદેશ છે કે જ્યાં ભૂખ વધારે પાણી જરાય નહીં, અને એકલી રેતી આ રેતીની માલિકો આ લીલાછમ ઝાડવા ઊભા છે તે એના મૂળિયા આની માલિકો રિયા કેવી રીતે? અને બીજા કવિરાજે હામો જવાબ આપ્યો કે રજપૂતા કર રખિયા રગતા હરિયા રૂખ, આ પ્રદેશના રાજપૂતોએ પોતાના રક્તને સિંચી સિંચી અને આ રેતીની માલિકો નાખ્યા છે અને એના કારણે આ ઝાડવા અહીં ઊભા અને લીલાછમ છે. આ અમારા પ્રદેશના રાજપૂતોની ખાસિયત છે. કે વાહ કવિરાજ વાહ, વાહ કવિરાજ વાહ. હવે વાહકારાન ભલકારાન મોજ મંડી.

0: છૂટવા. એટલે વાલેરા વાળાએ ધોળી બાણીદારને બથમાં લીધા, પોતાનો જમણો હાથ છે એ બાણીદારની કમરમાં મૂકી અને એને દોરી અને પોતાની સિંહાસન સુધી લઈ આવ્યા અને પોતાની પડખે ગાદીએ બાણીદારને બેહાડ્યા. એને બેહાડ્યા પછી કામદારની સામે ઇશારત કરી. કામદાર આવી અને ઊભા રહ્યા એટલે કામદારને આંખોની ઇશારતથી કહી દીધું, પોતાનો ચડવાનો ઘોડો જે માણક્યો એને રૂપાનો શણગાર અને જરિયાન સામાન માંડી અને હાજર કરવામાં આવ્યો. એ પંચકલ્યાણી ઘોડો ચારે પગ ધોયેલા પટો પી ગયેલો એવો પંચકલ્યાણી દેવાંગી ઘોડો લાટાપાટા કરતો હાજર થયો તો કામદારે દરબારની સામે જોયું અને આંખથી એટલું કીધું કે દરબાર આ ઘોડો દેવો હોય તો દઈ દો પણ હવે બીજું કાંઈ દેવાનું કહેતા નહીં. પણ આને મોજના તોડા છૂટતા હતા. કામદાર તિજોરીમાં કેટલા રૂપિયા પડ્યા છે? કે બાપુ તિજોરીમાં તો 1000 રૂપિયા પડ્યા છે. કે તો એક કામ કરો, એ 1000 રૂપિયા હોત લેતા આવો. કે પણ બાપુ પછી કે પછી કાંઈ વાંધો નહીં, દેનારો સુરજ ડાડો છે, સવારે ઉઠી અને કાયમ જો એના નામની માળા કરતા હોય તો કીર્તિ આબરુ અને જશ એ એને રાખવાનો છે, તમે તમારે એ 1000 રૂપિયા લઈ આવો. કામદાર જઈ અને તિજોરીમાંથી 1000 રૂપિયા લઈ આવ્યા. એ પંચકલ્યાણી ખોડો રૂપાના શણગાર સાથેનો અને માથે 1000 રૂપિયા એ બાણીદાનજીના હાથમાં મૂકી અને વાલેરાવાળાએ એટલું કીધું કે કવિરાજ, જાજુ તો દઈ શકીએ એવી અમારી કાંઈ શક્તિ નથી, પણ આજ આ સુરત દાડો દ્વારિકાનો ઠાકર એ તમને આ 1000 રૂપિયા અને આ પંચકલ્યાણી ઘોડો મોજમાં આવી અને આપે છે. બાણીદાનજીને હરખના હિલોળાથી એનો સ્વીકાર કર્યો. પણ સ્વીકાર કર્યા પછી 5-7 દિવસ રોકાણા, મહેમાનગતિ લીધી અને જેવી મહેમાનગતિની વાતું સાંભળી હતી ને એવી જ મહેમાનગતિ, એથી કાંઈક અધકેરી મહેમાનગતિ વાલેરાવાળાની ત્યાં માણી અને જેથી બાણીદાનજી વિદાય માગીને તેથી બાણીદાનજીએ દરબારને એક કોઈર બોલાવી અને રૂપિયા 1500 હાથમાં આપીને એમ કીધું કે બાપુ આ 1500 રૂપિયા હું લાંબી જાત્રાએ નીકળો છું અને જેથી પાછો વળીને અહીંથી નીકળીશ ને ત્યારે હું લેતો જઈશ. અત્યારે હાલ આ 1500 રૂપિયા થાપણ તરીકે તમારી પાસે રાખો કે કવિરાજ ગઢવીનું અમારાથી લેવાય નહીં અને જો ગઢવીનું લઈને તો અમને નરકમાંય જગ્યા ન મળે. કે ના દરબાર, તમે તમારે હું થાપણ તરીકે મૂકી અને જાઉં છું, ફરીને પાછો વળતા આવું ને તેથી હું લેતો જઈશ, હું 100% લેતો જઈશ, એની તમે કોઈ ચિંતા કરો, માં હું તમને એમનેમ નથી દેતો, ના ચારણ ના આ મારાથી લેવાય નહીં, ચારણની થાપણ ન હચવાય અને કદાચ જો ચારણની થાપણ હાંચવું ને તો મારે એનું વ્યાજ દેવું પડે, કેમ કે ચારણ છે ને એ અમારો કળોયો છે અને એના માટે થઈ અને અમારે આ રૂપિયા રખાય નહીં. ખૂબ વિનંતી કરી કે બાપુ હું જાઉં છું, વળતા આવું ત્યારે 100% લેતો જઈશ, હું એ સમજું છું કે પૈસા તમે ન રાખો પણ થાપણ તરીકે આપું છું. છતાંય દરબાર વાલેરાવાળાએ ના પાડી કે કવિરાજ એ પૈસા મારાથી રખાય નહીં. કેમ? તો કે ના, આ પૈસા એટલા માટે ન રખાય કવિરાજ કે આપ ચારણ છો અને ચારણના મુખમાંથી એકાદું વહેણ જો અવળું નીકળી જાય ને તો અમારી હાથ પેઢીનું ધનોત પનોત નીકળી જાય. કે એવું ન હોય, કે એવું હોય કવિરાજ ચમકપાણ લોહ ઓખંદી અને પાનંગ વિખ પરા, પણ અમૃત પીધે ને ઉતરે એસા ચારણ વેણ બરા, ચમકપાણ લોહ ઓખંદી. કોઈ જનાવર લોઢું ગળી ગયું હોય ને તો એ લોઢું બહાર કાઢવા માટેનું ઔષધ છે ચમકપાણ. ચમકપાણ નામનું એક ઔષધ આવે એટલે ચમકપાણ, એ લોહ ચુંબક એને લઈ અને પશુના શરીર ઉપર મૂકી અને મોઢાની બાજુ ખેંચો ને એટલે ધીમે ધીમે એના શરીરની માલિકોર જે લોઢું હોય ને એ મોઢા વાટે થઈ અને બહાર નીકળી જાય. એટલે જનાવર લોઢું ગળી ગયું હોય ને કવિરાજ તો એની એ ઔષધિ છે ચમકપાણ. ચમકપાણ લોહ ઓખંદી અને પાનંગ વિખ પરા, ઝેરીમાં ઝેરી કોઈ હરપ એણે જો ડંક દીધો હોય ને તો એને ઉતારવા માટેના એ ઔષધો આ દુનિયામાં છે. ચમકપાણ લોહ ઓખંદી પાનંગ વિખ પરા, પણ અમૃત પીધે ન ઉતરે એસા ચારણ વેણ બરા. એક વખત જો તમારું વેણ લાગી જાય ને કવિરાજ તો પછી અમૃત પીવો ને તો એ વેણ ઉતરે નહીં, એટલા માટે થઈ અને આ થાપણ હું નહીં રાખું. અને કવિરાજ હજી કાલ હવારનો દાખલો છે. જામલાખાને એક ક્ષણની માલિકોર બાળી અને ભડકો કરી નાખ્યો હતો. આ બધા દાખલા હું ભૂલી નથી ગયો. 12 વર્ષ સુધી
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લોક સંગીત

ગીત અંતર્ગત રણજીતભાઈ વાંકના કંઠે લોકવાર્તા કસબ અને દિલાવરી પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનું પ્રસારણ સાંભળશો થોડી જ ક્ષણોમાં અમારા અમદાવાદ કેન્દ્રથી.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા ઈરાનની શાંતિ દરખાસ્તને સ્વીકારવાની આશા અને ઇંધણના વૈશ્વિક દરોમાં ઘટાડાના પગલે ભારતીય શેર બજારમાં તેજી. સેન્સેક્સમાં 926 અને નિફટીમાં 262 અંકોનો ઉછાળો. આતંકી ફંડિંગ મામલે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા. ભૂટાનના પ્રધાનમંત્રી ડાશો શેરિંગ તોબગે આજે આસામની મુલાકાતે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર 1 જૂનથી ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 5 દિવસની હજયાત્રા આજથી શરૂ. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમુદાયના 10 લાખથી વધુ લોકો મક્કાની હજ યાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીના ખાતે એકત્રિત થશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયાથી વધુનો વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા દરેક પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે તૈયાર. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા ક્યુએટ યુજી 2026 મુલતવી રાખી. એનસીઆરબી ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી અને એમબીએ એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

સ્ટુડિયો ક્લોકમાં 12:11 થઈ છે, માફ કરશો. આપ જોડાયા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. હવે પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીશું પ્યાર હૈ તો હૈ ફિલ્મનું આ ગીત, અરિજિત સિંઘ અને ઈશિતા વિશ્વકર્માના અવાજોમાં.

0: શ્રેયા ઘોષાલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પુષ્પા ટુ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 31 મઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન સે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મેં અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિવાર 31 મઈ સુબહ 11 બજે મન કી બાત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

0: હરભજન માનને આપ સાંભળી રહ્યા હતા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઇરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું. પશ્ચિમ એશિયામાં શાંતિની શક્યતા પર કાચા તેલના ભાવમાં ઘટાડો. ચાલુ મહિનામાં પહેલીવાર ભાવ $100 નીચે આવ્યા. ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સમાં 925 અને નિફટીમાં 260 અંકોનો ઉછાળો. તુર્કીમાં પોલીસે મુખ્ય વિપક્ષી પાર્ટીના મુખ્યાલયમાં જઈને તેમના પદભ્રષ્ટ નેતાઓને બહાર લાવવા માટે ટીયર ગેસ છોડ્યો. મેઘાલયના ઉમરોઈ ખાતે ચાલી રહેલી પ્રથમ બહુરાષ્ટ્રીય સંયુક્ત સૈન્ય કવાયતમાં 12 મિત્ર દેશોના 400થી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે જનતા પર આર્થિક બોજ નાખવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે તમામ આદિવાસી સમુદાયોને યુસીસીના દાયરામાંથી બહાર રાખ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની કોઈપણ જોગવાઈ આદિવાસી સમુદાયો અથવા વ્યક્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં લાદે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ જિલ્લા પંચાયત ગાંધીનગરના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પદ ગ્રહણ કર્યા. ભાવનગરના તળાજાના સરતાનપર ગામે દરિયામાં ડૂબી જતા 2 બાળકોના મોત, 1 બાળકીનો બચાવ. આતંકી ફંડિંગ મામલે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર 1 જૂનથી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 5 દિવસની હજયાત્રા આજથી શરૂ. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમુદાયના 10 લાખથી વધુ લોકો મક્કાથી હજયાત્રા શરૂ કરશે.

0: વાગીને 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગા આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાથ. આકાશવાણી અમદાવાદના ખાસ સંગીત સંવાદ કાર્યક્રમ સુર સંગાથમાં આપનું સ્વાગત છે. સંગીત ફક્ત સુરોની દુનિયા નથી, પરંતુ ભક્તિ, સંવેદનશીલતા અને મૂલ્યોનો સફર છે જે પેઢીઓને જોડે છે. આજે અમારા ખાસ મહેમાન એવા જ એક અસાધારણ સંગીતકાર છે જેમણે ગુજરાતી સુગમ સંગીત, ભક્તિ સંગીત અને આકાશવાણીની સમૃદ્ધ પરંપરાને તેમની રચનાઓથી નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે. તો ચાલો સુરો, સાહિત્ય, ભક્તિ અને યાદોથી ભરેલી આ ખાસ સંગીતમય વાતચીત શરૂ કરીએ. આજે આપણી સાથે છે ટોપ ગ્રેડ કમ્પોઝર અને એ ગ્રેડ ગાયક શ્રી હસમુખ પાટડિયા. સ્વાગત છે આપનું.
2: નમસ્કાર ઉત્કર્ષભાઈ, આકાશવાણીનો હું ખૂબ ખૂબ આભારી છું. હું તો આમ તો આ જ ફેમિલીનો માણસ છું,
3: બરાબર,
2: પણ છતાંય આ મારી વાત મૂકવાનો તમે આ મને એક ચાન્સ આપ્યો છે, એક મોકો આપ્યો છે, એના માટે આભાર.
1: તો હસમુખભાઈ, તમારી સફર બાળ કલાકાર તરીકે રાજકોટમાં શ્રી બાબુભાઈ અંધારિયા, કાંતિભાઈ સોનછત્રા અને ચંદુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. તમારા ગુરુઓ પાસેથી તમને પહેલી તાલીમ એવી કઈ મળી કે જે તમે હજુ પણ દરેક રચના પહેલા અનુસરો છો?
2: આ ત્રણ જે ગુરુ છે એમની પાસે મેં પદ્ધતિસરની તાલીમ લીધેલી, પણ સૌથી પહેલા મારા ગુરુ મારા મોટા બાપુ, એટલે અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ભાઈજી કીએ, તો એ મારા ફાધરથી મોટા નાનું ભાઈ સોની, એમની પાસે હું પહેલું વહેલું સંગીત એમની પાસે સાંભળ્યું અને પહેલું વહેલું એમની પાસે શીખ્યું.
1: બરાબર.
2: હું જયારે ગામડામાં રહેતો ત્યારે લગભગ 9 વર્ષનો થયો ત્યાં સુધી ગામડામાં હતો અને હું ત્યાં જ રહેતો. ત્યાં લાઇટ બી નહોતી એવા ગામમાં હું રહેતો, અને મારા મોટા બાપુ સવારે પૂજા કરવા બેસે ત્યારે અમને બધા ભાઈઓને સામે બેસાડીને સંગીત સંભળાવે અને શીખવાડે.
1: બરાબર.
2: આ જુદા જુદા કીર્તનો અને છંદ ને આ બધી રચનાઓ શીખવાડે. એમને પહેલું વહેલું મને હાર્મોનિયમમાં ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, આ ટ્યુન શીખવાડી.
1: શું વાત છે.
2: અને છંદ શીખવાડ્યા. તો શરૂઆત મારી એવી રીતે થઈ.
1: તો એ અમારા શ્રોતા મિત્રો માટે
2: એ એકચ્યુઅલી ધૂન છે, આપણે બધા ગાતા હોય છે.

0: આકાશવાણી અમદાવાદમાં ટોપ ગ્રેડ સંગીતકાર અને એ ગ્રેડ ગાયક તરીકે તમે રેડિયોના સુવર્ણ યુગને નજીકથી જોયો છે, તો આકાશવાણી અમદાવાદ ગુજરાતી સુગમ સંગીત માટે આટલું શક્તિશાળી એક નર્સરી એટલે કે તાલીમ કેન્દ્ર જેવું છે?
1: ના, જરૂરથી જ, કારણ કે મારો પહેલો નાતો જ આકાશવાણીથી છે. રાજકોટમાં હું જયારે લગભગ 12-13 વર્ષનો હતો ત્યારે બાળ કલાકાર તરીકે ગાતો હતો.
0: બરાબર.
1: આકાશવાણી રાજકોટમાં એક ખૂબ જ જાણીતો પ્રોગ્રામ આવતો, બાળ ગીતનો બાલસભા કાર્યક્રમ, અને રવિવારે એ 9:30 વાગે આવતો. અને આકાશવાણીના બે એનાઉન્સરો, નાનીબેન અને મોટીબેન, એ આ કાર્યક્રમ ચલાવતા. નાનીબેન એટલે રેણુબેન, રેણુબેન યાજ્ઞિક. તો આ કાર્યક્રમમાં હું ગાવા જતો, બધા બાળકો ગાવા આવતા, અને એમને એમ લાગ્યું કે આ છોકરો વધારે સારું ગાય છે, એટલે મારી પાસે લીડિંગ લાઈન ગવડાવતા બાળગીતોમાં.
0: તો એ કોઈ બાળગીત તમને યાદ હોય તો?

0: ફક્ત જે મેં ગાયા હતા બાળ ગીતો એમાંથી એક બે લાઈન હું ગાઉં છું.
1: ચોક્કસ.
0: અને આ ગીતો અમને ચંદુભાઈ રાઠોડ અને જયંતિભાઈ પટેલ એ વખતે ત્યાં કમ્પોઝર તરીકે હતા,
1: ઓકે,
0: તો એમની પાસેથી અમે આ બાળ ગીતો શીખતા.
1: ખૂબ સરસ.
0: અને આકાશવાણી જે ગીતોનું પ્રોડક્શન કરતા,
1: ઓકે,
0: એટલે એ ગીતમાં મને ગાવાનો મોકો મળ્યો છે. એ બે લાઈન સંભળાવું.
1: ચોક્કસ.

0: વાહ વાહ હસમુખભાઈ, તમે તો તમારા બાળપણનું ગીત હજુ પણ સાચવીને રાખ્યું છે. ખૂબ જ આનંદ થયો આ સાંભળીને. તમે તો ખૂબ સરસ સંગીતમય શરૂઆત કરી. આ થઈ વાત તમારા બાળપણની. તો અમારા શ્રોતા મિત્રોને રસ પડશે જો તમે તમારી સુગમ સંગીતની યાત્રા વિશે એ શરૂઆતના દિવસોની પણ થોડી વાત કહેશો.
1: મારી સુગમ સંગીતની જો શરૂઆત થઈ હોય તો ભદ્રાયુભાઈ ધોળકિયા એમનું એક કમ્પોઝિશન હતું, શબ્દ ક્યાં મારો કે તમારો છે, આ ગઝલ હું ગાતો. અમે ને ભદ્રાયુભાઈ એમની ઘેરે શનિવારે બેસીને ગાતા વગાડતા હું એમની પાસે પહેલી વખત આ રચના શીખ્યો. અને પછી તો હું બધે કોલેજમાં અને એમાં હરીફાઈમાં ભાગ લેતો, ત્યાં યુનિવર્સિટીમાં પણ સતત 3 વર્ષ મને પ્રાઇઝ મળ્યું. એવી રીતે અમદાવાદમાં પણ એક એ વખતે ફર્સ્ટ ટાઈમ રિયાલિટી શો એ અમદાવાદમાં થયો હતો, જે અત્યારે ટીવી ઉપર આવે છે એવા શોમાંનો આ એક શો હતો. અને એ શોનું નામ હતું મહેફિલ. ઈસરો દ્વારા જે આ શો થયો એમાં પણ મને પ્રાઇઝ મળેલું. અમદાવાદમાં બીજી એક હરીફાઈ થતી અને એ શેખાદમ આબુવાલા ટ્રોફી, અને આ પંકજ ઉદાસ દ્વારા આ આયોજન થતું અને એમાં પણ મને પ્રાઇઝ મળેલું. એવી રીતે ગુજરાત સરકાર દ્વારા જે દર વર્ષે કોમ્પિટિશન થતી હોય એમાં એક પરેશ ભટ્ટ ટ્રોફી, એ સુગમ સંગીતની ટ્રોફી પણ મને મળેલી છે.
0: પરેશ ભટ્ટની કોઈ રચના તમને યાદ હોય તો અમારા શ્રોતા મિત્રો માટે આપ એ સંભળાવશો?
1: મને જે સ્વરાંકનો જેમના ગમે છે એવા સ્વરકારોમાં આ પરેશ ભટ્ટનું આ સુંદર સ્વરાંકન છે.

0: આકાશવાણી સાથેની પણ તમારી જે યાત્રા શરૂ થઈ એ શરૂઆતના દિવસોની પણ થોડી વાત કહેશો?
1: આકાશવાણીમાં હું યુવાવાણીમાં હું સુગમ સંગીત ગાતો, પછી મેં બી ગ્રેડની પરીક્ષા આપી, પછી બી હાઈ થયો અને અત્યારે એ ગ્રેડના માન્ય ગાયક તરીકે હું આકાશવાણીમાં ગાઉં છું.

0: આકાશવાણી સાથેની પણ તમારી જે યાત્રા શરૂ થઈ એ શરૂઆતના દિવસોની પણ થોડી વાત કહેશો?
1: આકાશવાણીમાં હું યુવાવાણીમાં હું સુગમ સંગીત ગાતો, પછી મેં બી ગ્રેડની પરીક્ષા આપી, પછી બી હાઈ થયો અને અત્યારે એ ગ્રેડના માન્ય ગાયક તરીકે હું આકાશવાણીમાં ગાઉં છું. આકાશવાણીમાં હું ટોપ ગ્રેડના કમ્પોઝર તરીકે પણ અત્યારે સેવા આપી રહ્યો છું અને એનું જો શ્રેય કોઈને જતું હોય તો સ્ટેશન ડિરેક્ટર, જે એ વખતે રાજકોટમાં ઋષિકુમાર શાસ્ત્રી સાહેબ એ આવેલા અને એને મને સાંભળીને સલાહ આપી કે તું કમ્પોઝિશન સરસ કરસ તો તું એની ઓડિશન આપ અને ભવિષ્યમાં તને આકાશવાણીમાં નોકરી કરવાનો પણ ચાન્સ મળશે. એમની સલાહથી મેં

0: સાંભળતો, એટલે એમાંથી મને થોડું શીખવા એ મળ્યું કે ઐતિહાસિક સિરિયલ હોય, ઐતિહાસિક નાટક હોય તો એમાં કઈ રીતનું મ્યુઝિક આવે. પેલું પેલું મ્યુઝિક એ આપ્યું.
1: હસુભાઈ, આપે હમણાં વાત કરી ચાણક્યના મ્યુઝિક વિશે, તો આશિતભાઈને તો આપ ગુરુ સમાન માનો છો, એમની કોઈ સ્વરચના હોય જે તમને ખૂબ ગમતી હોય તે સંભળાવશો?
0: એમની એ વખતની એક સુંદર રચના ટોળાની શૂન્યતા છે.

0: વાહ, ખૂબ સરસ સંગીતમય વાતાવરણ બનાવી દીધું તમે તો સ્ટુડિયોનું.
1: અને પછી આગળ જતા એક અમે અહીંયા એક કાર્યક્રમ કરેલો, કાગળ પર ચોમાસુ, આપણા તુષારભાઈ તુષાર શુક્લે આ એક પ્રોગ્રામ કરેલો, અને એક બીજો પ્રોગ્રામ કરેલો વાસંતી પત્ર. તો આ બે પ્રોગ્રામમાં મોસ્ટ ઓફ બધા ગીતો વરસાદના હતા અને વસંતના ગીતો હતા. તો એમાં લગભગ 8-9 ગીતો મેં કમ્પોઝ કરેલા.
0: તો એમાંનું કોઈ એક ગીત યાદ હોય તો તમને?
1: તુષાર શુક્લની એક રચના છે.
0: ચોક્કસ.

0: વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. હસમુભાઈ, આપે નિષ્કુળાનંદ સ્વામીને જે ભક્ત ચિંતામણી પુસ્તકનું 800 પેજીસનું જે કમ્પોઝિશન કર્યું છે તે ખરેખર એક એવું કામ છે જે આજે તો યાદ રહેશે જ પણ ભવિષ્યમાં પણ લોકોને ખૂબ ઉપયોગી અને યાદ પણ રહેશે. તો એના વિશે થોડી વાત કરશો?
1: અત્યારે જે રીતે બધા એ સાંભળે છે અને અત્યારે રીલ્સનો જમાનો છે એટલે એમાંથી એ લગભગ એ કાવ્યમાંથી દરરોજ 5-10 રીલ તો બનીને મુકાતી હોય છે.
0: અચ્છા, તો મારે તમને પૂછવું હતું કે એના માટે તમે રાગ તાલ કયા આધારે પસંદ કરેલા?
1: આજે કાવ્યનો જે રાગ છે આમ તો એ પરંપરાગત જે સંતો ગાતા હોય
0: બરાબર
1: એમાંથી હું રાગ શીખ્યો. પણ અમારે મેમનગર ગુરુકુલના બાલકૃષ્ણ સ્વામી છે એટલે મારી પાસે એકદમ પરફેક્ટ લય અને પરફેક્ટ રાગથી એમને ગવડાવ્યું કે આપણે આ જ રાગથી આટલી લયમાં આ રીતે આપણે જોઈએ છે. એની પહેલી બે પંક્તિ છે હું ગાઉં છું.

0: હસમુખભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ 2000થી વધુ કીર્તન આપે કોમ્પોઝ કર્યા છે અને ઘણા કલાકારોએ તમારા કોમ્પોઝિશન ગાયા પણ છે, તો એમાંનું કોઈ એક કીર્તન જો યાદ હોય તો અત્યારે અમારા શ્રોતા મિત્રોને સંભળાવશો?
1: મારા સ્વામિનારાયણ સંપ્રદાયના જે કીર્તનના કમ્પોઝિશનો છે એમાં ઘણા બધા કીર્તનો, જે એરી એરી આજ રંગમહલ મધ્ય બેઠે મોહન પિયા, પછી બીજું છે આવો પાડોશી પાતળિયા, એવા અનેક કમ્પોઝિશનો છે. એમાં એક માવા તારી મૂર્તિમાં એ કમ્પોઝિશન એવું છે, એ લગભગ બધા સત્સંગીઓની ઘેરે આ કીર્તન દરરોજ સવારે એક વખત તો વાગતું જ હશે. આપને આ કીર્તન સંભળાવું.

0: ખૂબ સરસ.
1: હસમુખભાઈ, સુરેશ વાડકર, હેમંત ચૌહાણ, કરસન સાગઠીયા અનેક કલાકારો સાથે તમે કામ કર્યું છે, તેમણે તમારી રચનાઓ પણ ગાઈ છે, તો એક ચોક્કસ ગાયકના અવાજ માટે તમે કેવી રીતે સૂર પસંદ કરો છો?
2: તો જયારે આ કમ્પોઝિશન કરેલા ત્યારે એવું નક્કી નથી હોતું કે કોની પાસે ગવડાવું, પણ કમ્પોઝિશન જે રીતે બને એ રીતે કલાકારની પસંદગી કરતા કે ભાઈ આ ફોક સ્ટાઇલનું છે તો કરશનભાઈ ગાશે, આ સુગમ સ્ટાઇલનું છે તો પ્રાર્થના ટાઈપનું છે તો એ સુરેશ વાડકરના અવાજમાં એકદમ સરસ લાગશે, કે પછી કવાલી ટાઈપનું હોય તો ઓસમાન મીર પાસે બી મેં કવાલી ગવડાવી હતી. એટલે કલાકાર પછીથી નક્કી થાય, પેલા કમ્પોઝિશન છે એ બને, અથવા તો એવો કોઈ પ્રોજેક્ટ હોય કે આમાં કવ્વાલી જ બનાવવાની છે અને આમની પાસે જ ગવડાવવાની છે તો કમ્પોઝિશન એના હિસાબથી બનતું હોય.
1: આકાશવાણીમાં આજના ડિજિટલ ઓર્કેસ્ટ્રાઇઝેશન જે થયું છે તો એમાં શું નવું છે?
2: પેલા આપણે સ્પૂલમાં રેકોર્ડિંગ કરતા, અમને ખબર છે કે પેલા સ્પૂલમાં રેકોર્ડિંગ થતા ત્યારે રીટેક કરવાનો પ્રોબ્લેમ બહુ થતો, એટલે રીટેક કરો તો કોઈ ને કોઈ ભૂલ રહી જતી. અત્યારે ડિજિટલાઇઝેશનમાં તમે અડધા ગીત પછી કોઈ ભૂલ આવે તો એમાં તમે એટલી ભૂલ સુધારીને ફરીથી બાકીનો અંતરો કે બાકીનું ગીત કરી શકો છો.
1: બિલકુલ,
2: આ વસ્તુ પેલા થતી નહોતી, પણ હવે ડિજિટલમાં અમને વધારે મજા આવે છે. એટલી મોકળાશ છે, આપણે ડિજિટલ જે રેકોર્ડિંગ છે એને સાચવવું પણ અત્યારે સરળ છે.
1: સરળ છે, એ વખતે તો ટેપ્સ બધી,
2: એ વખતે આપણી પાસે લગભગ 40-50 ટેપો આપણને આપી હોય મ્યુઝિક સેક્શનને,
1: બરાબર,
2: એટલે એ મ્યુઝિક સેક્શનની 50 ટેપને રેકોર્ડિંગ પૂરું થાય એટલે પાછી પેલા નંબરની ટેપને ભૂસી નાખવી પડે.
1: બરાબર. આપણે જે મ્યુઝિક સેક્શનની વાત કરી, આપ તો વર્ષોથી આકાશવાણી અમદાવાદના મ્યુઝિક સેક્શન જોડે જોડાયેલા છો, તો એવી કોઈ યાદો હોય મ્યુઝિક સેક્શન જોડે તમારી, એવી કોઈ યાદ વાત યાદ આવતી હોય તમને?
2: આકાશવાણીની જો વાત કરીએ તો 92 શરૂ કરીને અત્યાર સુધી આકાશવાણીમાં ઘણી બધી કોન્સર્ટો, ઘણા બધા રેકોર્ડિંગ્સ એની અમારી યાદ છે. કારણ કે જ્યારે જ્યારે મોટા પ્રોગ્રામ હોય, આપણે જેને નેશનલ પ્રોગ્રામ ઓફ મ્યુઝિક કહીએ છીએ, અમને એવું યાદ છે કે એક નેશનલ પ્રોગ્રામ મ્યુઝિકમાં કોન્સર્ટ પૂરી થઈ ત્યારે જે રેકોર્ડિંગ્સ હતું એ વગાડવા લાયક નહોતું થયું. બહાર હોલમાં જે પ્રોગ્રામ હતો ત્યાં અમે રેકોર્ડિંગ કરેલું. હવે એ લાઈવ પ્રોગ્રામનું રેકોર્ડિંગ બરાબર નહોતું થયું,
1: એટલે બ્રોડકાસ્ટ લાયક નહોતું.
2: એટલે ફરી

0: 12 વાગે 12 થી 2-2.5 વાગ્યા સુધી એનું ફરીથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું.
1: ઓહો.
0: અને પછી એને બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું. એ પેલા આપણે જોઈએ તો મનોજ સાહેબ હતા, અને મનોજ સાહેબનો સ્વભાવ પ્રમાણે એને કોન્સર્ટ બહુ ગમતી. તો અમને એવું યાદ છે કે એક અમારે સ્ટેજ ઉપર પહેરવાનો જબ્બો અને ગાવા માટેની એક બુક હું અહીંયા જ રાખતો.
1: અચ્છા.
0: કારણ કે મનોજ સાહેબ સવારે એમ કહે કે હવે બપોરે 4 વાગે આપણે કોન્સર્ટ છે.
1: અચ્છા.
0: અને એમનો આગ્રહ એવો હતો કે આકાશવાણીના કલાકારથી જ આ કોન્સર્ટ શરૂ થાય.
1: બરાબર.
0: એટલે બહારના કલાકારો તો ગાવાના જ હોય, પણ આકાશવાણીના કલાકારો છે એ મારા કલાકારો પેલી રચના શરૂ કરે. સાથે સાથે આકાશવાણીમાં 15 દિવસે એક આ માસનું ગીત વાગતું.
1: ઓકે.
0: એનું અલગથી બજેટ ફાળવવામાં આવતું અને 15 દિવસે નવું કોરલ ગીત.
1: ઓકે.
0: હા, એની રચના થતી અને આ માસના ગીત તરીકે એ વાગતી.
1: અચ્છા. એટલે એ બધી યાદો તમારા સ્મૃતિમાં હજુ પણ છે.
0: હા, એ વખતે હું આ કોરલ ગીતો કરાવતો અને એ 6 વાગે છૂટીને પછી 2 રિહર્સલ પછી 3જે દિવસે રેકોર્ડિંગ કરતા.
1: બરાબર છે. એટલે લાંબી મંજિલ તમે કાપેલી છે આકાશવાણી અમદાવાદ સાથે. ખૂબ સરસ. તો તમે જે શાસ્ત્રીય સંગીતને ઊંડાણ અને લોકસંગીતની સફળતા વચ્ચે સફળતાપૂર્વક એક સેતુ બાંધેલો છે.
0: હા જી.
1: તો સુગમ સંગીત વિશે લોકોની સૌથી મોટી ગેરસમજ શું છે?
0: સુગમ સંગીતની સૌથી મોટી ગેરસમજ એ છે કે એ સહેલું છે.
1: અચ્છા.
0: નામ સુગમ સંગીત છે, પણ સુગમ સંગીત એ સુગમ નથી.
1: અચ્છા.
0: ફોક મ્યુઝિક છે એ ગળથૂથી મળેલું હોય. કોઈ બી ફોક મ્યુઝિક ગાતો હોય તો એને જન્મથી આવડતું હોય. શાસ્ત્રીય સંગીત એવું છે કે તમે ક્લાસિકલ શીખ્યા હો અને પછી ગાઓ તો એ શીખેલું સંગીત છે.
1: બરાબર.
0: પણ સુગમ સંગીત છે એ થોડું શાસ્ત્રીય શીખ્યા હોય, થોડી તમારામાં કમ્પોઝિશન કરવાની આવડત હોય અથવા તો થોડી ગાવાની આવડત હોય,
1: બિલકુલ,
0: તો ફોક અને ક્લાસિકલના મિશ્રણથી તમે સુગમ સંગીતના ગીતને કમ્પોઝ કરી શકો. પણ એના માટે તમારે શબ્દોને પહેલા સમજવા જરૂરી છે કે આ શબ્દો શું કહેવા માંગે છે, એ પ્રમાણે રાગને સિલેક્શન કરીને પછી તમે કમ્પોઝિશન અર્થસભર કરવું પડે.
1: બરાબર છે. તો છેલ્લા 4-5 દાયકામાં તમે ગુજરાતી શ્રોતાઓના સ્વાદમાં ફેરફાર કેવી રીતે જોયો છે? રેડિયોના યુગથી લઈને કેસેટ, સીડી, ટીવી અને આજે યુટ્યુબ ને રીલ્સની આપણે વાત કરીએ તો
0: રેડિયોના માધ્યમથી લોકોએ બધા ગીતોનો, લોકસંગીતનો અને શાસ્ત્રીય સંગીતનો સ્વાદ માણેલો છે. અને તમને ખબર હોય તો કે દિલીપ ધોળકિયા છે, અવિનાશભાઈ છે, પુરુષોત્તમભાઈ, ગુજરાતી ફિલ્મના ગીતો કે સુગમ સંગીતના ગીતો કે ફોક મ્યુઝિકના ગીતો, એ ગીતો એટલા બધા સંભળાણા, કારણ કે રેડિયો સિવાય બીજું કોઈ માધ્યમ નહોતું, એટલે લોકોને એ એકદમ યાદ રહી ગયા. અને એ ગીતો કાયમી ગવાતા અને હજી પણ ગવાય છે,
1: સંભળાય પણ છે.
0: હા, પણ અત્યારે તમે કીધું એમ યુટ્યુબનો જમાનો આવી ગયો. કોઈ બી કલાકાર પોતાનું રેકોર્ડિંગ કરીને મૂકી શકે અને આખી દુનિયા એમને સાંભળે.
1: બરાબર.
0: પેલો રેડિયો નથી, આપણી એક રેન્જ હતી કે આટલામાં સંભળાય. અત્યારે જો કે રેડિયો તો બધે વિદેશમાં પણ સાંભળી શકાય છે, પણ યુટ્યુબ માધ્યમથી લોકોને બધા સુધી પહોંચવાનો એક મોકો મળે છે. એટલે આ ઘણો ફેરફાર છે.
1: લોકો પાસે સમય નથી એટલે
0: રીલ્સમાં
1: એ યુટ્યુબ કે એના પરથી, રેડિયો પરથી રીલ્સ ઉપર આવી ગયા.
0: હા. અને એક બીજી વાત કરું તો જે શાસ્ત્રીય સંગીત જેને શીખવું છે તો એ વારંવાર એકને એક રાગ સાંભળશે.
1: બરાબર.
0: એવી રીતે જે વિદ્યાર્થી છે એને જયારે શીખવું હોય એ રાગને તૈયાર કરવામાં એને બહુ સરળતા રહે છે. અને એકને એક રાગ છે એ અનેક કલાકારથી એ સાંભળીને શીખી શકે છે. પહેલાના જમાનામાં એવું નહોતું, કલાકારને એના ગુરુ જે શીખવાડે એ એક વખતમાં શીખી લેવું પડતું.
1: બરાબર છે.
0: આ છે વારંવાર સાંભળી અને તૈયારી કરી શકે છે.
1: એટલે મારી જ્યારે
0: એટલે બહુ ફ્રીડમ.
1: હસુભાઈ, આકાશવાણીની 90 વર્ષની ઐતિહાસિક સફરને આપે નજીકથી જોઈ છે અને જીવ્યા છો, તમારા મતે આકાશવાણીની સૌથી મોટી તાકાત શું રહી છે?
0: આકાશવાણીની મોટી તાકાત એ છે કે એની પાસે વૈવિધ્યસભર કાર્યક્રમો છે, રેકોર્ડિંગ્સ છે.
1: બિલકુલ.
0: તમે અત્યારે જોશો કે FM સ્ટુડિયો ઘણા બધા થઈ છે, પણ FM સ્ટુડિયો વાળા પાસે કે રેડિયો પાસે ફિલ્મી ગીતો એ સિવાય બીજું કોઈ મટીરિયલ નથી, અથવા તો કોઈ કંપની વાળાએ જે આપેલું હોય એ મટીરિયલ છે. આકાશવાણી પાસે છેલ્લા 50 વર્ષનું

0: પોતાનું મટીરીયલ છે, એક સમૃદ્ધ લાઇબ્રેરી છે કે જે કોઈની પાસે રેકોર્ડિંગ નહીં હોય એ આકાશવાણી પાસે છે. અને વિજ્ઞાનની વાત હોય, કૃષિ વિકાસની કે બાળકોની હોય કે બહેનોની વાત હોય કે સુગમ સંગીત, શાસ્ત્રીય લોક સંગીત, આ બધું જ આપણી પાસે છે.
1: તો આજે જયારે આકાશવાણી અમદાવાદ 90 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે, તો શું તમને લાગે છે કે આકાશવાણીએ માત્ર કલાકારો જ નહીં પણ સંસ્કૃતિ અને સંગીત પરંપરાને પણ વિકસાવી છે?
0: સવાલ જ નથી, કારણ કે જેમ કોઈ સંસ્કૃતિ કોઈની પાસે હોય એ સંસ્કૃતિને આધારે એ દેશ કે એ રાષ્ટ્ર આગળ વધતું હોય, એમ આ સંસ્થા એવી છે, એની પાસે જે રીતે સમૃદ્ધિ છે રેકોર્ડિંગ્સની, એ રીતે એને કોઈ બીટ કરી શકે એવું નથી.
1: હવે વાત એ છે કે મને ખબર છે કે સપ્ટેમ્બર મહિનામાં આપ નિવૃત્ત થવાના છો,
0: હાજી,
1: તો હસમુખભાઈ પછી એમનો વારસો જે છે આ આગળ કોણ ચલાવવાનું છે?
0: આમાં અહીંયા આકાશવાણીમાં તો કોઈ ને કોઈ ચલાવશે જ, કારણ કે મને એક દુહો યાદ આવે છે, માનવી માને કે મારા વિના હાલે નહીં સંસાર, પણ હે મૂર્ખા વિચાર કરી લે કે રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા તોય આ હાલે છે સંસાર. એટલે કોઈના વગર ક્યાંય કોઈ વસ્તુ અટકશે નહીં.
1: ખાલી પોતે અમને લાગશે જ, પણ તમારી જે પ્રવૃત્તિ છે તે કોણ આગળ ચલાવવાનું છે?
0: મારા ઘરની વાત કરું તો મારો દીકરો પણ સરસ ગાય છે, આકાશવાણીનો એ ગ્રેડેડ આર્ટિસ્ટ છે, એ ગ્રેડ આર્ટિસ્ટ છે, અને મારી દીકરી પણ ગાય છે, એ આકાશવાણીની બી હાઈ ગ્રેડની સુગમ સંગીતની આર્ટિસ્ટ.
1: તો તમને લાગે છે કે અર્ચિત પાટડિયા અને કાવ્યા પાટડિયા,
0: કાવ્યા પાટડિયા
1: જે છે એ તમારો સમૃદ્ધ વારસો આગળ દપાવશે?
0: હા, અત્યારે તો એ ગાય છે એટલે મને એટલો સંતોષ છે કે આપણું મ્યુઝિક છે એ જાળવી રાખશે.
1: બિલકુલ, ખૂબ સરસ. આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી અવસરે આપ જેવા સંગીત સાધકોનું યોગદાન હંમેશા પ્રેરણારૂપ રહેશે. આપનો સ્વર અને સર્જન આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહેશે. ધન્યવાદ.
0: આકાશવાણીના સ્લોગન એટલે કે બહુજન હિતાય બહુજન સુખાય, આ સ્લોગન સાથે હું મારી વાતને વિરામ આપીશ. આભાર.
1: આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.
2: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા સુર સંગાત કાર્યક્રમ અંતર્ગત શ્રી હસમુખ પાટડિયા સાથેની વાતચીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા વ્યાજ માં લોન જોઈએ એ પણ એપ થી, વાહ, પસાણો. અજાણ્યા એપ થી બચો.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
0: સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. બહેનો બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને વહાલા સૌ શ્રોતા મિત્રો, આપણા સહયરના કાર્યક્રમમાં કવિશ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ સહ લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપનું સ્વાગત કરે છે. શ્રોતા મિત્રો, આ સહયરના શ્રવણ મંચ પર આપણે અગાઉ સૌરાષ્ટ્રનો મીઠો લહેકો, મહેસાણાનો નિખાલસ અંદાજ અને કચ્છની આગવી બોલી માણી ચૂક્યા છીએ, અને આજે એ જ સફરને આગળ વધારતા ચાલો જઈએ ગુજરાતના દક્ષિણ છેડે. તાપી કિનારે વસેલા મસ્તીલા જીવંત અને ખાણીપીણીના શોખીન એવા સુરત તરફ, કારણ કે સુરતની ઓળખ માત્ર હીરા અને સાડીથી નથી, સુરતની ઓળખ છે ત્યાંના લોકોની મોજેલી બોલીથી પણ.
3: સુરતી લેકો એટલે પૂરપાટ ઝડપે ભાગતી ટ્રેન, થોડી મસ્તી અને ઘણી બધી દિલથી કરાતી વાતો. આમ તો શ્રોતા મિત્રો, જનરલી સુરતનું નામ આવે ને એટલે આપણને યાદ આવે ત્યાંનું ખાવા પીવાનું, લોચો, ઘારી, પોંક અને પ્રખ્યાત વાત, સુરતનું જમણ અને કાશીનું મરણ. વળી સુરત સાથે યાદ આવે એ સુરત જે હીરાનું શહેર છે.
2: તો હવે થોડી સુરતી ભાષા માણીએ, અને જો અમારાથી સુરતીમાં થોડી ભૂલ થઈ જાય તો સુરતના શ્રોતા મિત્રો જરા પ્રેમથી માફ કરી દેજો, હોની. તો હું શું કહું છું, નું સુરતી બોલચાલની ભાષામાં થઈ જાય.

0: મેં હું કેટીટી એ નહીં માને, એનું સુરતી થાય એ નહીં માને,
1: જમવાનું નહીં મળે, ખાવાનું નહીં મળે.
0: આના ઉપરથી એક કવિતા યાદ આવી છે. સેડ સોંગ લખવા અને ગાવાનું તાં સુધી તો ઠીક હતું, પણ જયારે બી એનું દિલ તૂટી જાય તો કે આજે ખાવાનું નહીં મળે.
1: કવિતા બહુ અગાડી ચલાવવાની તો હિંમત નહીં હાલે, ની તો ચડાવી દે હે બાય અને કહે કે આજે ખાવાનું નહીં મળે.
0: શ્રોતા મિત્રો, સુરતીઓ વાક્યના અંતે હ, જ કે ની જેવા અનેક અક્ષરોનો વિશેષ ઉપયોગ કરે છે અને માટે જ સુરતી ભાષા, સુરતી લેખો અલગ બને છે. જેમ કે આવજો ને એના બદલે કે છે આવજો ની, અથવા જાવ છું ના બદલે કે છે જાવ હ. આ ભાષામાં શબ્દોને ટૂંકાવીને બોલવાનું ચલણ છે.
1: હવે કેટલાક લોકપ્રિય સુરતી શબ્દો જોઈએ. હાલો એટલે કે ચાલો, જામીએ એટલે કે જમીએ, હળી મળીને એટલે કે સાથે મળીને, બફારો એટલે કે ભીડવાળી ગરમી અથવા બફારો.
0: અને વાત કરીએ સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે તો સુરત એ વેપાર, કાપડ અને હીરા ઉદ્યોગનું મોટું કેન્દ્ર હોવાથી આ બોલી પર મરાઠી, હિન્દી અને ઉર્દુ ભાષાની થોડી અસર જોવા મળે છે. સુરતીઓ ખાણીપીણીના ખૂબ શોખીન હોવાથી તેમની ભાષામાં પણ એ જ ઉત્સાહ અને હૂંફ દેખાય છે.
1: કહેવાય છે કે સુરતના લોકોએ પણ પોતાનો સ્વભાવ પ્રકૃતિ મુજબ સુરતી નહીં પણ હુરતી ભાષા વિકસાવી છે. સ ની જગ્યાએ હ અને ણ ની જગ્યાએ ન નો ઉપયોગ કરતા સુરતીઓની ભાષા પણ અનોખી છે. દાખલા તરીકે દાણા ચણા ને દાના ચણા અને સારું ને હારું કહેતા સુરતીઓ જ્યાં જાય ત્યાં ખબર પડી જ જાય કે સુરત થી આવ્યા. ભાષા એ એક સમૂહની ઓળખ હોય છે અને સુરતીઓ પોતાની જીવનશૈલીની સાથે બોલીથી પણ ઓળખાય છે.
0: કેટલાક સુરતી ભાષામાં બોલાતા શબ્દો સાંભળીએ ને તો શ્રોતા મિત્રો નવાઈ લાગે. નવી પેઢીના લોકોને તો કદાચ ખબર પણ નહીં હોય કે બટાકાને અસલ સુરતીઓ આરબ્યો, દાળ ભાતને દખુ ચોખા અને છીકણીને તપખીર કહે છે, તો ગરોળીને પલવડી અને છોકરીને પોરી કહેતા હતા. પિતાને ડોહો કહેવાની હિંમત સુરતીઓ જ કરી શકે છે. હું તો ચાલ્યો એવું કહેવાની જગ્યાએ હું તો ચાલ્યો, આવ્યો ને આવ્યો ને પૈસા ને ચીચોડા કહે છે અત્યારના સુરતીઓ.
1: આખા ગુજરાતમાં ચવાણું પ્રખ્યાત, પણ જ્યાંનું ફરસાણ જગ વિખ્યાત છે એ સુરતના લોકો તેને ભૂસું કહે છે. ઊંઘી જવું ને બદલે ઊંઘાઈ જવું અને નાનો ને નાલ્લો કહે છે. સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે મિત્રો. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ 1930માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિલોમીટર દૂર ડુમસ એક બીચ છે. હજીરા એક વધુ સુંદર બીચ છે જે શહેરથી 28 કિલોમીટર દૂર છે. ઉભરાટ શહેરથી 42 કિલોમીટર દૂર એક સુંદર બીચ છે.
0: અને વાત કરીએ સુરતની કળા અને સંસ્કૃતિ વિશે તો એ પણ બહુ જ વૈવિધ્યપૂર્ણ છે અને અહીંના લોકો સામાન્ય રીતે નરમ સ્વભાવના હોય છે. સુરતની ખુશીવાળા લોકો ખૂબ સ્ટાઇલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. સુરત શહેરમાં મોટા ભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા જ છે, પણ લહેકો અલગ. ઘણા લોકો સુરતી સંસ્કૃતિ તરીકે સુરતની અનન્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા હોય છે. તેના સ્વાદમાં અલગ હોવા છતાં સુરત સંસ્કૃતિ હજુ પણ ભારતીય સંસ્કૃતિના મુખ્ય સાર જાળવી રાખે છે. મોટાભાગના રહેવાસીઓ હિન્દુ છે, જોકે મુસ્લિમ્સ અને ખ્રિસ્તીઓ પણ અન્ય લઘુમતી સમુદાયોમાં અહીંના રહેવાસીઓ છે.
1: અહીં મોટાભાગના મોટા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને મકર સંક્રાંતિ સાથે નવરાત્રી અને દિવાળીના તહેવારોને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અને સુરતી માંજો તો જગવિખ્યાત છે જ. અને સુરતનો પોંક, શિયાળામાં લોકો પોંક પાર્ટીની રાહ જોતા હોય, જાણે એ પણ એક ઉત્સવ હોય.
0: અને સુરતના લોકો એકદમ જીવંત, મોજીલા અને મહેમાન આવે એટલે દિલ ખોલીને આવકાર આપનારા. સુરત એટલે એક મિજાજ, ઝડપી જીવન પણ દિલથી જીવતા લોકો. અને હવે સુરતથી સીધા આવીએ પાછા અમદાવાદમાં, એટલે કે એક સરસ મજાની વાતચીત સાંભળવાનો સમય થઈ ગયો છે. શ્રોતા મિત્રો, આપ સૌને જાણ છે જ કે આકાશવાણી પોતાની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. એવામાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયો સાથેની પોતાની યાદ અને લાંબી સફરની વાતચીત આપણા સૌ સાથે શેર કરવા માટે, આપણા સૌ સાથે વાગોળવા માટે

0: મહેશભાઈ શાહ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આવો સાંભળીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ આકાશવાણી પ્રસારણના ગૌરવશાળી 90 વર્ષની અત્યારે ઉજવણી સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આજે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં ગુજરાતના ગૌરવવંતા એક સાપ્તાહિક વર્ષોથી જે પ્રકાશિત થાય છે, અમદાવાદના આસિસ્ટન્ટ એડિટર મહેશભાઈ શાહ આપણી સાથે ઉપસ્થિત છે. મહેશભાઈ, તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ તો આકાશવાણીના એક નિયમિત શ્રોતા મિત્ર પણ ખરા, અને આકાશવાણી સાથે ઘણા વર્ષોથી લગભગ 4 દાયકા જેટલા વધુ સમયથી આકાશવાણી અમદાવાદ સાથે જોડાયેલા છે. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
2: ખૂબ ખૂબ આભાર આકાશવાણી પરિવારનો અને હિતેશભાઈ આપનો પણ.
1: મહેશભાઈ, સર્વપ્રથમ તો આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આપનું એક જે આકાશવાણી સાથેનું કનેક્શન છે, જોડાણ છે, તે આપણે કેવી રીતે જણાવીએ.
2: દરેક સંતાનની કેળવણીમાં કે એના કારકિર્દીમાં એના માતા પિતાનું બહુ મૂલ્ય પ્રદાન હોય એ મારા કિસ્સામાં પણ છે. મારા માતાનું નામ શારદાબેન શાહ છે. એ સાહિત્યના શોખીન અને સંગીતના શોખ, એટલે રેડિયો સાંભળે, એટલે એમના કારણે હું રેડિયો સાંભળતો થયો. અને જે લખવાનું છે મને વારસો મળ્યો એ પિતા પાસેથી મળ્યો. પિતા નાથાલાલ શાહ, એ દેશી નામું લખે, એ ધોળામાં કાળું કરે, એટલે હું પણ ધોળામાં કાળું કરતો થયો. ફરક એટલો, એ દેશી નામું લખવા માંડ્યા અને હું પત્રકાર હતો અને સાહિત્ય અને કલાનું લખતો થયો.
1: ખૂબ સુંદર વાત કરી. શ્રોતા તરીકે આકાશવાણી સાથેના આપણા સંસ્મરણો ખૂબ જ યાદગાર છે. હવે આકાશવાણી અમદાવાદ સાથે પ્રત્યક્ષ રીતે કેવી રીતે જોડાયા અને કઈ સાલમાં જોડાયા?
2: વાત એવી બની કે અમારા ઘરમાં, અમે રાયપુરમાં રહેતો હતો એક રૂમ રસોડામાં, અને ઘરમાં તિજોરી ઉપર અમે રેડિયો મૂકી રાખતા હતા અને મને ગુજરાતી ગીતો સાંભળવાનો, સુગમ સંગીતો સાંભળવાનો બહુ જ શોખ. અમુક ગીતો મને એટલા બધા ફેવરેટ, ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ને એના ગીતો બહુ સાંભળું, ગુજરાતી ગીતોને. અને એ ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો, ત્યાં નોટ અને પેન મૂકી રાખ્યું, એટલે ગીત આવે તો એ જ વખતે નોટ ને પેન ખોલીને હું ગીતના શબ્દો ઉતારતો હતો. એટલે ઘણી બધી વાર હું બહુ સ્વીકારું છું, 5 કે 6 વખત એ ગીત સાંભળ્યું જ્યારે ત્યારે, ત્યારે એ ગીતના શબ્દો હું ચેક કરું, કોઈક વસ્તુ ઉચ્ચારણ ખોટો લખાયું હોય, સાંભળ્યું ખોટું હોય, અને એમ કરીને 5-6 વખત એ ગીત સાંભળવામાં આવે એ 1 મહિનો થઈ જાય ને 1 વર્ષ પણ થાય, અને એ રીતે આખું ગીત લખાતા. એટલે એ જે ગીત સાંભળીને લખવાની કેળવણી છે ને, એ મને પત્રકારો તો દોરી ગણે લખવા માંડ્યો. પછી મને થયું મને લખતા આવડે છે તો મારે આકાશવાણીમાં પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા એ વખતે બીજી ભણસાળી સાહેબ યુવાણીના કાર્યક્રમના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હતા. એ જમાનામાં એવું હતું કે પહેલાં તમારે સ્ક્રિપ્ટ આપવી પડે, સ્ક્રિપ્ટ મંજૂર થાય પછી તમારે ઘેર કોન્ટ્રાક્ટ આવે. એટલે મારી મંજૂર થઈ ગઈ. એક દિવસ મારા ઘેર દિવાળીના થોડા દિવસ પહેલા ભરતભાઈ ચૌહાણ, ભરતકુમાર ચૌહાણ છે, એ મારા ઘેર આવ્યા અને મારા કાર્યક્રમનું નામ હતું યુવાણીમાં મારી હાસ્યરસની પસંદગી.
1: એટલે મહેશભાઈ, આ કઈ સાલની વાત?
2: 1980ની વાત છે. અને ભરતકુમાર ચૌહાણ મારા ઘેર આવે, એના પ્રોડ્યુસર, તેમને એમ કહ્યું કે પહેલા તો એમને વાંચ્યું કે હાસ્યરસની પસંદગી, એટલે તો હાસ્ય લેખક તો કેવડો મોટો હશે ને, આ યુવાણીમાં લખે ને. પછી મેં કીધું હું મહેશ છે, એટલે કે તમારી જ વાત છે એમ કે. મેં કહ્યું હા સાહેબ મારી વાત. પછી એમને કહ્યું કે આકાશવાણીમાં નવા વર્ષમાં પહેલો કાર્યક્રમ તમારો થઈ રહેવાનો છે અને કુરિયરમાં અમે મોકલીએ પોસ્ટમાં તો સમયસર ન મળે, એટલે હું જાતે આપું. એટલે મને તો એટલો બધો આનંદ થયો કે કોઈક આકાશવાણીના અધિકારી આપણા ઘેર આવ્યા અને એક આકાશવાણીના પ્રતિનિધિ તરીકે આમંત્રણ આપવું આવે કોન્ટ્રાક્ટ. અને પછી એવું બન્યું કે 11મા મહિના નવેમ્બર 1980માં હતું, બપોરે મારું 12-1 વાગે રેકોર્ડિંગ થયું, એ જ સાંજે 8:05 પ્રોગ્રામ પ્રસારિત થયો. 25 મિનિટનો પ્રોગ્રામ હતો, 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, એટલે અને 1980 એ મારો કોન્ટ્રાક્ટ હતો, એ કોન્ટ્રાક્ટ આજે પણ સાચું. એટલે ત્યારથી આજ સુધી હું આકાશવાણી સાથે જોડાયેલો અને બહુ આનંદ છે. બીજી એક બહુ જ મોટી આનંદની વસ્તુ એવી છે કે આકાશવાણીની જન્મ તારીખ, સ્થાપના દિવસ 16 એપ્રિલ છે અને મારી પણ જન્મ તારીખ 16 એપ્રિલ છે,
1: એટલે
2: આકાશવાણી, એટલે મારા માટે તો આ બહુ જીવનનું બહુ મોટું સૌભાગ્ય છે કે આકાશવાણીથી મારી પત્રકારત્વની કારકિર્દી થઈ અને એની મારી જન્મ તારીખ 1 છે.
1: ત્યાર પછી આ પ્રસારણ યાત્રા કેવી રીતે આગળ વધી આપની?
2: પછી હું નિયમિત અહીંયા આવવા માંડ્યો. પછી સતીશકુમાર સક્સેના સાહેબ હતા, એ યુવાણીના કાર્યક્રમ કરે, એટલે યુવાણીમાં જુદા જુદા કાર્યક્રમ કરે. એમને એક પ્રયોગ એવો કરતો કે ભાઈ કે મહિના દિવસની અંદર રમત જગતની જે કઈ ઘટનાઓ બની હોય એ બધું છાપામાંથી શોધીને સંકલિત કરીને રેડિયોની પરિભાષામાં લખવાનું અને લખવાનું કે બધા વિષયનું આવે અને એ આપણે જ લખવાનું અને આપણે જેમ પેલા પ્રાદેશિક સમાચાર એ રાજ્યભરના કે રાષ્ટ્રભરના આવે, આ માત્ર ખેલકૂદના સમાચાર આવે ગુજરાતના, એ બધું છાપામાંથી શોધીને કર્યો એમને. એવી રીતે યુવા જગતના સમાચાર અને રમત જગતના સમાચાર એટલે એ સંકલન કરીને લખવાનું મારે અને એ વાંચતો પછી એ ધીમે ધીમે બધું

0: થતું બધા જેમ જેમ પ્રોડ્યુસરો આવતા હોય કે બધા કોઈ જુદા જુદા કોઈ નવા વિષય આપે કે તમે આની ઉપર કરશો આની ઉપર કરશો, એટલે કઈ બહુ અખૂટ કહી શકાય એટલા બધા વિષયો પર એ લોકોએ મારી પાસે કામ કરાવ્યું. એટલે હું એવું માનું કે મારી ક્ષમતા એ લોકોએ ચકાસી અથવા એમને મને નાણ્યો કે આના પાસે આ કામ કરી શકાય એવું છે, એટલે એ રીતે હું લખતો થયો આજ સુધી.
1: ભરતભાઈ ચૌહાણ, સતીશભાઈ સક્સેના, અને ખાસ કરીને યુવાણીને એસાઇનમેન્ટ મળતા અને
0: બહુ જ
1: પ્રસારણ યાત્રામાં
0: પછી બહુ જ ચાલુ. હું ધારો હું એમાં બે વાત કહી કે મેં ધારો કે વિષય વૈવિધ્ય મેં કહ્યું કે બધા જુદા જુદા પ્રોડ્યુસર હતા આપણી પાસે કામ લે એટલે અથવા અથવા એમની પાસે હોય કે મારી પાસે આ ક્ષેત્રનું તમે શું કરશો. હું તમને ધારો કે પાંચ સાત હું વિષય કહું. ધારો કે મેં હાસ્ય રસિક જે મારો ગમતો વિષય છે, હું પત્રકાર તો છું પણ મને હાસ્ય લેખક થવાનું બહુ જ ગમે અને એ ઓળખ હું ઊભી કરી. પણ સૌથી પહેલો એનો આભાર માનીશ કે જે કહેવાય ને કે સૌથી પહેલી હાસ્ય લેખક તરીકેની મારી ઓળખ બનાવી હોય એટલે ઓન રેકોર્ડ કહી શકાય ને જે પહેલું હાસ્યરસની પસંદગી હતી. એટલે હું કહું કે હાસ્ય લેખક તરીકે બે પુસ્તકો તો હમણાં પાંચેક વર્ષમાં જ પ્રકાશિત, પણ એ જયારે પહેલો મારો લેખનની શક્તિ જે વિકસાઈ કે એને પ્લેટફોર્મ આપ્યું આકાશવાણી આપ્યું તે 1980. પછી મેં ધારું કે હાસ્ય રસિક વાર્તાલાપો અહીંયા આપે જેમ કે સાસરિયામાં પહેલી હોળી, તમને ગમશે આ નવું વર્ષ, મારા નવા વર્ષનો સંકલ્પો, સાસરિયામાં પહેલી હોળી, કામ પડે તો જરૂર કહેજો, આવા બધા હાસ્યના વાર્તાલાપ કર્યા. પછી ભરતભાઈ ચૌહાણે તો એ વખતે વાટેઘાટે એક સરસ કાર્યક્રમ ચલાવતો એટલે એમાં સાંપ્રત ઘટનાઓ અને એમાં હું પત્રકાર હતો એટલે હું એવું બધું કરું કે છાપામાંથી થોડું તો પણ એ લિટરલી રિપોર્ટિંગ કરતો કોઈને ફોનથી કરીએ રૂબરૂ મળે એ બધી વાત કરીને લખીએ અને એવા લોકોના અહીંયા ઇન્ટરવ્યૂ થાય ફોન ઇન કરીને એ લોકો કરે અને વાટેઘાટે 25-1 મિનિટનો કાર્યક્રમ હતો એ વાટેઘાટે મને ક્યારેક લખવા આપતા હતા. પછી પ્રાસંગિક વાર્તાલાપો આપે જે મારી ચોઈસ ગઈકાલે હતી અને આજે બી છે એ છે એ ફીચર રાઇટિંગ. મને ફીચર રાઇટિંગ બહુ જ ગમે અને હું બહુ જ કરું. અહીંયા જયેશ પંડ્યા હતા એમણે મારી પાસે બહુ સરસ કામો લીધા એટલે હું જયેશભાઈનો બહુ આભાર માની એમને એમની સાથે ઝંખે છે સથવારો કર્યું. એની અંદર મોટી ઉંમરના લોકો હોય એકલવાયુ જીવન જીવતા હોય અને પછી મોટી ઉંમર એ લોકો લગ્ન કરે છે, લગ્ન એટલે એક જીવનમાં એમને એકબીજાના સથવારો એટલે એ અર્થ કર્યું. પછી અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે એની અંદર કૃત્રિમ વાતાવરણ કર્યું હતું, એનું એક પ્રોગ્રામનું નામ હતું પિંજરમાં વન હતું. પછી ભૂકંપ થયો ત્યારે એક અમદાવાદના પ્રોફેસર હતા શ્રેણિક શાહ હતા જેને પત્ની અને બંને દીકરીઓ અને ઘર આખું ગુમાવી દીધું એકલવાર થઈ ગયા હતા. તો અમદાવાદના ભૂકંપ વિસ્થાપિતો હતા ત્યાં જઈને પોતે આપતા હતા કે દેખો મેં જીવનમાં બધું જ ગુમાવી દીધું પણ હવે હું સશક્ત થઈને એકલો છું અને બહાર આવીશ અને જીવન સામે લડાયક બનીશ એટલે બીજા લોકોને પ્રેરણા આપે એવા માટે. અને બીજું એક મારી જીવનનું સૌથી યાદગાર જે ફીચર છે એ સાદિકભાઈ મારી પાસે કર્યું. સાદિક નૂર પઠાણ હતા, ગટરના મરજીવા. આમ તો આપણે સાગરના મરજીવા કે જે મોતી લાવે એ સાગર સુધી, પણ આ ગટર કામદારો વિશેનું હતું કે ગટર કામદારો આપણને બી ખબર છે કે ખુલ્લી ગટર હોય કે ગંદુ પાણી હોય તો આપણે પસાર નથી થઈ જાય. તો એવા સમયમાં ગટર કામદારો આજે પણ ગટરમાં રૂબરૂ પોતે ઉતરીને એ સફાઈ કરે છે, ગંદકીને એ બધું દૂર કરે છે અને એ ન કરે તો આપણું જીવવું મુશ્કેલ થઈ જાય સ્વાસ્થ્યની રીતે કે બીજી રીતે. તો એ ગટરના મરજીવા મેં કર્યું હતું અને એ બહુ જ સરસ હતું, એ મને બહુ જ યાદગાર છે.
1: મહેશભાઈ, આપે જેમ વાત કરી કે નાનપણથી જ ઘરમાં રેડિયો સતત ચાલુ રહેતો,
0: આજે પણ
1: પસંદગીનું કોઈ ગીત?
0: મારો ફેવરિટ સિંગર ભૂપેન્દ્રસિંહ છે એટલે હું બહુ સરસ, મારા માટે તો એ સ્મરણ છે કે હું જે તિજોરી પર નોટ મૂકીને જે ગીતો લખતો હતો એ ભૂપેન્દ્રસિંહના મને બહુ ગમતા હતા. પછી નસીબ એટલું બધું સર જે માણસનો અવાજ રેડિયો પર સાંભળ્યો હોય અને અહીં આકાશવાણીમાં મેં 6-1 મહિના કેઝ્યુઅલ તરીકે એક કામ મને પ્રોજેક્ટ આપ્યો હતો વસુબેન ભટ્ટ હતા અને ભરતભાઈ ચૌહાણના મારફતે મળ્યો હતો. તો એ દિવસોમાં અહીંયા આકાશવાણીને કોન્સર્ટ થવાની હતી, સુગમ સંગીતની હતી અને અવિનાશ વ્યાસની હતી. તો એ વખતે ભૂપેન્દ્રસિંહ એ કોન્સર્ટમાં ગાવાના હતા એટલે અમદાવાદ આકાશવાણીમાં રેકોર્ડિંગને બધી મીટિંગને માટે એ આવતા હતા રસિકલાલ ભોજક સાહેબ પાસે. એટલે એ વખતે ભૂપેન્દ્રસિંહને પહેલી વાર જોયા અને કોન્સર્ટમાં સાંભળ્યા એટલે જે માણસનો અવાજ તમે રેડિયો પર સાંભળતા હોય આપણો પ્રિય ગાયક તરીકે જે એને સાંભળેલા હોય અને એને રૂબરૂ જોવો એની સાથે હાથ મિલાવો એ ભૂપેન્દ્રસિંહ આજે પણ મારા ફેવરિટ એટલે એનું જ ગીત કરીશું. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા જે કેસેટનું ટાઇટલ પણ એ છે અને એ ગીત પણ ભૂપેન્દ્રસિંહે ગાયેલું છે.
2: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા આ ગીતમાં એક દિવસ લગ્ન કરીને જે કમાડ પર કંકુના થાપા માર્યા હશે તે કરુણતાથી ઘૂંસાઈ જતા અહીં કલ્પ્યા છે. હણહણતી સુવાસ, અજવાળા પહેરીને ઉભા શ્વાસ જેવામાં અભિવ્યક્તિ ગુજરાતી કવિતાના શિખર પર બેઠી છે. મૃત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની ફૂલ સહજ કોમળતા આ ગીતને

0: ભૂપેન્દ્રસિંહ ના અવાજમાં અને મહેશભાઈ શાહની પસંદગીનું આ ગીત સાંભળ્યા પછી. મહેશભાઈ, તમે આકાશવાણીમાં જે વાત કરી કેઝ્યુઅલ અસાઇન તરીકે આવતા, તો કયા કયા વિભાગોમાં કામ કરવા માટેની તક મળી?
1: એકચ્યુઅલી એવું થયું કે મારા અક્ષર બહુ સરસ હતા અને આજે પણ છે, અક્ષર તો બહુ સરસ છે, એટલે મારી હાથે લખે, એ વખતે તો હાથે લખેલી સ્ક્રિપ્ટ જ આપવી પડતી. તો એ ભરતકુમાર ચૌહાણ સાહેબે જોયું, જેમને મારે પહેલો કાર્યક્રમ આપ્યો હતો, કે અક્ષર સર મને કે મહેશભાઈ તમારા અક્ષર બહુ સરસ, અહીંયા આકાશવાણીમાં કામ કરશો? એટલે એ ના પાડવાની કોઈ ઈચ્છા જ ના થાય, એટલે મેં કહો હા સાહેબ આજથી કરીશ, તમે કહો. તો એ જ દિવસથી મને અહીંયા બેસાડી દીધું. એટલે એકચ્યુઅલી એવું થયું કે આકાશવાણીની ગ્રામોફોન રેકોર્ડની લાઇબ્રેરી છે, તો ત્યાં મને લઈ ગયા અને મારી પાસે એક કામ એ સરસે કર્યું કે ગ્રામોફોન રેકોર્ડનું એક રજીસ્ટર તૈયાર કર્યું, જ્યારે પહેલાં નહોતું એ વખતે. અને એમાં એવું કે મેં લાઇબ્રેરી સાયન્સનો કોઈ અભ્યાસ પણ નથી કર્યો, મને સૈદ્ધાંતિક એવી સમજ નથી, પણ મારી જે કોઠા સૂજ હતી મને કે આમાં આનું રજીસ્ટર બનાવો, તમે શું આપી શકો તમને, એટલે મારી કસોટી કરતા હતા કે મારી પાસે શું સમજ છે. એટલે મેં કહું આપણે આમામાં લખે, એટલે પછી ફોર્મેટ એમને ઓકે બી કર્યું, એટલે જેમાં પહેલાં ક્રમ આવે, પછી ગ્રામોફોન રેકોર્ડનો રજીસ્ટર નંબર જે આપણી લાઇબ્રેરીમાં શું હોય છે, પછી એનું પ્રોડક્શન નામ કે ભાઈ આરકે ફિલ્મ કે ફલાણા ફિલ્મ્સ હોય, પછી એની એ સાઈડમાં કયા ગીતો છે, ગીતોના ક્રમ એક બે, પછી ગીતકાર, સંગીતકાર, ગાયક, પછી એપ્રુવડ છે કે નોટ એપ્રુવડ, અને રિમાર્ક્સનું કોઈ કેવું. તો એટલે ઘણી બધી વાર એવું કે ભાઈ આ હમણાં વગાડવી ના વગાડવી કે કોઈ કેવા, એ બધી જ વિગતો મેં અહીંયા લગભગ 6 મહિના રહીને એ ગ્રામોફોન રેકોર્ડ મારા હાથેથી અને ફાઉન્ટન પેનથી કાળી એનાથી બનાવ્યા હતા. એ અક્ષરો અને મારું કામ હજી આજે બી આકાશવાણીની લાઇબ્રેરીમાં છે.
0: એટલે મહેશભાઈ, આપણે અત્યારે જેને આધુનિક ભાષામાં લાઇબ્રેરી માટે જેને મેટા ડેટા કહેવાય છે, તો એ કામ તમે એ જમાનામાં કરેલું?
1: હા, કર્યા હતા, કર્યું હતું.
0: ત્યાર પછી અન્ય કોઈ વિભાગોમાં આપને કામગીરી?
1: પછી બીજું એક સરસ એ થયું કે એ દિવસોમાં છે ને આકાશવાણીમાં એક સરસ વિભાગ ચાલતો હતો, એનું નામ છે એઆરયુ, એટલે ઓડિયન્સ રિસર્ચ યુનિટ,
0: હજી આજે પણ ચાલે છે.
1: હા, એટલે એ મારા માટે તો એ બહુ જ ઉપકારક, મારી ઘડતરમાં બી એ થયું. એટલે એમાં એવું હતું કે નાટ્ય સંગીતનો, સુગમ સંગીતનો, શાસ્ત્રીય સંગીત, એ બધા કાર્યક્રમ હોય તો એ પહેલા એના જે કલાકારો કે ચાહકો એને અહીંથી આકાશવાણીથી એક પત્ર જાય કે આ દિવસથી આ દિવસોમાં એક દિવસનો કે ત્રિદિવસ સમારંભ છે કે મહોત્સવ છે રેડિયો પર પ્રસે, અને એ પછી એ કાર્યક્રમ અને બીજા કાર્યક્રમો જે નિયમિત સાંભળતા હોય એ શ્રોતાઓ શું કહેવા માગે છે, એ કામ આ ઓડિયન્સ રિસર્ચનું, અને એ દ્વારા જાણતા હતા કે આપણા કાર્યક્રમોની રિચનેસ કેવી છે, લોકોની પસંદગી શું છે, સુધારો શું કરવું, એ બધું. તો એ વખતે અહીંયા એ સાંઈ પ્રસાદ સાહેબ હતા, એના ડિરેક્ટર હતા, કંઈ ઉદ્દમ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ હતા. એટલે એમને તમને ફોર્મ આપે અને ફોર્મ ભરવા જવાનું, પેન્સિલ લઈને અને એડ્રેસ પણ એ લોકો જ આપે કે તમારે આ જગ્યાએ. એટલે અમદાવાદના ઘણા વિસ્તારોમાં સાયકલ લઈને ફર્યો હતો, એક ફોર્મના મને લાગે છે કદાચ 7-1 રૂપિયા આપતા હતા, પણ એ દિવસમાં 5-6 જગ્યા જઈને ફરી, એટલે 25-30 રૂપિયા જે મળી જાય ને એ પસેવાની આવક હતી. એટલે હું તેમાં તમારા નામ, સરનામું, ઉંમર, અભ્યાસ, આવક એ બધું લખે, કેટલા વર્ષે પછી આ ફલાણો પ્રોગ્રામ સાંભળ્યો તો આખો સાંભળ્યો, શું સારું લાગ્યું, શું સૂચન આનું આમ, એ બધા સવાલો ને બધું. પણ એકવાર એક ફોર્મ ભરવા ગયો તો નાટક અંગેનું હતું, એટલે મને ક્યાં લખાવ, એટલે હું પૂછું કે આ મન સવાલ પૂછો, તમે નાટક સાંભળેલું? પછી ત્યારથી મને એ કેળવણી થઈ કે હું ફોર્મ ભરવા જઉં છું, એ કામ કરું તો એ પહેલાં જેને ફોર્મ ભરવાના છે તો એ પ્રોગ્રામ મારે સાંભળવા જોઈએ, અને નિયમિત સાંભળતો એ થયો. એટલે એના કારણે મને એક એનું વધારે સારું સંધાન રહેતું. પછી ઘણીવાર તો એવું થાય કે જે આપણે સવાલ એક પૂછ્યો ને તો એમાં ડીપમાં બી વધારે થાય, એટલે કોઈક વધારે વાત કરવાની થાય ને, ભલે મારે જવાબ તો એક લીટીમાં જ લખવાનો, મને આ ગમ્યું ના, આમાં આમ થયું હોત તો સારું હતું, પણ એના હિસાબે મારી કેળવણી વધી ગઈ. અને જર્નાલિઝમની ભાષામાં કહું ને તો ઇન્ટરવ્યુ લેવાની કળા આ એઆર યુનિટને, મને હું ગામડે પણ જતો હતો.
0: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઇની અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા, અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમના માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ,
1: ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ છીએ કે આ વાતચીત સાંભળીને આપને પણ આકાશવાણીના જૂના દિવસો અને આપની આકાશવાણી સાથેની યાદો તરોતાજા થઈ ગઈ હશે. બસ, તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો, આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર,

રંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

બદરાયુ અરવિંદને આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 મિનિટે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધળી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી. અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેજી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી

0: રાધાકૃષ્ણન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: सरकार ने इस वर्ष कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है. इनमें 5 पद्म विभूषण, 13 पद्म भूषण और 113 पद्मश्री पुरस्कार शामिल हैं. पुरस्कार पाने वालों में 19 महिलाएं हैं, जबकि 16 लोगों को मरणोपरांत सम्मानित किया जाएगा. पद्म विभूषण, पद्म भूषण और पद्मश्री देश के सर्वोच्च नागरिक सम्मानों में शामिल हैं. इन पुरस्कारों की शुरुआत वर्ष 1954 में हुई थी. प्रतिवर्ष गणतंत्र दिवस पर इन पुरस्कारों की घोषणा की जाती है. कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, समाज सेवा, विज्ञान, अभियांत्रिकी, जनसेवा, व्यापार और उद्योग सहित विभिन्न क्षेत्रों में उत्कृष्ट और विशिष्ट योगदान के लिए ये पुरस्कार दिए जाते हैं. सौम्या शरण की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
0: नवी दिल्ली में आवती काले क्वाड विदेश मंत्रियों की बैठक योजाशे. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્ય સચિવ માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેતાઓ પ્રાથમિક ક્ષેત્રોમાં ક્વાડ સહયોગને આગળ વધારવા, ચાલુ પહેલો પર પ્રગતિની સમીક્ષા કરવા અને પરસ્પરના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરવા માટે ટેસ્ટિંગ એજન્સીને વધુ મજબૂત અને સ્વાયત્ત સંસ્થા સાથે બદલવાની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે. અદાલતે એનટીએને ગુરૂવાર સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ગયા વર્ષે ઇસરોના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા એજન્સીની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા માટે કરવામાં આવેલી ભલામણોનું પાલન કરવાની વિગતો આપવામાં આવી હતી. અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વારંવાર પેપર લીક થવાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના અધિકારોને અસર થઈ છે. અરજીમાં ભવિષ્યની પરીક્ષાઓની દેખરેખ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ઉચ્ચ દેખરેખ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો બાદ આ મહિનાની 3 તારીખે લેવાયેલી નીટ યુજી પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયાનો જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102.12 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95.20 રૂપિયા પ્રતિ લીટર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રને 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગે છે. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેમના વહીવટ હેઠળ ઈરાન સાથેના કોઈપણ ભવિષ્યના સોદામાં કોઈ નાણાકીય છૂટછાટોનો સમાવેશ થશે નહીં અને તે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા કરારથી મૂળભૂત રીતે અલગ હશે. તેમણે ઓબામા યુગના ઈરાન પરમાણુ કરારની પણ ટીકા કરી હતી અને દાવો કર્યો કે તેમનો પ્રસ્તાવિત કરાર તહેરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવશે અને આ કરાર ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા દ્વારા ઘડવામાં આવેલા કરારથી અલગ હશે. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર ચર્ચા હેઠળના કરારમાં 60 દિવસના યુદ્ધવિરામનો વધારો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ વાટાઘાટોનો સમાવેશ થાય છે. જો કે પ્રસ્તાવિત કરારના કારણે રિપબ્લિકનોમાં પણ ભાગલા પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વાર્ષિક 5 દિવસીય હજયાત્રા આજથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વભરના મુસ્લિમ સમુદાયના 10,60,000થી વધુ લોકો પવિત્ર શહેર મક્કાથી હજયાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થશે. તેઓ મીનામાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે પરોઢિયે હજ નમાઝની મુખ્ય વિધિ માટે આરાફાતના મેદાન તરફ પ્રયાણ કરશે. આ વર્ષની હજયાત્રામાં ભારતમાંથી લગભગ 1,75,000 હાજીઓ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરની લાલ ચેરી મુંબઈના બજારમાં પહોંચશે. રેલવે મારફતે 966 બોક્સમાં આશરે 12 ટન ચેરી મુંબઈ લઈ જવાય છે. ચેરીની તાજગીને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ

0: વ્યવસ્થા કરી છે. આ પાર્સલ વાહન ફક્ત 33 કલાકના રેકોર્ડ સમયમાં જમ્મુથી બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે ચેરી ખૂબ જ નાજુક ફળ છે અને તેને થોડા કલાકમાં બજારમાં પહોંચાડવી એક પડકાર છે. તેમણે વધુમાં કહ્યું કે રેલવે પાસે આ સિઝનમાં વેપારીઓની દરેક માંગને પૂર્ણ કરવા માટે પૂરતા પાર્સલ વાહનો અને પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાન ક્રાંતિકારી રાસબિહારી બોઝની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે રાસબિહારી બોઝે તેમના અસાધારણ સંગઠનાત્મક કૌશલ્ય દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી બોઝે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને ગદર ચળવળ દ્વારા વિદેશી ધરતી પર પણ ભારતીયોને સંગઠિત કરીને સ્વતંત્રતાની જ્યોતને અવિરતપણે પ્રજ્વલિત રાખી હતી. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા આદર સાથે રાસબિહારી બોઝની માતૃભૂમિ પ્રત્યેની અદમ્ય હિંમત અને સમર્પણને યાદ રાખશે. છેલ્લા 3 મહિનાથી ચાલતા ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે રજૂ થયેલા પ્રસ્તાવની ચર્ચાની સકારાત્મક અસરોના પગલે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. નવા સપ્તાહના આરંભે 800 અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહેલું શેરબજાર અત્યારે પણ 850 કરતાં વધુ અંકોના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે નિફટીમાં 240 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં લેવાલી જ નીકળી હતી, જેને કારણે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક સ્થળોએ પણ દિવસ દરમિયાન ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. દરમિયાન આજે ઉત્તર પૂર્વ ભારત, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ, માહે, તામિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ આજે વીજળી અને વાવાઝોડું થવાની શક્યતા છે. ફિલિપાઈન્સના એન્જલ્સ શહેરમાં એક ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બચાવદળ દ્વારા ગુમ થયેલા 17 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાટમાળમાંથી 26 લોકોને બચાવી લેવાયા છે. અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાયા બાદ શનિવારે રાત્રે ઇમારત ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયા એરોસ્પેસ સુવિધાના પ્લાસ્ટિકના ભાગો બનાવવા માટે વપરાતા જોખમી રસાયણ ધરાવતી ટાંકી ક્ષતિગ્રસ્ત થઈ હોવાથી અધિકારીઓએ આ આપત્તિના ઉકેલ શોધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્થાનિકોને સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓ પ્રભાવિત થયા હતા. GKN એરોસ્પેસ ખાતે સ્ટોરેજ ટાંકીમાં લગભગ 22,713 થી 26,498 લીટર મિથાઇલ મેથાક્રાઇલેટ હતું, જે ગયા અઠવાડિયે વધુ ગરમ થઈ જતા લીક થયું હતું. અધિકારીઓએ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ પદાર્થ લીક થવાના કારણે ફેફસાને નુકસાન થવાની ભીતિ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધણી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, બડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. સમારોહમાં રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી સહિત 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. બાકીના પદ્મ પુરસ્કારો પછીથી યોજાનાર નાગરિક સન્માન સમારોહમાં બીજા તબક્કામાં અપાશે. આ વર્ષે ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ, નિલેશ માંડલેવાલા, રતિલાલ બોરીસાગર, ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજી કાસમ સહિતના ગુજરાતના મહાનુભાવોની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. આજે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશકુમાર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદગ્રહણ કર્યું. દરમિયાન આજે અમદાવાદ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના સભ્યો માટે ઉમેદવારી પત્રો ભરાશે. ભાજપ દ્વારા 30 સભ્યોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. જે 30 સભ્યો ફોર્મ ભરશે તેમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 સભ્યો નક્કી કરવામાં આવશે. મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે.

નિલેશ માંડલેવાલા, રતિલાલ બોરીસાગર, ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજી કાસમ સહિતના ગુજરાતના મહાનુભાવોની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. આજે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશકુમાર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદગ્રહણ કર્યું. દરમિયાન આજે અમદાવાદ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના સભ્યો માટે ઉમેદવારીપત્રો ભરાશે. ભાજપ દ્વારા 30 સભ્યોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. જે 30 સભ્યો ફોર્મ ભરશે તેમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 સભ્યો નક્કી કરવામાં આવશે. મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102.12 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ હવે 95.20 રૂપિયા પ્રતિ લીટર થશે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે આગની ઘટનાઓમાં વધારો નોંધાયો.

0: વર્ષ 2025માં આગની ઘટનાઓની સંખ્યા 35 હતી, જે ચાલુ વર્ષે વધીને 54 થઈ છે. આ સાથે જ રેસ્ક્યુના 31 કોલ મળ્યા હતા, જ્યારે 5 જેટલી મોકડ્રીલ અને 2 તાલકારી હેમરાજસિંહ વાઘેલાએ વધુ માહિતી આપી હતી.
1: પાછલા વર્ષમાં જાન્યુઆરીથી મે મહિના સુધીમાં ટોટલ 48 કોલ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને મળેલો છે. ટોટલ ફાયર વિભાગમાં 15 કર્મચારીઓ કાર્યરત છે અને ફાયર જોડે એમને ટોટલ 5 ગાડીઓ.
0: રાજકોટમાં એક માર્ગ અકસ્માતમાં 2 મહિલાના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એક ખાનગી બસમાં 62 જેટલા શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરીને પરત આવી રહ્યા હતા. દરમિયાન ગોંડલના વોરાકોટડાથી બાંદ્રા જવાના માર્ગ પર સામેથી એક ટ્રક આવતા બસ ચાલકે કાબુ ગુમાવતા બસ ઊંડા ખાડામાં પલટી હતી. તેના કારણે 2 મહિલાના મોત થયા હતા. આ અંગેની જાણ થતાં વોરાકોટડા અને દેવચડી ગામના યુવાનો, ગોંડલ નગરપાલિકા અને સામાજિક સંસ્થાની એમ્બ્યુલન્સના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટ દ્વારા ગ્રેજ્યુએશન શો યોજાયો. આ પ્રસંગે યોજાયેલી પ્રદર્શનીમાં ટેક્સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ગત 6 મહિનામાં તૈયાર કરેલા વિકસિત ડિઝાઇન સંગ્રહ રજૂ કર્યા, જ્યારે એમએફએમના વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, રિટેલ વ્યૂહરચના અને આંતરરાષ્ટ્રીય વેપાર પર કેન્દ્રિત ઉદ્યોગ અને સંબંધિત પરિયોજનાઓનું પ્રદર્શન કર્યું હતું. આ અંગે નિફ્ટ દમણના ડિરેક્ટર સંજય શ્રીવાસ્તવે વધુ માહિતી આપી હતી.
2: ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है, जिसके चलते आज यहाँ के जितने इंडस्ट्रीज हैं वो निफ्ट के साथ जुड़ के नए मुकाम पे दमन को, दमन की जो अपैरल इंडस्ट्री है उसको ले जाने के लिए सक्षम है.
0: રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. જો કે આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં નોંધાયું, જ્યારે કંડલા વિમાન મથક, અમરેલી, ભાવનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તેમજ આ સિવાયના શહેર અને જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે જીરૂની 12,000 બોરીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ 3600થી 4,000 રૂપિયા સુધીનો રહ્યો હતો, જ્યારે વરિયાળીની આવક 4,000 બોરીની નોંધાઈ, જેનો ભાવ 2,000થી 7,000 રૂપિયા સુધીનો રહ્યો હતો. ઇસબગુલનો ભાવ 2,500થી 2,900 રૂપિયા સુધી રહેતા તેની 8,000 બોરીની આવક નોંધાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશીષ પંચાલ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહીવત છે. આ સાથે તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. અમદાવાદ શહેરમાં હાલ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ યથાવત રહી શકે છે. અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે હીટ સ્ટ્રોક એટલે કે લૂ લાગવાના કેસને ધ્યાનમાં રાખી ખાસ વોર્ડ તૈયાર કરાયો. તેમાં 25થી વધુ પથારી સાથે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં 15થી વધુ નર્સિંગ સ્ટાફ અને તબીબોને જવાબદારી સોંપાઈ છે. લૂ લાગવાના કેસ આવે તો દર્દીને તાત્કાલિક સારવાર મળશે. જરૂરી દવાઓ અને સાધનોની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 24 કલાક મોનિટરિંગ માટે ટીમ સજ્જ છે અને જરૂરી દવાઓ

0: તથા ઉપકરણ પણ તૈયાર રખાયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોના દિવસો બાદ મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરાશે. મહાનગરપાલિકાના સેક્રેટરી દ્વારા સત્તાવાર રીતે આવતીકાલે એટલે કે 26 મેના રોજ સવારે 11 વાગે મહાનગરપાલિકાના મહાત્મા ગાંધી ખંડમાં મેયર નાયબ મેયરની ચૂંટણી તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિત 12 સભ્ય અને પરિવહન સમિતિના અધ્યક્ષ સહિત 8 સભ્યોની નિમણૂક માટે એજન્ડા બહાર પડાયો છે. અનુસ્નાતક વ્યાવસાયિક અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એટલે કે ACPC દ્વારા એમઈ, એમફાર્મ, એમપ્લાન અને એમઆર્ક અભ્યાસક્રમ માટે વર્ષ 2026ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી. રાજ્યભરના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે. એમઈ માટે રાજ્યની 82 સંસ્થાઓ અને એમફાર્મ માટે 74 સંસ્થામાં પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓ ACPCની સત્તાવાર વેબસાઇટ પરથી આગામી 30 મે સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. રાજ્યના સૌથી મોટા આર્થિક પાટનગર અમદાવાદ શહેરમાં ગગનચુંબી ઇમારત બની રહી છે. તેવામાં આર્થિક રીતે નબળા લોકોને પોતાનું ઘર મળી રહે તેના માટે સરકાર દ્વારા આવાસ યોજનાના મકાન બનાવવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત 7825 જેટલા 1 BHK ફ્લેટ બનાવાશે. શહેરના નિકોલ, બોપલ, મોટેરા અને મકરબા વિસ્તારમાં ઓછી આવક ધરાવતા લોકો માટે આર્થિક રીતે પછાત એટલે કે EWS આવાસ યોજનાના મકાનો તૈયાર કરાશે. 3,30,000 રૂપિયામાં ફ્લેટોને મેન્ટેનન્સ સાથે આ મકાન ફાળવાશે. આ માટે મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા મુસાફરોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો. નવા રાજમાર્ગ અને એક્સપ્રેસ રૂટ તૈયાર થતાં મુસાફરીનું અંતર ઘટતા ભાડામાં ઘટાડો કરાયો છે. અમદાવાદથી ભાવનગર વચ્ચે નવા રાજમાર્ગના કારણે અંતર ઓછું થતાં અગાઉ 351 રૂપિયા રહેલું ભાડું હવે 337 રૂપિયા કરાયું છે. એટલે કે મુસાફરોને 14 રૂપિયાનો સીધો લાભ થશે. એ જ રીતે નહેરુનગરથી સુરત વચ્ચે નવા એક્સપ્રેસ હાઇવેથી મુસાફરી વધુ ઝડપી અને ટૂંકી બનતા ભાડામાં પણ નોંધપાત્ર ઘટાડો કરાયો. અગાઉ 748 રૂપિયાના ભાડાને હવે 687 રૂપિયા કરાતા મુસાફરોને 61 રૂપિયાનો લાભ થશે. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા અવિનાશ મસાલાના વખારમાંથી મહાનગરપાલિકાના ખાદ્ય વિભાગ દ્વારા અંદાજે 2,500 કિલો હળદર અને અંદાજે 1,400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત કરાયો. દરમિયાન હળદરનો જથ્થો ભેળસેળવાળો હોવાનું જણાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ વિમાન મથક પરથી થાઈ એરવેઝમાં આવતા મુસાફર પાસેથી 20 કિલોથી વધુના કેફી પદાર્થ કસ્ટમ વિભાગે પકડી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે ગાંજાના 1 કિલોની 1 કરોડ કિંમત આંકવામાં આવી હતી, જેથી 20 કિલોથી વધુના જથ્થાની કિંમત 20 કરોડ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. અમદાવાદ શહેરમાં આ વખતે 46,667 અને ગ્રામ્યમાં 39,361 વિદ્યાર્થીઓ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપી હતી. આ વખતે શહેરનું 79.99% અને ગ્રામ્યનું 82.52% પરિણામ રહ્યું છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સાંભળીએ ગાર્ગી વોરાને.

સાધના સરગમ અને પાર્થિવ ગોહિલને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી કમલેશ સોનાવાલાની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું ડીટીએચનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: a standard operating procedure for rescue and rehabilitation of children while terming the situation as serious. Union Finance Minister Nirmala Sitharaman today called for increased focus on the three Fs, that is fuel, fertilizer and forex, amid the ongoing West Asia crisis, while asserting that the Indian economy remains resilient. Speaking at an event in Mumbai to mark the 37th anniversary of the Small Industries Development Bank of India, or SIDBI, Ms. Sitharaman launched a set of strategic portals and initiatives aimed at strengthening the MSME ecosystem, enhancing last-mile credit delivery and accelerating the modernization of rural industries. Indian tourists will continue to enjoy visa-free travel to Sri Lanka without paying tourist visa fees after the Sri Lankan government introduced a free electronic travel authorization, or ETA, scheme for citizens of 40 countries, including India, from today. Till now, Indian travelers were required to pay a fee to obtain a 30-day tourist ETA before entering Sri Lanka. Under the new policy, Indian nationals can continue applying through the online ETA system, but there will not be any charges for short stays of up to 30 days. Benchmark domestic equity indices ended on a bullish note today amid hopes of a possible agreement to end the US-Iran conflict. The Sensex surged 1,074 points or 1.4% to close at 76,489, while Nifty advanced 312 points to settle at 24,032. And the Norway Chess 2026 will begin in Oslo today with round 1 matches. For the first time in its 13-year history, the Super Tournament has moved from Stavanger to the capital city of Oslo. And that is the end of this news bulletin.
1: Medium wave 370.3 meters se leke 810 kilohertz par Akashvani no Rajkot kendra che. શ્રોતા મિત્રો, સાંજના 5:10 થઈ છે. થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ છાયા ગીત. તે પહેલા સાંભળીએ આ જાહેરાતો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: छाया गीत जारी रहेगा इस अंतराल के बाद, और अंतराल के बाद जब हम आएंगे आपके लिए लाएंगे ये गाना।
1: उल्फत में जमाने।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર

0799-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0799-232-5490.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, સાંજના 6

થયા છે. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપને સંભળાવીએ ગોપાલભાઈ સોઢાના સ્વરમાં કેટલાક ભજનો. આરંભે સાંભળીએ દાસ સવોની રચના, અલખ મિલન કે કાજ ફકીરી લેકે ફિરું મેં જંગલ મેં. આવો સાંભળીએ આ સરસ મજાનું ભજન.

0: શું તમે તૈયારી કરી છે હીટસ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટના સથવારે આપ માણી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ. આપને સંભળાવી રહ્યા છે ગોપાલભાઈ સોઢાના સ્વરમાં ભજનો. હવે સાંભળીએ ગંગા સતીની આ રચના. કાળ કરમ અને સ્વભાવને જીતવો રે, રાખો નહીં અંતરમાં ક્રોધ.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: શ્રોતા મિત્રો, આપના માનીતા કાર્યક્રમો આપ માણી રહ્યા છો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો

0: અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, આપના માન્યતા કાર્યક્રમો આપ માણી રહ્યા છો. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રના સથવારે આપ સાંભળી રહ્યા હતા લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં આજે આપે ગોપાલભાઈ સોઢાના સ્વરમાં દાસ સવો અને ગંગા સતીની રચનાઓ સાંભળી. આ સાથે જ આ કાર્યક્રમ અહીં પૂરો થયો.

0: આકાશવાણી રાજકોટ સાંજના 6:15 થઈ છે. પ્રસ્તુત છે અમારા શેષ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. તે પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
0: પ્રસ્તુત છે અમારા શેષ પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અમદાવાદ કેન્દ્રથી રિલે થનાર કાર્યક્રમોમાં 6:30 યુવા મિત્રોનો માનીતો કાર્યક્રમ યુવાણી, જેમાં સાંભળશો અમદાવાદ કેન્દ્રની પ્રસ્તુતિ, અને 7:22 કાર્યક્રમ ગામનો છોરો, જેમાં આપને સંભળાવીશું વડોદરા કેન્દ્રની પ્રસ્તુતિ. સંગીતકાર લક્ષ્મીકાંતની પુણ્યતિથિ નિમિત્તે તેમના સંગીતબદ્ધ કરેલા ગીતો સાંભળશો ફિલ્મ સંગીતના કાર્યક્રમ સારે ગામામાં રાત્રિના 8 વાગે. 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે થશે સ્પોટલાઇટ. રાત્રિના 9:30 આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે સંગીતકાર લક્ષ્મીકાંત પર. છાયગીત 10 વાગે અને 10:30 ઢલતી જાહેરાત. મિત્રો, આ હતા અમારા આજના શેષ પ્રસારિત થનારા કાર્યક્રમો. હવે આપને અમારા આવતીકાલના શેષ મુખ્ય આકર્ષણો જણાવી દઈએ. આવતીકાલ મંગળવાર તારીખ 26 મે 2026 સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, શ્રી રામચરિત માનસ ગાન 6:35. કૃષિ માહિતીમાં 6:45 સાંભળશો સર્વોત્તમ બીજની પસંદગી, રજૂઆત ખીમજીભાઈ ચંદ્રવાડિયા. 7:20 હિન્દી ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. હરેશ રાજપરાના સ્વરમાં હવેલી સંગીત સંભળાવીશું સવારે 7:30. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટમાં જલ કુંભી, આ વિશે જાણકારી મેળવશો, રજૂઆત પારુલ ભટ્ટ. ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં એના નિયત સમયે સવારે 8:30, જેમાં ભજનિક ભૂપતભાઈ દાણિયાના સ્વરમાં કેટલાક ભજનો સંભળાવીશું. 8:50 ગુજરાતી વાર્તાલાપમાં શ્રી હસમુખ વ્યાસનો વાર્તાલાપ, કહેવતોમાં ઇતિહાસ. 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 વડીલ મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ વૈવંદના, જેમાં સાંભળશો મારો સાહિત્ય શોખ, આ વિશે શ્રી નટવર આહલપરા સાથેની મુલાકાતનું પુનઃ પ્રસારણ. નિર્માણ સહાય દીપ્તિ વંકાણી. અમદાવાદ કેન્દ્રથી રિલે થનાર કાર્યક્રમોમાં 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેમાં ભુજ કેન્દ્રની પ્રસ્તુતિ સાંભળશો. 1:10 અવિનાશ વ્યાસ અને પ્રશાંત જાદવના સ્વરોમાં

0: સુગમ સંગીત. ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો સંભળાવીશું 2:40. સાંધ્યકાલીન સભામાં 5:10 છાયા ગીત, 5:30 તરાને નયે પુરાને, 6:00 સુગમ સંગીત સ્વરકાર ડૉક્ટર ભરત પટેલ, અમદાવાદ કેન્દ્ર 3 રિલે કાર્યક્રમોમાં યુવાણી 6:30 અને કાર્યક્રમ ગામનો ચોરો 7:22. ફિલ્મ સંગીતો કાર્યક્રમ સારેગામાં રાત્રિના 8:00, 9:15 અમદાવાદ કેન્દ્ર 3 રિલે થશે સમાચાર દર્પણ, 9:30 આજ કે ફનકાર જે કેન્દ્રિત થશે નિર્માતા નિર્દેશક કરણ જોહર પર, છાયાગીત 10:00 અને કાર્યક્રમ ઢલતી જાહેરાત 10:30. આ હતી અમારા પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બસ થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી સંસ્કૃતમાં સમાચાર અપાશે.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તાઃ. રાષ્ટ્રપતિઃ દ્રૌપદી મુર્મુઃ નવદિલ્લ્યાં રાષ્ટ્રપતિભવને પદ્મ પુરસ્કારાન પ્રદદાતિ. પ્રશાસનેન ઉક્તમ યત સર્વકારઃ દેશે પેટ્રોલિયમ ઉત્પાદાનાં સુગમતયા આપૂર્તિં સુનિશ્ચેતું પ્રયતમાનઃ અસ્તિ. સર્વોચ્ચ ન્યાયાલયેન નીટ પરીક્ષાપત્ર લીક પ્રકરણે કેન્દ્રસ્ય NTA CBI ઇત્યુભાભ્યાં પ્રતિક્રિયા યાચિતા. અપિ ચ ભારત ઋતુવિભાગેન આગામીષુ 3 દિનેષુ દિલ્લ્યાં ઉષ્ણતરંગસ્ય સ્થિત્યૈ પીતવર્ણીયા સંચેતના પ્રદત્તા અસ્તિ. અથ વાર્તાઃ વિસ્તરેણ. રાષ્ટ્રપતિઃ દ્રૌપદી મુર્મુઃ અદ્ય રાષ્ટ્રપતિભવને આયોજિતે કાર્યક્રમે પદ્મ પુરસ્કારાન પ્રદત્તવતી. પદ્મ પુરસ્કારાઃ દેશસ્ય સર્વોચ્ચ નાગરિક પુરસ્કારેષુ અન્યતમાઃ સંતિ, યસ્મિન પદ્મવિભૂષણઃ પદ્મભૂષણઃ પદ્મશ્રીઃ ચ અંતર્ભવંતિ. અદ્ય 26,000 વર્ષે પ્રથમ નાગરિક નિવેશ સમારોહે રાષ્ટ્રપતિના કલાક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાનાય મરણોપરાંતમ ચલચિત્ર અભિનેતારમ ધર્મેન્દ્ર સિંહ દેઓલમ વાયલિન વાદકમ ડોક્ટર એન રાજમ વર્યમ ચ પદ્મવિભૂષણ પુરસ્કારૌ, 6 પદ્મભૂષણ પુરસ્કારાઃ, 58 પદ્મશ્રી પુરસ્કારૈઃ સહ 66 પુરસ્કારાઃ પ્રદત્તાઃ. અવશિષ્ટાઃ પદ્મ પુરસ્કારાઃ પશ્ચાત નાગરિક નિવેશ સમારોહસ્ય દ્વિતીય ચરણે પ્રદીયંતે. અસ્મિન વર્ષે સર્વકારેણ આહત્ય 130 પદ્મ પુરસ્કારાણાં ઘોષણા કૃતા અસ્તિ. સર્વકારઃ દેશે પેટ્રોલિયમ ઉત્પાદાનાં સુગમતયા આપૂર્તિં સુનિશ્ચેતું પ્રયતમાનઃ અસ્તિ. પશ્ચિમ એશિયાયાઃ વર્તમાન સ્થિત્યાં અદ્ય નવદિલ્લ્યાં અંતરમંત્રાલયીય સંવાદં સંબોધયંતી પેટ્રોલિયમ પ્રાકૃતિક ગેસ મંત્રાલયસ્ય સંયુક્ત સચિવા ડોક્ટર સુજાતા શર્મા ઇત્યેષા અવદત યત દેશે LPG ઇત્યસ્ય શોધનાગારસ્ય ઉત્પાદનં પ્રતિદિનં 50,000 ટન પરિમિતં યાવદ અસ્તિ.
2: રિફાઇનરી પ્રોડક્શન LPG કા ઇન્ક્રીઝ કિયા ગયા હૈ, ઇટ ઇઝ ટચિંગ અરાઉન્ડ 50,000 ટન પર ડે નાઉ. LPG ઘરેલુ કુકિંગ ગેસ કી સપ્લાઈ કે લિયે લગભગ પિછલે 4 દિનો મે 1.72 કરોડ સિલિન્ડર્સ કી ડિલિવરી કી ગઈ હૈ, ઓર 95% જો ડિલિવરી હુઈ હૈ વો ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ કે સાથ કી ગઈ હૈ. 5 કિલો કે સિલિન્ડર પિછલે 4 દિનો મે લગભગ 1,96,000 સેલ હુએ હૈ.
1: વિદેશ મંત્રાલયસ્ય પ્રવક્તા રણધીર જયસવાલઃ અવદત યત ભારતીય દૂતાવાસઃ વાણિજ્ય દૂતાવાસશ્ચ ભારતીય પ્રવાસીનાં કલ્યાણાય નિરંતરં સંપર્કરતૌ સ્તઃ. શ્રી જયસવાલઃ અવદત યત મંત્રાલયઃ ગલ્ફ ક્ષેત્રે બૃહત સંખ્યાયાં સ્થિતસ્ય સમુદ્રીય સમુદાયસ્ય સર્વવિધ સાહાય્યં પ્રદદાતિ. ઉર્વરક વિભાગસ્ય અપર સચિવા અપર્ણા શર્મા ઇત્યેષા અવદત યત દેશે ઉર્વરકાનાં સમગ્ર ભંડાર સ્થિતિઃ અપિ સુખકર એવ અસ્તિ. સર્વોચ્ચ ન્યાયાલયેન નીટ પરીક્ષાપત્ર લીક પ્રકરણે કેન્દ્રસ્ય NTA CBI ઇત્યેતયોઃ ચ પ્રતિક્રિયા યાચિતા. સહૈવ પ્રકરણેસ્મિન દિલ્લ્યાઃ ન્યાયાલયેન પુણે નગરસ્ય ભૌતિકશાસ્ત્રસ્ય આચાર્યાં મનીષા સંજય હવલદારં નીટ UG પરીક્ષાપત્ર લીક પ્રકરણે કેન્દ્રીય અન્વેષણ સંસ્થાયાઃ 6 દિનાનાં અભિરક્ષાયાં પ્રેષિતમ્. વિશેષ ન્યાયાધીશેન અજયગુપ્તાવર્યેન અભિયુક્તયા સહ અભિરક્ષાયાં પ્રશ્નોત્તરમુદ્દિશ્ય CBI ઇત્યસ્ય

0: નમસ્કાર યુવા મિત્રો, કેમ છો? આશા રાખું છું કે ગરમીના દિવસોમાં આપ સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત હશો. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને આપ હાલ સાંભળી રહ્યા છો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાવાણી. અને આ કાર્યક્રમની સાથે હું છું તમારી રેડિયો દોસ્ત પ્રિયલ દેસાઈ. અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં ખાસ વિશેષ અતિથિ ઉપસ્થિત છે, ડોક્ટર હર્ષલ પટેલ, જાણીતા એવા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ. ડોક્ટર હર્ષલ પટેલ, તમારું સ્વાગત છે આકાશવાણીના આ સ્ટુડિયોમાં.
1: નમસ્કાર પ્રિયલ, આભાર, ઇટ્સ માય પ્લેઝર.
0: મિત્રો, આપણે ઘણી વખત સમસ્યામાંથી પીડાતા હોય છે, પેટને લગતા, ગેસને લગતા, પાચનને લઈને આવા અનેક યુવા મિત્રોમાં સવાલ હોય છે કે ભાઈ મને ખાવાનો બહુ શોખ છે, હું બહુ ફૂડી છું, મને તો ખાવા જોઈએ અઠવાડિયામાં બે વાર ત્રણ વાર, પણ મને સાથે સાથે ગેસ રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ છે, તો આનું શું? તો આના માટે તમારા આ બધા સવાલ માટેનું આજે આ નિરાકરણ આવવાનું છે, આજે આ સંવાદ છે કરવાનો છે, એ માટે તમારા બધા જ પ્રશ્નો છે એ જવાબ તમને મળશે. તો જોડાયેલા રહો આ કાર્યક્રમની સાથે.

0: ડોક્ટર હર્ષવર્ધન, ફરીથી તમારું આ સ્ટુડિયોમાં સ્વાગત છે. હવે આપણે શરૂઆત કરીએ કે યુવાનોમાં ખાસ કરીને બહુ બધા પ્રશ્નો હોય છે ને, એમાંનું પહેલું છે પેટને લગતું. તો હવે મને એ કહો કે આ શરૂઆત કેવી રીતે થાય છે, કેમ વધારે અત્યારે એસિડિટીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, અપચોની જે સમસ્યાથી પીડાઈ રહ્યા છે, અને આવા બહુ કેસીસ આપણે સામે આવતા હોય છે યુવાનોમાં?
1: આ એક ઘણી કોમન સમસ્યા છે, અને યુવાનોમાં તો ખરી જ, પણ એના સિવાય સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનમાં અને મિડલ એજ અને ઓલ્ડ એજમાં પણ અમે ઘણું કોમનલી જોઈએ છીએ. પર્ટિક્યુલરલી યુવાનોમાં એટલા માટે કારણ કે આજકાલની જે લાઇફસ્ટાઇલ છે, વર્કિંગ સ્ટાઇલ છે, ઇરેગ્યુલર જાગવાનો અને ઊંઘવાનો ટાઈમ, બહારનું ખાવાનું જે પ્રથા છે, રિફાઇન્ડ વીટ ફ્લોર એટલે કે મેદાનો પ્રયોગ જે રીતે આઉટસાઇડ ફૂડમાં વધી રહ્યો છે, સ્પાઇસી ફૂડ, પ્રોસેસ્ડ મીલ્સ, ઓલ ધોઝ થિંગ્સ કન્ટ્રીબ્યુટ ટુ ગેસ્ટ્રિક ડિસઓર્ડર્સ. આમાં જે મોસ્ટ કોમન કમ્પ્લેન અમે જોઈએ છીએ એ છે ગેસ, એસિડિટી, રિફ્લક્સ, કબજિયાત, ડાયરિયા, પેટમાં દુખાવો રહેવો, અપચો, ખાધા પછી પેટ ફૂલ થઈ જવું. આ બધાનો રૂટ કોઝ મોટાભાગના કેસીસમાં ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ અને ડાયટ હોય છે. આપણે એ પણ જોઈએ છીએ કે આજકાલના ઘણા બધા યુવાનોમાં ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ છે. એ લોકો વર્ક અને સ્ટડીની સાથે ક્યાંક ને ક્યાંક ફિઝિકલ એક્ટિવિટી મિસિંગ છે.
0: જી, હવે ડોક્ટર, આ જે સમસ્યાઓ છે, એસિડિક સમસ્યાની શરૂઆત કેવી રીતે થાય છે અને કેવી રીતે તપાસ કરી શકાય છે? હવે આ ઉંમર છે, ખાવા પીવાની મોજ કરવાની સ્વાભાવિક છે, પરંતુ હવે પાછળની જે જિંદગી છે, યુવાનો એમાં જિંદગી જીવી શકે પાછળની, એના માટે શું કરવું જોઈએ, એ વિશે શું કહેશો?
1: ઓકે, આ ઘણો મહત્વનો સવાલ છે કે હાઉ ટુ આઈડેન્ટિફાય. યુઝ્યુઅલી આની શરૂઆત ઘણી માઇલ્ડ ફોર્મમાં થતી હોય છે. સિમ્પલ પેટમાં ગેસ જેવું ફીલ થવું, માઇલ્ડ બળતરા થવી, થોડુંક અપચા જેવું ફીલ રહેવું, ખાધા પછી પેટ ફૂલ રહેવું, એ ટાઈપના સિમ્પટમ્સ હોય છે, અને વખત સાથે એ વધે છે. કારણ કે મોટાભાગે અને ઘણા મોસ્ટ કેસીસમાં કોમન સિમ્પટમ્સ અને ગેસ તરીકે ઇગ્નોર કરવામાં આવે છે, પરંતુ આગળ જતા નથી ઘણી સમસ્યા ઉભી થઈ શકે, જેમ કે ચાંદા થઈ શકે, અલ્સર જેને આપણે કહીએ. માઇલ્ડ સિમ્પટમ અને ગેસ સમજીને ઇગ્નોર કરવામાં આવે છે, એટલે સમસ્યા આગળ જતા વધતી રહે. ક્યારેક ક્યારેક જો આ વસ્તુને વધારે ઇગ્નોર કરવામાં આવે, તો સમય જતા જો આને ઇગ્નોર કરવામાં આવે, જે કે મોટાભાગના લોકો કરતા હોય છે, તો ક્યારેક ક્યારેક મોટી સમસ્યા પણ થઈ શકે, જેમ કે અલ્સર, જેમ પેટમાં ચાંદા થવા, સોજો આવવો, અન્નળીમાં સોજો આવવો, અને ઇવેન્ચ્યુઅલી થેરાપીની જરૂર પડે છે. પરંતુ જરૂરી એ છે કે એને અર્લી આઈડેન્ટિફાય કરવામાં આવે અને આના જે કોઝિંગ ફેક્ટર્સ છે એને જલ્દીથી જલ્દી એડ્રેસ કરવામાં આવે.
0: હવે ડોક્ટર, એ જણાવો કે યુવાનોમાં જે ગેસ અને અપચો કે પછી એના જે ઇસ્યુઝ હોય, અને હવે એમને શું કરવું જોઈએ? ઘરગથ્થું કરવું જોઈએ, ડોક્ટર પાસે જવું જોઈએ, અને જો અવગણવામાં આવે તો કેવી તકલીફ પડી શકે?
1: એકચ્યુઅલી જયારે સિમ્પટમ્સ શરૂ થાય ત્યારે મોટાભાગના લોકો ઘરગથ્થુ ઇલાજ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી રાહત મહેસૂસ કરે છે.

0: પર્ટિક્યુલરલી તમને જે ટાઈપના સિમ્ટમ્સ અને તકલીફ હોય એને અનુલક્ષીને ઘરેગથ્થુ ઇલાજ કરી શકાય. જેમ કે સપોઝ કોઈને રિફ્લક્સનો પ્રોબ્લેમ વધારે હોય, રિફ્લક્સ મીન્સ ખાવાનું ગળે આવી જતું હોય, છાતીમાં વચ્ચેના પગમાં બળતરા થતી હોય કે ખાટા ઓડકાર આવતા હોય, એ આ ટાઈપનું જેને તકલીફ હોય એ લોકો બે ટાઈમ હેવી મીલ લેવાના બદલે 4-5 વાર લાઇટ સ્મોલ મીલ્સ લઈ શકે. એક્સેસિવ ચા, કોફી, ચોકલેટ, સ્પાઇસી ફૂડ, ઓઇલી ફૂડ, સ્વીટ ફૂડ અને ફિઝી ગેસવાળા જે ડ્રિંક્સ હોય છે એને અવોઇડ કરી શકાય. અને જમ્યા અને સૂતા પહેલા એટલીસ્ટ 2 કલાકનું વચ્ચે ડિસ્ટન્સ રાખે. અને ઘણીવાર જો તકલીફ વધારે હોય તો સૂતી વખતે શરૂઆતના 2-3 કલાક થોડું હેડ સાઈડ અપ રહે એ રીતે 30 ડિગ્રીના એંગલ પર સૂઈ શકાય કે જેથી રિફ્લક્સના સિમ્ટમ્સ ઘટે છે. મોટાભાગના પેશન્ટને આ ટાઈપના ઇલાજથી ફાયદો થાય છે. સેમ વે જેને ગેસની તકલીફ વધારે હોય તેઓ ઘરગથ્થુ એ કરી શકે કે જે ફૂડથી ગેસ વધારે પ્રોડ્યુસ થાય છે એને એવોઇડ કરવામાં આવે. મેડિકલ ટર્મમાં અમે એને હાઈ અને લો ફોડમેપ ડાયટ તરીકે ઓળખીએ છીએ. ફોડમેપ ડાયટ એટલે ફર્મેન્ટેબલ ઓલિગો ડાઈ મોનોસેકેરાઇડ્સ એન્ડ પોલિઓલ્સ, બેઝિકલી એવી ફૂડ પ્રોડક્ટ્સ કે જે પેટમાં ગયા પછી ગેસનું પ્રોડક્શન વધારે. તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેમાં ફોડમેપ વધારે છે? જેમ કે ડુંગળી, લસણ, ફુલાવર, કોબીસ, મશરૂમ, ઘઉં, ચણાની દાળ, અડદની દાળ, રાજમા, સોયાબીન, દૂધ અને દૂધની બધી ડેરી પ્રોડક્ટ એક્સેપ્ટ દહીં અને છાસ, સફરજન, કેરી, તરબૂચ, કાજુ, પિસ્તા. આ હાઈ ફોડમેપ ડાયટ છે. આનાથી ગેસ થવાની સંભાવના વધારે હોય છે. જેને ગેસની તકલીફ હોય એ લોકોએ લો ફોડમેપ ડાયટનો યુઝ કરવો જોઈએ કે જેમાં આ બધી ફૂડ આઇટમ્સ ઓછી કરી અથવા તો પોસિબલ હોય તો એલિમિનેટ કરી એના બદલે એવી વસ્તુનો યુઝ કરવો જોઈએ કે જે ગેસ પ્રોડક્શન ઓછું કરે. જેમ કે ચોખા, ખીચડી, ભાત, ઓટ, દૂધી, તુરઈ, ગાજર, બટાકા, શક્કરિયા, ટામેટા, કાકડી, પાલક, ફ્રૂટ, ડેરી પ્રોડક્ટ્સ, એવી ફૂડ આઇટમ પ્રિફર કરવી જોઈએ કે જે ગેસ ઓછો પ્રોડ્યુસ કરે. એની જોડે દહીં છાસ છે, લગભગ મોટાભાગના ગ્રીન લીફી વેજીટેબલ્સ, હોલ ફ્રૂટ, કેળા, પપૈયા, સ્ટ્રોબેરી વગેરે.
1: ઓકે ડોક્ટર, હવે એ જણાવું, કારણ કે હવે આ મેઇનલી ખોરાક સાથે સંબંધિત હોય છે એસિડિટી કે ગેસ થવું, કે પછી અન્ય કોઈ ફેક્ટર્સ પણ આના માટે જવાબદાર છે?
0: ખોરાક સિવાય બીજા ઘણા બધા પરિબળો છે જે આમાં ભાગ ભજવે છે. જેમ કે ઇરેગ્યુલર લાઇફસ્ટાઇલ, રાત્રે મોડા સુધી જાગવું, ઊંઘ પૂરી ના લેવી, પર્ટિક્યુલરલી જેની નાઇટ શિફ્ટ હોય છે એમને આ બધા પ્રોબ્લેમ વધારે થતા હોય છે, એક્સેસિવ સ્ટ્રેસ, એની કાઇન્ડ ઓફ સ્ટ્રેસ, એના લીધે પણ આ બધા પ્રોબ્લેમ્સ વર્સન થઈ શકે. કોઈ જાતના એડિક્શન હોય જેમ કે આલ્કોહોલ, ટોબેકો કે સ્મોકિંગ, એને લીધે પણ આ પ્રોબ્લેમ્સ વધી શકે છે.
1: ડોક્ટર હર્ષલ, હવે એકવાર યુવાનોને એસિડિટી થઈ ગઈ છે, એમને વારંવાર આ પ્રશ્ન રહેતો હોય છે કે હું કંઈ પણ ખાઉં છું તો એસિડિટી થઈ જાય છે, હું બહુ ઓછું ખાઉં છું, ખાવામાં ધ્યાન રાખું છું, છતાં પણ મને આવો પ્રશ્ન થાય છે, એવો પણ ઘણા એવા સવાલો આવતા હોય છે, ત્યારે જો આપણે એને ઘરગથ્થુ રીતે આપણે ઇલાજ કરી દેતા હોય છે, પરંતુ હવે આ કેટલું ખતરનાક થઈ શકે પાછલી ઉંમરમાં જો આને ઇગ્નોર કરવામાં આવે તો?
0: આમાં અમારી એડવાઇસ એ છે કે કોઈ પણ વ્યક્તિને જો આ ટાઈપની તકલીફ થતી હોય તો શરૂઆતમાં ઘરેલુ ઇલાજ કરે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરે, પરંતુ જો એનાથી બેનિફિટ ના થાય તો ટાઈમલી નિષ્ણાત ડોક્ટરને બતાવવું જોઈએ. એકવાર પૂરી હિસ્ટ્રી, એક્ઝામિનેશન અને જરૂર પ્રમાણે ટેસ્ટ કરાયા પછી કોઈક બીજો ડિસઓર્ડર તો નથી એ રૂલ આઉટ કરવામાં આવે છે. ઘણીવાર સિમ્પલ લાગતી એસિડિટીની પાછળ પેટમાં ચાંદા જેવી મોટી તકલીફ પણ સંકળાયેલી હોઈ શકે. આ ટાઈપના ચાંદાની અંદર ઘણીવાર રક્તસ્ત્રાવ થવો, પેટમાં કાણું પડવું, રેરલી કોઈ વાર કેન્સર જેવી પણ તકલીફ સંકળાયેલી હોઈ શકે. એટલે જરૂરી એ છે કે ટાઈમલી ડોક્ટરની રાય લઈ અને એને ડાયગ્નોસ પ્રોપરલી કરવામાં આવે.
1: ડોક્ટર હર્ષલ, હવે યુવાનોને કઈ રીતે ખોરાકમાં કે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો જોઈએ જેથી કરીને આવનારા સમયમાં કે આવનારા વર્ષોમાં તેમની હેલ્થ પર કોઈ અસર ના કરે અને એ પોતાનું જીવન છે એકદમ ખુશખુશાલ જીવી શકે?
0: યસ, આપણે શું ના કરવું એ તો જોયું, હવે એ કે આપણે સારા હેલ્થ માટે શું કરવું જોઈએ. આપણને બધાને ખબર છે કે દરેકની લાઇફસ્ટાઇલ ડિફરન્ટ છે, ફિઝિકલ એક્ટિવિટીનું લેવલ બધાનું અલગ હોય છે, તો ડાયટ તમારી લાઇફસ્ટાઇલને મેચ થતું હોવું જોઈએ. સપોઝ જેની સિડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય તો એમાં વી એડવાઇસ કે ફિમેલ્સનું ડેઇલી કેલરી ઇન્ટેક 1600 હોય અને મેલનો 2000ની આસપાસ હોય. સપોઝ કોઈની મીડિયમ એક્ટિવિટી હોય તો ફિમેલ્સમાં 1800 કિલો કેલરી અને મેલ્સમાં 2200 કિલો કેલરીનો ડેઇલી ઇન્ટેક હોય. જેનું સ્ટ્રેનસ વર્ક કરતા હોય એવા ફિમેલ્સને ડેલી 2400 કિલો કેલરી અને જેન્ટ્સમાં 3000 કિલો કેલરી જેવું ઇન્ટેક લેવું જોઈએ. સાથે સાથે પ્રોપોર્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારા ડાયટમાં 40-50% જેટલું કાર્બોહાઇડ્રેટ, 25-30 તમારા ડાયટમાં 45

0: 50% જેટલું કાર્બોહાઈડ્રેટ, 25-35% જેટલું પ્રોટીન અને સાથે 20-30% ફેટ હોવી જોઈએ. ફેટની અંદર પણ ગુડ ફેટ શુડ બી પ્રિફર્ડ, કે જેની અંદર ટ્રાન્સ ફેટ ના હોય, ઓમેગા 3 ફેટી એસિડ સફિશિયન્ટ માત્રામાં હોય, કે જે તમને તમારા સીડ્સ જેમ કે અળસી છે, ચિયા સીડ્સ છે, નટ્સ છે જેમ કે અખરોટ, કઠોળ શાકભાજી અને ફિશ માંથી મળી રહેતું હોય છે. આના સિવાય બને ત્યાં સુધી જેટલું બને એટલું ટ્રેડિશનલી કુક થયેલી વસ્તુઓ અને લેસ પ્રોસેસ્ડ ફૂડને પ્રિફર કરવું જોઈએ. તમે જોશો તો ભારતમાં દરેક રિજન પ્રમાણે ત્યાંની એક થાળી છે જે ત્યાંની લાઇફસ્ટાઇલ અને એન્વાયરમેન્ટને મેચ થાય છે. એવું કહી શકાય કે ધેટ ઇઝ ધ ઓપ્ટિમમ એન્ડ બેસ્ટ ફૂડ ફોર ધેમ. એમાં થોડું ઘણું અત્યારની લાઇફસ્ટાઇલ પ્રમાણે તમે મોડિફિકેશન કરી શકો, બટ જસ્ટ મેક શ્યોર કે આપણે એક્સેસિવ પ્રોસેસ્ડ ફૂડને અવોઈડ કરીએ. એક્સેસિવ ઓઇલી, સ્પાઇસી, હેવી કેલરી આઇટમ્સને અવોઈડ કરવી જોઈએ. તમારા ડાયટની અંદર બધા જ મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ મળી રહે. મેક્રો ન્યુટ્રિયન્ટ્સની આપણે હમણાં વાત કરી, માઇક્રો ન્યુટ્રિયન્ટ્સની અંદર બધી જ જાતના ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ વિટામિન્સ મળી રહે. સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી, મોડરેટ ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે. આજકાલની જે રીતની ઓફિસ વર્ક ટાઈપની લાઇફસ્ટાઇલ છે એમાં જોઈએ એવું ફિઝિકલ વર્ક નથી મળી રહેતું, જેને લીધે કેલરી ઇન્ટેક તો થાય છે બટ કન્ઝ્યુમ નથી થતી, અને ઓવર ધ ટાઈમ ઓબેસિટી, શુગર જેને કે ડાયાબિટીસ કહેવાય, બ્લડ પ્રેશર અને કાર્ડિયક પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો જો એક સારી લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો લોંગ ટર્મ સારા સ્વાસ્થ્ય માટે સારા ડાયટની સાથે ફિઝિકલ એક્ટિવિટી, રિડક્શન ઓફ સ્ટ્રેસ, મેડિટેશન, યોગા અને પ્રાણાયામને જો ડેઇલી રૂટીનમાં અપનાવવામાં આવે તો ઘણા સારા રિઝલ્ટ મળે છે. હવે આનાથી આપણને ફાયદા શું થશે? આ લાઇફસ્ટાઇલ ફોલો કરવાથી તમારી મેટાબોલિક ડિસઓર્ડર્સ છે જેમ કે ડાયાબિટીસ, ઓબેસિટી, કાર્ડિયક ઇસ્યુઝ એ બધાનું રિસ્ક ઘણું ઘટી જાય છે, અને ઓબ્વિયસલી ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ બેનિફિટ તો મળે જ છે, એ અલગ.
1: જી બિલકુલ. તો હવે યુવાનો, તમને આમાંથી ઘણા બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન મળ્યા હશે. તમે ખાઈ પણ શકો છો, કંઈ પણ મોજ પણ કરી શકો છો, અને સાથે સાથે હવે તમારે એ પણ મેકશ્યોર કરવાનું છે કે તમે કઈ લાઇફસ્ટાઇલ અપનાવી શકો છો ને તમારું જે આવનારું જે જીવનમાં જે આવનારા વર્ષોમાં પણ તમે આવી જ રીતે હેલ્ધી લાઈફ જીવી શકો છો. તો આ હતો આપણો આ સંવાદ. આજે પેટને લગતી સમસ્યાઓ પર આ સંવાદ હતો, અને આપણી સાથે ડોક્ટર હર્ષલ પટેલ, જાણીતા એવા ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ હતા, આપણી સાથે આપણે સંવાદ કર્યો અને સરસ વિષય પર વાત કરી. ડોક્ટર હર્ષલ, તો આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી અને યુવાનોને માહિતી આપી અને આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
0: થેન્ક યુ વેરી મચ પ્રિયલ, મને પણ ઘણો આનંદ થયો અહીંયા આવીને. મારો બસ એક જ સંદેશ છે કે યંગ એજ એ એન્જોય કરવાની એજ છે, યુ શુડ એન્જોય, બટ જો આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો યુ કેન રિમેન યંગ ફોર લોંગર ડ્યુરેશન. તમે વધારે એન્જોય કરી શકશો, વધારે ડ્યુરેશન સુધી એન્જોય કરી શકશો. સો આ જ થોટ સાથે થેન્ક્સ લોટ.

તો યો મિત્રો, આ હતો ડોક્ટર સાથેનો સંવાદ કે જ્યાં તમે પેટ અને ગેસની સમસ્યાને લગતું કોન્વર્સેશન સાંભળ્યું. અને હવે આપણે વાત કરીશું તો આજે 25 મે છે, એટલે કે બંગાળના જાણીતા એવા ક્રાંતિકારીનો જન્મ જયંતિ છે. રાસબિહારી બોઝ કે જેમનો જન્મ થયો હતો 25 મે 1886, એક એવા ભારતીય ક્રાંતિકારી જેમણે બ્રિટિશ રાજ સામે ભારતની સ્વતંત્રતા માટે ગદર અને આઝાદ હિન્દ ફોજનું આયોજન કર્યું. તેમણે

ભારતમાં ઘણી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી, પરંતુ વિદેશમાં રહીને ભારતની સ્વતંત્રતાના પ્રાપ્તિમાં જીવનભર રોકાયેલા રહ્યા. અને પછી જાપાન જઈને ભારતે સ્વતંત્રતા લીગ અને આઝાદ હિંદ ફોજની સ્થાપના કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે હિન્દુ મહાસભાની જાપાની શાખાની સ્થાપના કરી અને તેના પ્રમુખ બન્યા. તેમના જીવનકાળ દરમિયાન તેમણે દેશને આઝાદ કરાવવાના તેમના પ્રયાસો, સ્વતંત્રતાના સંગ્રામમાં તેમનું યોગદાન ઘણું મોટું છે. તો આજે આ દિવસ રાસબિહારી બોઝની આપણે અર્પણ કરીએ છીએ. આજે તેમની જન્મ જયંતિ છે અને ભારતની ધરતીએ અનેક ક્રાંતિકારીઓને જન્મ આપ્યો છે, આપણે તેમને ભૂલી નથી શકતા. તો આજે રાસબિહારી બોઝની અનેક વંદન, તેમના ચરણોમાં નમન અને ભારતની ભૂમિ સદાય આવા ક્રાંતિકારીઓને યાદ રાખીએ છીએ અને આપણે તેમના ઋણી છીએ.

તો મિત્રો, આપ સાંભળી રહ્યા હતા યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની. આપે ટ્યુન કર્યું હતું આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, અને આપ સાંભળી રહ્યા હતા યુવાનો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની. તો યુવાનો, હવે આપણે ફરી મળીશું નવા વિષય સાથે, નવા કોઈ વાતચીત સાથે. નવા જોડાયેલા રહેજો આકાશવાણી સાથે, અને આપણે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.

0: આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફળતાઓ કી, અનકહી વિરાસત.

0: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ.
1: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે

0: સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આપ સાંભળી રહ્યા હતા બિનફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા આવી છે. હવે થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર.

0: અસલી નોટ સાથે કેમ રમે છે?
1: ભાઈ આ ફાટેલી છે.
0: સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટ ને
2: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
1: વાવ, નવી નોટ મળશે?
0: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
3: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.
4: મોદી હર પરિવાર કો ઘર મે બિજલી બનાકર વહી બિજલી બેચકર કમાઈ કા એક ઓર સાધન દેના ચાહતા હૈ.
5: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે. ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે. તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
6: પપ્પા, આપો 3000.
7: કેમ ભાઈ?
6: મારી પોકેટ મની.
7: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
6: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
7: હે?
6: હે નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
7: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
6: તમારો મોબાઈલ આવો.
7: લે લે.
8: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
9: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
10: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક. હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષી શાહે મેન્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. ગુજરાતના મહાનુભાવોમાં સાહિત્ય અને શિક્ષણમાં રતિલાલ બોરીસાગર, કળાક્ષેત્રે ઢોલકવાદક અમીર હાજી કાસમ, રંગમંચ કલાકાર અરવિંદ વૈદ્ય, માણ આખ્યાન અગ્રણી કલાકાર ધાર્મિકલાલ પંડ્યા તેમજ સમાજસેવામાં નિલેશ માંડેવાલાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ગવર્નન્સને વેગ આપતા આજે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત નાગરિક સેવા પૂરી પાડવા અંગે મહત્વના સમજૂતી કરાર MOU થયા છે. આ કરારના પરિણામે ગ્રામીણ અને શહેરી નાગરિકોને ફરિયાદ નિવારણ સહિત આવકજાતિ અને EWS પ્રમાણપત્ર, રેશન કાર્ડ, મહેસૂલ રેકર્ડ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર થકી ઘરે બેઠા મળતી થશે, જેનાથી અલગ અલગ વેબ પોર્ટલ પર કે કચેરીમાં રૂબરૂ જઈને કતારમાં ઉભા રહેવાથી પણ મુક્તિ મળશે. આફ્રિકામાં મળી આવેલા ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક થઈ છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશીરિયાએ જણાવ્યું, રાજ્યમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું, ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દી માટે અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 પથારી તેમજ શંકાસ્પદ મુસાફર માટે SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે 60 પથારીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
11: ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે.

0: અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી.
1: પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102.12 રૂપિયા પ્રતિ લીટર થશે, જ્યારે ડીઝલ હવે 95.20 રૂપિયા પ્રતિ લીટર થશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા

0: સરકારની પસંદગી, શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા, પરીક્ષાના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમના આધારે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં ખાસ દિવ્યાંગ ઉમેદવાર માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યા અનામત રાખવામાં આવી છે. કચ્છના સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોનના અવશેષ મળી આવ્યા છે. અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીક આવેલા ખિદરત ટાપુ પર ડ્રોનની એક પાંખ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે. સુરતમાંથી 1,50,000 મૂલ્યની બનાવટી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે બકરા મંડી વેપારીને 50,000 બનાવટી નોટ આપી જનાર લિંબાયતની ટોળકીના 4 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 4 આરોપીના ઘરે તપાસ કરતા 1,50,000 મૂલ્યની બનાવટી નોટ મળી આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. વડોદરામાં જનભાગીદારી અભિયાન સૌથી દૂર સૌથી પહેલા અંતર્ગત અંતરિયાળ ગામોમાં જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 39 શિબિરમાં 1,800 જેટલા આદિજાતિ લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 377 નાગરિકોને આધાર સંબંધિત સેવા, 309 આયુષ્યમાન ભારત કાર્ડ, 202 પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 53 પરિવારને ઉજ્જવલા યોજનાનો લાભ, 150 રાશન કાર્ડ સેવા ઉપરાંત 30 પેન્શન યોજનાના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ કેમ્પમાં નિઃશુલ્ક તબીબી સહાય અને દવા પણ પૂરી પાડવામાં આવી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રાજેશ પટેલે અને ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદભાર સંભાળ્યો. પદગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી.
1: કોઈ પણ જગ્યાએ સીએસસી સેન્ટર હોય, પીએસસી સેન્ટર હોય, પૂરતી સગવડ મળી રહે, ડોક્ટરો પણ હાજર રહે, એવું આરોગ્ય ક્ષેત્રની અંદર પણ અમે જિલ્લા પંચાયતનું ધ્યાન રાખીને પૂર્ણ કરશું. ઘણી બધી સ્કૂલો એવી છે કે નબળી છે, તે નબળી સ્કૂલોને પણ અમે અને એના અંદર શિક્ષણ અમે આપી શકીએ એવા અમે પ્રયત્ન કરશું. સારા શિક્ષકોને નિમણૂક કરશું. છોકરીઓને આપણે અમુક ટાઈમ ભણવાનું છૂટી જતું હોય છે તો એ પણ અમે પૂર્ણ કરશું.
0: મહીસાગરમાં કલ્પનાબા ભુવાર પ્રમુખ અને હંસરાજ વસાવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. જામનગરમાં પ્રમુખ તરીકે રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ તરીકે પરેશ હિરપરાની નિમણૂક કરવામાં આવી. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાવિક પટેલ, ઉપપ્રમુખ રૈયાબેન આયર, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ તરીકે માવીરસિંહ જાડેજા, જ્યારે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી કરાઈ. દરમિયાન બોટાદ જિલ્લાની બરવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જામસંગ પરમાર, બોટાદમાં કિશોર મેર, રાણપુરમાં રસીલાબેન બાવળીયા તેમજ ગઢડામાં રૂપલબેન ગઢિયાને નિયુક્ત કરાયા. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ માટે હિમાક્ષીબેન પટેલનું નામ જાહેર કરાયું, જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં તુલસીબેન મરવાણીયાએ ચાર્જ સંભાળ્યો. વડોદરા ખાતે યોજાનારી મધ્ય ગુજરાત માટેની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભૌગોલિક સંકેત GI Tag ઉત્પાદનોને પ્રદર્શિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ સુધાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિટોરા ચિત્રકળા, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક અને સંખેડા ફર્નિચર જેવા GI Tag ધરાવતા ઉત્પાદનોનો આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદમાં બીડવર્ક એટલે કે મણકાનું કામ અને ખંભાતની પતંગ જેવા ઉત્પાદનો જે હાલમાં GI નોંધણી પ્રક્રિયામાં છે તે પણ VGRC મધ્ય ગુજરાતમાં પ્રદર્શિત થવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી છે, જોકે ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું.
2: 25 से लेकर 28 मई तक अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा. उसके आगे धीरे धीरे तापमान 2-3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का संभावना रहेगा. हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है. कोस्टल क्षेत्रों में अभी जो पवन का स्पीड है 25-20 नॉट रहेगी.
0: જૂનાગઢમાં આજે કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 40 વધુ આગાહીકારો હાજર રહ્યા. તેઓએ પ્રાચીન પદ્ધતિથી વરસાદનું અનુમાન લગાવ્યું હતું, જેમાં ખાસ કરીને બદલી વાક્ય, પશુ પક્ષીની ચેષ્ટા, અખાત્રીજના પવનની દિશા, હોળીની ઝાડની દિશા અને નક્ષત્રની ગોઠવણી પરથી આગાહીકારોએ આ વર્ષે પણ સારો વરસાદ રહેશે અને ખેડૂતો માટે સમયસર વાવણી લાયક વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર 2026માં ગુજરાતના માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ખિતાબ જીત્યા છે. નાઇજીરિયાના લાગોસમાં રમાયેલી આ સ્પર્ધામાં તેને બે ખિતાબ જીતવા સાથે મેન સિંગલ્સ ઇવેન્ટમાં સેમીફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. દિયા ચિતાલે સાથે મળી તેણે ફાન્સના લીઓ ડી નોટ રેસ્ટને અને કેમિલી લુડ્સને 3-0 હરાવી ટ્રોફી જીતી લીધી. મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં તેમણે કેનેડાની એડવર્ડ લી

અને મો ઝાંગની જોડીને પણ 3-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ઘરઆંગણે કેન્સર સ્ક્રીનિંગ અભિયાન અંતર્ગત છેલ્લા 6 મહિનામાં અંદાજીત 3,500થી વધુ નાગરિકની તપાસ કરી 136 જેટલા શંકાસ્પદ કેસ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાના 80 જેટલા અંતરિયાળ ગામમાં કેમ્પનું આયોજન કરી આધુનિક તબીબી સંસાધનો સાથે નાગરિકોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. તાપીમાં ઉચ્છલ તાલુકામાં વટપાડા નિસુ ખાતે અંદાજીત 88 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આદિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે શિક્ષણ અંગે વાલીઓએ વિદ્યાર્થીઓને દરકાર લેવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક, હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગુ 2026માં માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રાની ઉજવણીના ભાગરૂપે પ્રસ્તુત છે પ્રાકૃતિક કૃષિને હિમાયત કરતું રેડિયો રૂપક પ્રાકૃતિક ખેતી આજની માંગ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. વર્ષો પહેલા ભારતની ખેતી સંપૂર્ણપણે પ્રાકૃતિક હતી. વસ્તી વધારો અને માંગને પહોંચી વળવા વધુ ઉત્પાદન લેવા રાસાયણિક ખાતર, કીટનાશક દવાઓ, સંકર બીજના અતિશય ઉપયોગથી પર્યાવરણ અને માનવ સૃષ્ટિ પર તેના નકારાત્મક અસરો પડી રહી છે. આ બધી નકારાત્મક અસરોથી મુક્તિ માટે ફક્ત ને ફક્ત પ્રાકૃતિક ખેતી જ એક વિકલ્પ છે. તો આવો સાંભળીએ પ્રાકૃતિક ખેતી કરતા સાથે બીજા ખેડૂતોને તાલીમ પણ આપતા ખેડૂતોને.
1: મારું નામ હરિકૃષ્ણ કનુભાઈ પટેલ. હું કરજણ તાલુકા કંડારી ગામનો રહેવાસી, વડોદરા જિલ્લો. હું 2018માંથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મને 2018માં જયારે ડાયાબિટીસની દવા હાઈડોર ડોક્ટરે આપી હતી તો લીવરનો પ્રોબ્લેમ આવેલો અને એનીમાં 18-20% લીવર વર્કિંગ હતું અને લીવર મારું 2 વર્ષમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની તૈયારી હતી. ત્યાર પછી અમારા વાઇફે મને પ્રાકૃતિક ઉપર લઈ ગયા અને પ્રાકૃતિક ઉપર લઈ ગયા પછી રિઝલ્ટ મળ્યું. આજે 2026 થઈ તો અમે 2018માંથી પ્રાકૃતિક ખેતી કરતા થયા. જે આજુબાજુના ઝાડના જ્યુસ પીધા પાણાના અને પ્રાકૃતિક ખેતીનું ઉપચાર આવ્યો અને પ્રાકૃતિક ખેતી 2018માંથી અમે કરીએ છીએ અને એનીમાં અમે દેશી શાકભાજી, રીંગણ, મરચા, ટામેટા, મગ, અડદ, મિલેટ આઈટમો, પછી પંચસ્તરીય બાગ બનાવ્યો છે એમાં ફાલસા, સેતુર, આંબા અને બધી કલમો ઘાલેલી છે અને અમે આજુબાજુ ગામડામાં અને બધે અમે બધાને શીખવાડીએ છીએ. અત્યારે આપણું ત્યાં કંડારી ટ્રેનિંગ સેન્ટર છે, ટ્રેનિંગ પણ આપીએ છીએ ફ્રી ઓફ ચાર્જ. ખાલી એમને આવવાનું જમવાનું રહેશે, જમવાની બમવાની બધી વ્યવસ્થા અહીંયાથી અમે કરીએ.
2: અત્યારે ઘનશ્યામભાઈ ભાઈડાલભાઈ, ગામ વરસાલા, તાલુકો જિલ્લો વડોદરા. શાકભાજી અને ચીકુ અને એની ખેતી કરીએ છીએ પ્રાકૃતિક. એમાં ગાય આધારિત ખેતી કરીએ. એમાં ગાયનો પેશાબ, ગાયનું છાણ, દૂધ, છાસ એનો ઉપયોગ કરી અને ખેતી કરીએ છીએ.

0: પ્રાકૃતિકમાં માલ વહેલો બગડતો નથી અને ભાવ સારો મળે. આપણા બાળકોને અને ભવિષ્યમાં જે હોય એને રોગ મુક્ત એટલે જંતુનાશક દવાઓ અને છંટકાવ એને ઝેર મુક્ત ખાવાનું મળે સારું અને તંદુરસ્તી આપણી જળવાઈ રહે. ખરેખર ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ અને આપણા લીધે બીજા ઘણા લોકોને પણ ફાયદો થાય, તેથી આપણા દેશનું અને આપણું પોતાનું પણ ઉદ્ધાર કરી શકીએ. ખેતી ખર્ચ ઘટે 100%. ગાયનો પેશાબ અને છાણને જીવામૃત ને ઘન જીવામૃત બનાવી આપણે એનો ઉપયોગ કરીએ, એનાથી જમીનનો ફળદ્રુપતા વધે છે, જમીનના પોષક તત્વોની સંખ્યા વધે છે, અગત્યની સંખ્યા વધે છે, એટલે આપણને ઘણો ફાયદો થાય છે. કોઈ રાસાયણિક ખાતર કે દવાની જરૂર પડતી નથી, રોગ પણ ઓછા આવે છે.
1: પરમાર સુરેશભાઈ રાવજીભાઈ, મારું નામ છે આકડિયાપુરા, મારું પોતાનું ગામ છે, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરાનો હું ખેડૂત છું અને હું 2018 થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું, જેમાં શાકભાજી પાકોમાં ગુવાર, ભીંડા, તુવેર, પછી મેથી, શિયાળુ પાકમાં રવિ સિઝનમાં એ રીતે દાના મેથી આવી જતી રહે, ઉનાળુમાં વેલાવાળા પણ શાકભાજી છે જે ગલકા, કારેલા અને સુર્યા, ગિલોડા જેવા પાકોનું વાવેતર અત્યારે હાલ ચાલુ છે અને એનું માર્કેટ જિલ્લા કલેક્ટર અને ત્યાં અમે વેચાણ માટે કન્વર્ટ કરી દઈએ છે અને એનો સારામાં સારો ભાવ પણ મળે છે, ઘણો બધો ફાયદો થાય. રાસાયણિકમાં એવું હોય છે કે ખર્ચ વધી જતો હોય છે અને જ્યારે સરવાળો એનો હિસાબ લેવામાં આવે ને ત્યારે કશું બચતું જ નથી, જે કઈ વધપજ આવે કે 40,000-50,000 કે 1,00,000 રૂપિયા થાય, પણ જયારે એનો સર્વે કરીને દવા ખાતર બિયારણ બધાનું એ કરવામાં આવે ને ત્યારે કશું બચતું નથી, ખાવ પૂરતું છે અને આરોગ્ય માટે પણ હાનિકારક છે, ગ્લોબલ વોર્મિંગ નું કારણ પણ બની શકે. ભવિષ્યમાં જો ભારત દેશને બચાવવો હશે, આગળની પેઢીને જો બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી પર જવું જ પડશે એવો મારો મંતવ્ય છે. પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશો પર બહુ જ માંગ વધી રહી છે, બધાને ખાવું છે લોકોને, પણ મળતું ના હોય, બધાને જોઈએ જ છે સારું ખાવા માટે. તો અમે તો ગાય રાખીએ છીએ અને ગાય દ્વારા એનું જીવામૃત બનાવીને વપરાશ કરી છે, ઘણા એક વર્ષ કદાચ આપવું પડશે પછી છોડી દેવું પડશે, એટલે જમીનનો જે કાર્બન છે ને તે આવી રહ્યો છે, જમીનમાં કાર્બનનું પ્રમાણ વધી જશે પછી કશું તમારે આપવું નહીં પડે.
2: અને હવે મળીએ પાદરા વડોદરાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત શ્રી ગિરીશભાઈ નારાયણભાઈ જાધવને.
3: હું દર પડતા શાકભાજીના પાકો કરું છું અને ધાન્ય પાકોની અંદર ખાલી એકલી બાજરી કરું. રાસાયણિક ખેતી એક ખર્ચાળ છે અને મને કે જમીને ધીરે ધીરે બિન ઉપજાઉ થતી જાય, કારણ કે એ કેમિકલ નાખીને અને જમીનનું એક સ્તર કઠણ થઈ ગયેલું હોય અને જયારે પ્રાકૃતિક ખેતી કરી ત્યારે ઘણા બધા એવા લાવવા મળે, મનું કે 80% જેટલો ખર્ચ એકતો નીકળી ગયો, પછી ઉત્પાદન સારું મળે છે અને રોગ જીવાતે બહુ ઘણી બધી ઓછી આવે છે, એવા બધા ઘણા બધા ફાયદા થયેલા છે. હું તો એટલું જ કહું છું કે ખરેખર જો આપણે સાચા ખેડૂત બનવું હોય ને તો સાચો ખેડૂત ત્યારે જ કહેવાય જે આખી સૃષ્ટિનું જતન કરે, ધરતી માતાનું જતન કરે, ધરતી માતાનું તારે જ જતન થાય જયારે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ. બાકી રાસાયણિક ખેતીથી તમે એવું માનતા હોય કે હું જગતનો તાત, તે ખોટી વાત છે, કારણ કે તમે જગતના તાત નહીં પણ જગતને તમે એક ધીમું ઝેર આપો છો, શાકભાજી રૂપી કે પછી અનાજ કઠોળ કે જે કંઈક તમે પકવીને બજારમાં વેચો છો, જે કંઈક કોઈ પણ માણસ કે પશુ કે ઢોર જે ખાય છે એને નુકસાન તો થાય છે જ કરીને, અને જાત જાતના રોગો પેદા થાય. એટલે હું તો કહું છું કે ખેડૂતને કે તમે સાચો ખેડૂત બનો અને સાચો ખેડૂત ત્યારે જ બને જયારે તમે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરો, અને પ્રાકૃતિક ખેતી એ નવો કોઈ વિષય નહીં, આપણી પરંપરાગત ખેતી છે. હું ઘણા ખરા ખેડૂતોને ટ્રેનિંગ આપું છું, અહીં આગળ આવીને મારી વાડી જુએ છે અને વાડીમાં એમને બતાવું છું, જો ભાઈ વગર રાસાયણિક દવા ને ખાતર વગરની ખેતી જુઓ તો. એક એક્ઝામ્પલ તરીકે તમને કહી દઉં કે મેં હમણાં નવું વાવેતર ભીંડા ગવાર ચોરી કરેલું છે, બધાને ચાર ચાર પાંચ પાંચ પાણી, છ છ પાણી મૂકે ત્યારે એને વાવેતર ને ફળથી આવી રહે બરાબર, એ ત્રણ જ પાણીની અંદર સ્ટાર્ટિંગ થઈ ગયું મારે, એટલે પાણીની પણ બચત ઘણી બધી થાય. તો આવી રીતે જો પ્રાકૃતિક ખેતી કરી તો આપણને પાણીની બચત થાય ને, એ મારો ખાસ એક ખેડૂતને સંદેશ છે અને એને જ સાચો ખેડૂત કહેવાય ને.
2: રાસાયણિક ખાતર વાળી ખેતી ખૂબ જ ખર્ચાળ છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહીં વાત હોય છે. પ્રાકૃતિક ખેતીમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરાતો હોય છે. આ વિશે વધુ જાણીએ ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ પંચમહાલના વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર રશ્મિકાંત ગુર્જર પાસેથી.
4: પ્રાકૃતિક ખેતી એ મુખ્યત્વે 5 આયામો ઉપર કામ કરતી પદ્ધતિ છે અને એ પદ્ધતિની અંદર બીજામૃત, જીવામૃત, ત્રણજીવામૃત, આચ્છાદન, વાપસા, મિશ્ર પાક, આ સિદ્ધાંતો ઉપર આ ખેતી કામ કરે છે. અને આ 5 સિદ્ધાંત એવા છે કે જેનાથી ખેતીનો ખર્ચ ઘટે. મુખ્ય ખર્ચ છે ને એ ખેતીમાં આવતી પેસ્ટિસાઇડ અને ખેતીની અંદર ઉપયોગમાં આવતા ખાતરો, ગ્રોથ હોર્મોન, માઇક્રોન્યુટ્રિયન્ટ, એના ઉપર ખેડૂતો બેફામ ખર્ચો કરે અને આટલો બધો ખર્ચો કર્યા પછી પણ ખેડૂતોને આવું ઉત્પાદન સારું મળતું નથી. એટલે ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન ઓછામાં ઓછા ઇનપુટ સાથે કોઈ મળી

0: એવું કોઈ વિજ્ઞાન હોય તો ગુજરાત સેન્ટ્રલ ફાર્મિંગ સાયન્સ ની કૃષિ યુનિવર્સિટી છે. પ્રાકૃતિક કૃષિ ની અંદર બીજાંગો એ તરફ એકદમ પાયાની પદ્ધતિ, જયારે આપણે બીજને વાવીએ છીએ ત્યારે આપણે બીજાંગો થી એને ખત આપવાનું હોય, અને એકદમ ઇઝી પદ્ધતિ. 5 કિલો છાણ લેવાનું છે, 5 લિટર ગૌમૂત્ર લેવાનું છે, 50 ગ્રામ ચૂનાનું પાણી, નીચલું પાણી કરવાનું છે, અને 1 મુઠ્ઠી માટી લેવાની. આ બધાને 100 કિલો બીજ માટે ચૂનાના નીચલું પાણી આગલા દિવસે આપણે બનાવી દેવાનું, અને 20 લિટર પાણી ની અંદર અપરિચિત વસ્તુ મિક્સ કરીને 24 કલાક સુધી ઢાંકી રાખ, અને પછી બીજને પટ આપવાનો, બીજ સુકાઈ જાય તેનો ઉપયોગ કરી દેવાનો. એવી જ રીતે જીવામૃત ખરેખર એના નામ ની અંદર જ એક અમૃત છુપાય. ખેડૂતો જાતે પણ બનાવી શકે છે, એના બિયારથી યુનિટ પણ છે, અને સૌથી સસ્તી અને સરળ પદ્ધતિ. અને એની અંદર દેશી ગાયનું કાચું છાણ 10 કિલો, ગૌમૂત્ર દેશી ગાયનું 10 લિટર, કોઈપણ કઠોળનો લોટ 1.5 કિલો, દેશી ગોળનો લોટ 1.5 કિલો, અને ભટનાના જાતનું છે 100 ગ્રામ માટે. આ બધી જ વસ્તુઓને આપણે 180 લિટર ની અંદર મિશ્ર કરવાનું છે, અને ફાઇનલ વોલ્યુમ આપણે 200 લિટર પાણી બનાવવાનું. 6 થી 7 દિવસ ની અંદર તૈયાર થઈ જાય છે. દિવસમાં 2 મિનિટ, 1 મિનિટ કે 3 મિનિટ આપણે હલાવવાનું હોય સવાર સાંજ ઘડિયાળની દિશામાં, અને 5 થી 7 દિવસમાં તૈયાર થઈ જાય ઉનાળા. અને આપવા માટે આપણે 10 લિટર પાણી ની અંદર 2.5 લિટર નો સ્પ્રે કરી શકીએ, અને 1 એકરે આપવું તો 400 લિટર આપે. ઘન જીવામૃત આપણી સારી ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરીએ તો આપણો ખર્ચ ઘટાડી શકાય. આ ઘન જીવામૃત બનાવવા માટે કશું મોટું આપણે ધ્યાન નથી આપવાનું, ખાલી 100 કિલો દેશી ગાયનું ગોબર લેવાનું, એની અંદર આપણે 2x1 નો બેડ બનાવવાનો, લંબાઈ આપણે જેટલી જોઈતી હોય. આ 2x1 ફૂટ નો આપણે જે બેડ છે એની 1 ફૂટ હાઈટ રાખવાની, 1.5 ફૂટ એની અંદર ગાણા પાડવાના 30 સેન્ટીમીટરે, અને એની અંદર આપણે આ જે જીવામૃત છે એનું પાણી અંદર રેડવાનું. આવું પાછું રેડીને એને 7 દિવસ ખાયડા રાખવાનું, 7 દિવસ પછી પાછું મિક્સ કરીને ફરીથી કાણા પાડીને ફરીથી 10 લિટર પાણી ભરવાનું જીવામૃત, અને પછી પાછું એને 7 દિવસ પછી મિક્સ કરવા. માત્ર 15 દિવસ ની અંદર આપણું ઘન જીવામૃત તૈયાર થઈ જાય છે. આપણે 6 મહિના સુધી રાખી શકીએ, પ્રતિ એકરે 1000 કિલો આપી શકીએ જમીન ની અંદર. જમીન ની પ્રત થોડી ફળદ્રુપતા ઓછી હોય તો આપણે એને વધારે પણ આપી શકીએ. એવી રીતે છે. ત્રીજો આસ્તો છે મલ્ચિંગ. મલ્ચિંગ એટલે આચ્છાદન. આચ્છાદન એટલે છોડના મૂળ વિસ્તાર હોય એટલા ભાગમાં સૂકું આવરણ કરવું અથવા છોડ વાવવા. આચ્છાદન એ ખેતીનો ખર્ચ પણ ઘટાડે છે, કારણ કે ભીડ જે નીંદણ કહીએ છીએ એ ઘટી જાય. એવી જ રીતે છે વાપસા. આપણે મલ્ચિંગ કરીશું તો ઓટોમેટિક વાપસા ડેવલપ થાય. વાપસા એટલે આપણી સાદી ભાષામાં વરાપ, અને પાણીનું સંતુલન એટલે કે વાપસા. આટલી વસ્તુ સાથે આપણે ખેતીમાં ખર્ચ ઘટાડવાનું એક બીજું, આપણે એ સાથે આટલા બધા પાક વાવીએ ને એટલે 90% જીવાતો ઘટી જાય. કોઈ પણ જાતનું પેસ્ટિસાઇડ બહારથી લાવવાની જરૂર પડતી નથી. આપણે પ્રાકૃતિક ખેતીની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે આપણે જાતે ઘરે બનાવી છે, તેનાથી ખેતીનો ખર્ચ ઘટી શકે. તેની અંદર આપણે બ્રહ્માસ્ત્ર, અગ્નિયાસ્ત્ર, નિમાસ્ત્ર, સુંઠાસ્ત્ર એનો પણ ઉપયોગ કરી શકીએ. દશપર્ણી અર્ક એના માટે પણ આપી દીધી ઓપ્શન છે. જૈવિક અર્ક એમાં 1 વર્ષ દેશી જૂના ગાયના છાણા હોય ને એને 15 કિલો લેવાના, 50 લિટર પાણી ની અંદર 48 કલાક મૂકી રાખવાના, દબાઈ રાખવાના પાણીના, એટલે એનો બધો જ અર્ક પાણી જતો રહેશે. પાણી કાળું પડી જશે, બદામી થઈ જશે, અને એ પાણીનો આપણે છંટકાવમાં ઉપયોગ કરી શકીએ. એને કોઈ બીજા પાણીની સાથે મિક્સ નથી કરવાનું, ડાયરેક્ટ છંટકાવ કરવાનો છે. એને કહેવાય જૈવિક અર્ક. આપણી પ્રાકૃતિક કૃષિની અંદર ઘણી બધી ટેકનોલોજી જેનો આપણે ઉપયોગ કરીશું ખરેખર આપણો ખર્ચ ઘટાડી શકાય એમ છે.
1: રાસાયણિક ખેતીમાં ટૂંકા ગાળાનો ફાયદો છે અને જમીન, પર્યાવરણ, માનવ જીવન પર તેની વિપરીત અસરો પડે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક છે અને પર્યાવરણને બચાવે પણ છે. આ વિશે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલના સંશોધક નિયામક ડોક્ટર ગોપાલ વડોદરિયાને સાંભળીએ.
2: પ્રાકૃતિક કૃષિ એ ખેતીની એવી પદ્ધતિ છે જેમાં પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરીને જમીનની સ્વાભાવિક શક્તિ જાળવી રાખવામાં આવે છે અને ખેતી ખર્ચમાં ઘટાડો કરવામાં આવે છે. જમીનમાં રહેલા સૂક્ષ્મજીવોને સક્રિય બનાવવામાં આવે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા, પાણી ધારણ કરવાની ક્ષમતા અને પાક રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં બહારથી ખરીદવામાં આવતા ખાતર અને દવાઓનો ખર્ચ નહિવત છે, અને 1 થી 2 વર્ષ દરમિયાન આપણે સીધું જ જમીનની ફળદ્રુપતા ઘણી બધી વધારી શકીએ છીએ અને જમીનનો રહેલો કાર્બન પણ ઘણો બધો વધારી શકીએ છીએ, અને લાંબા ગાળે જમીન વધુ સ્વસ્થ અને સજીવ બનતા ઉત્પાદનની સ્થિરતા જળવાય છે અને પાકની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. કુદરતી રીતે ઉત્પાદિત અનાજ, શાકભાજી અને ફળોને બજારમાં વધુ માંગ વધતી જાય છે, તેમજ ખેડૂતોને ભાવ પણ સારો મળવા માંડ્યો છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ પર્યાવરણને અનુકૂળ છે, જે જમીન, પાણી અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે તથા ખેડૂતોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવે છે. તેથી પ્રાકૃતિક કૃષિ માત્ર ઓછા ખર્ચની ખેતી નહીં, પરંતુ ખેડૂતો માટે લાંબા ગાળાની સમૃદ્ધિ, સ્થિર આવક અને ટકાઉ વિકાસનો એક મજબૂત આધાર.
1: રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થયેલ ખોરાકમાં ઝેરી અંશ રહેલા હોય છે, જે માનવ આરોગ્ય માટે લાંબા ગાળે હાનિકારક છે. જ્યારે પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન ખોરાક ઝેર રહિત અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ વિશે વધુ જાણીએ

0: નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર રઘુનંદન બીએલ પાસેથી.
1: ભારત સહિત વિશ્વના અનેક સંશોધનમાં જાણવા મળ્યું છે કે શાકભાજી, ફળો અને અનાજમાં કેન્સર, હોર્મોનલ અસંતુલન, એલર્જી, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ઘણા રોગો સાથે રાસાયણિક ખોરાકનો સંબંધ હોવાનું વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસક્રમમાં દર્શાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં મિત્રો, પ્રાકૃતિક ખેતી એક આશાની કિરણ સમાન બની છે. પ્રાકૃતિક ખેતી એટલે એવી ખેતી પદ્ધતિ જેમાં રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓનો ઉપયોગ ટાળીને સ્થાનિક કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા સંશોધન દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી જમીનમાં રહેલા લાભદાયક સૂક્ષ્મજીવોને સક્રિય બનાવે છે. આ સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા પોષક તત્વોનો છોડ માટે ઉપલબ્ધ બનાવે છે. એટલે છોડને માત્ર એનપીકે નહીં, એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ નહીં, પરંતુ ઝીંક, આયરન, મેંગેનીઝ જેવા સૂક્ષ્મ પોષક તત્વો પણ વધુ સારી રીતે મળે છે. જ્યારે જમીન જીવંત બને છે ત્યારે ખોરાક પણ જીવંત અને પૌષ્ટિક બને છે. પ્રાકૃતિક ખેતીમાં ઉગાડેલા પાકોમાં ઘણીવાર એન્ટીઓક્સિડન્ટ્સ, ફાયટોકેમિકલ્સ અને વિટામિનનું પણ પ્રમાણ વધુ જોવા મળે છે. ખાસ કરીને તાજા શાકભાજી અને ફળોમાં સ્વાદ, સુગંધ અને સંગ્રહ ક્ષમતા પણ સારી જોવા મળે છે. પ્રાકૃતિક ખેતી પર્યાવરણ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જમીનમાં કાર્બન સંગ્રહ વધે છે, પાણીના ધારણ શક્તિ સુધારે છે, એટલે કે ઓછી વરસાદી પરિસ્થિતિમાં પણ પાક ટકી શકે છે. મિત્રો, આજે ગ્રાહકોમાં પણ રેસિડ્યુ ફ્રી ફૂડ માટે જાગૃતિ વધી રહી છે. લોકો હવે માત્ર સસ્તું ખોરાક નહીં પરંતુ સુરક્ષિત અને પોષણયુક્ત ખોરાક જે છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. પ્રાકૃતિક ખેતી માત્ર કેમિકલ ફ્રી નથી, તે જમીન, પાણી, સૂક્ષ્મજીવો, પશુપાલન અને માનવ આરોગ્ય વચ્ચેનું એક જીવંત વૈજ્ઞાનિક તંત્ર છે. ઘણા વૈજ્ઞાનિકો હવે કહી રહ્યા છે કે ભવિષ્યની કૃષિ એવી હોવી જોઈએ છે માત્ર ઉત્પાદન નહીં પરંતુ ન્યુટ્રિશન પર એકર વધારશે, અને આ દિશામાં પ્રાકૃતિક ખેતી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. અંતમાં એટલું જ કહીશ કે સ્વસ્થ જમીન વગર સ્વસ્થ ખોરાક શક્ય નથી અને સ્વસ્થ ખોરાક વગર સ્વસ્થ સમાજ શક્ય નથી. પ્રાકૃતિક ખેતી એ માત્ર એક ખેતી પદ્ધતિ નહીં પરંતુ આરોગ્ય, પર્યાવરણ અને આવનારી પેઢી માટેની જવાબદારી છે. આપણે સૌ મળીને એવી ખેતી તરફ આગળ વધીએ જ્યાં ખોરાક અવશેષ મુક્ત હોય, પોષક તત્વોની ભરપૂર હોય અને ખેડૂત તથા ગ્રાહક બંને સ્વાસ્થ્ય રહે.
0: રાસાયણિક ખાતર અને કીટનાશકોના ઉપયોગથી જમીન, જળ અને હવા પ્રદૂષિત બને છે, જ્યારે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણને સુધારે છે, પ્રદૂષણ ઘટાડે છે. પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ પર શું અસર થાય છે તે વિશે આવો સાંભળીએ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધારા પ્રજાપતિ પાસેથી.
2: કુદરતી ખેતી પર્યાવરણ માટે ખૂબ અનુકૂળ છે એવું હું એટલે કહીશ કે કુદરતી ખેતીથી જમીનમાં રસાયણો ન જવાને કારણે અળસિયા તેમજ અસંખ્ય સૂક્ષ્મજીવોની જે સંખ્યા છે એ ખૂબ વધે છે, સાથે સાથે જૈવ વૈવિધ્યતા પણ જળવાય છે, અને આ બધું જ છેલ્લે જમીનની ફળદ્રુપતા વધારવામાં ખૂબ મદદ કરે છે, અને સાથે સાથે જમીન જળનું જે ભૂગર્ભ જળનું પ્રદૂષણ છે એ ઘટાડવામાં તો એ ખૂબ જ મદદરૂપ છે. આમ જે પ્રાકૃતિક ખેતીનો જે એક તકનીક છે પ્રાકૃતિક ખેતી, તે પાણીનું સંરક્ષણ અને પર્યાવરણનું સંરક્ષણ માટેની મહત્વની પદ્ધતિ છે હાલના સમયની વાત કરીએ તો. હવે રાસાયણિક ખેતીની વાત કરું તો તેમાં પાણીની જરૂર વધારે પડે છે, પરંતુ પ્રાકૃતિક ખેતીમાં જેમ જેમ તમે પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે, બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત, વાપસા, આચ્છાદન, આ બધાનો સંપૂર્ણપણે પ્રયોગ કરો છો ત્યારે જમીનની પાણી એટલે કે ભેજ પકડવાની જે ક્ષમતા છે તે વધે છે, જેથી તમને ઘણા ઓછા વરસાદમાં અને ઓછા પાણીમાં પણ સારો એવો પાક મળી શકે છે. આ ઉપરાંત અતિવૃષ્ટિ થયેલા પાકોમાં પણ નુકસાન જે છે જે થાય છે પાણી એ ખૂબ ઓછું થાય છે. એનું કારણ એ છે કે જમીનની પાણી પકડવાની ક્ષમતા વધતી હોવાથી ઘણું બધું પાણી જમીન શોષી શકે છે. આ સાથે સાથે મલ્ચિંગ એટલે કે આચ્છાદન જેવી પદ્ધતિઓથી જે જમીનમાં ભેજ જળવાઈ રહે છે અને પાણીનો બગાડ થતા પણ અટકે છે. આથી મારું એવું આહ્વાન છે કે આપણે સૌ મળીને પાણી બચાવવાનો સંકલ્પ લેવો જોઈએ, અને જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ આપણે વરસાદી પાણીનો, મઘા નક્ષત્રના પાણીનું સંચય કરવું જોઈએ, તળાવો કુવાઓનું સંરક્ષણ કરવું જોઈએ, યોગ્ય સિંચાઈ પદ્ધતિ વાપરવી જોઈએ. બને એટલા જે પણ રાસાયણિક તત્વો છે, પ્રદૂષક કારકો છે, જે વસ્તુમાં પ્રદૂષણ કારકો હોય તે વસ્તુઓનો વપરાશ ખેતી પદ્ધતિમાં અને ખાસ કરીને પર્યાવરણમાં જે પણ પદ્ધતિઓમાં કેમિકલ વપરાતા હોય તે બંધ કરવું જોઈએ. કારણ કે આપણે જો પર્યાવરણ અને પાણીનું સંરક્ષણ આ પેઢીમાં નહીં કરીએ તો આપણા ભવિષ્યની પેઢી માટે આપણે સુરક્ષિત પર્યાવરણ અને જળ નહીં આપી શકીએ.
0: તો જમીન માત્ર માટી નથી પરંતુ જીવંત જીવાણુઓથી ભરપૂર એક જીવંત તંત્ર છે. ગોબર, ગૌમૂત્ર અને જૈવિક પદાર્થોથી જમીન જીવંત રહે છે. આ વિશે વધુ જાણીએ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ અને

0: સિટી હાલોલના મદદનીશ સંશોધક વૈજ્ઞાનિક ડોક્ટર અલ્પેશ ભીમાણી પાસેથી.
1: પ્રાકૃતિક કૃષિમાં જમીનના આરોગ્યનું ખૂબ જ મહત્વ છે. પ્રાકૃતિક ખેતી એટલે કોઈ પણ રસાયણના ઉપયોગ વગર ખેતરના જ સંસાધનોના ઉપયોગથી સૂક્ષ્મજીવો અને અળસિયાની મદદથી ઓછા ખર્ચે થતી નફાકારક ખેતી પદ્ધતિ. પ્રાકૃતિક ખેતીની દરેક પદ્ધતિ જેવી કે બીજામૃતથી સંસ્કારિત દેશી બીજનો ઉપયોગ, જીવામૃત અને ઘનજીવામૃત, મિશ્ર પાક પદ્ધતિ, રસાયણ પ્રતિબંધ, પાકના અવશેષોનું આચ્છાદન, 365 દિવસ જમીન કવર, ખેડ પ્રતિબંધ જમીનના લાભકારી સૂક્ષ્મજીવોની ક્રિયાશીલતા વધારવા સાથે સંકળાયેલી છે. જીવામૃત અને ઘનજીવામૃત પ્રાકૃતિક ખેતીનું કેન્દ્રબિંદુ છે. તે કોઈ ખાતર નથી, પરંતુ લાભકારી સૂક્ષ્મજીવોની જીવ સંસ્કૃતિ છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ જીવામૃતમાં નાઇટ્રોજન સ્થિર કરનાર, ફોસ્ફરસ અને પોટાશની ઉપલબ્ધિ બનાવતા સૂક્ષ્મજીવો તેમજ અન્ય સૂક્ષ્મ પોષક તત્વોની ઉપલબ્ધિ બનાવતા સૂક્ષ્મજીવો જોવા મળે છે. આ સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા પોષક તત્વોને છોડ માટે સરળતાથી ઉપલબ્ધ એવા સ્વરૂપમાં પરાવર્તિત કરે છે. જીવામૃત અને ઘનજીવામૃતમાં રહેલા સૂક્ષ્મજીવો આ પાકના અવશેષોને વિઘટિત કરીને તેમાંથી હ્યુમસ બનાવે છે અને હ્યુમસ જમીનમાં પોષક તત્વોની સતત ઉપલબ્ધતા જાળવે છે અને જમીનની ભેજ સંચય કરવાની ક્ષમતાને વધારે છે, જેના કારણે ઓછી સિંચાઈમાં પણ સારી અને ટકાઉ ઉપજ મેળવી શકાય છે. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીમાં 365 દિવસ જમીન પર લીલું આવરણ જાળવવાની પદ્ધતિ અપનાવવામાં આવે છે અને માટીનું માઇક્રોબિયલ ઇકોસિસ્ટમ વધુ સમૃદ્ધ બને છે.
0: પ્રાકૃતિક કૃષિ એક ટકાઉ, પર્યાવરણ માટે લાભદાયક અને માનવ આરોગ્ય માટે પણ લાભદાયક ખેતી પદ્ધતિ છે. આ વિશે નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર સી કે ટીમ્બડિયા શું કહે છે તે સાંભળીએ.
2: પ્રાકૃતિક કૃષિ એક રસાયણ મુક્ત ખેતી પદ્ધતિ છે. આમ જોઈએ તો ભારતીય પરંપરાગત ખેતી પદ્ધતિમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતના માધ્યમથી આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિના જે પ્રોટોકોલ છે એને જો ખેડૂત અપનાવે તો બિલકુલ રાસાયણિક ખાતરની જરૂર વગર પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. એ ધરતી માતાના આરોગ્યની સાથે સાથે આ ધરતી ઉપરના સમગ્ર જીવ સૃષ્ટિઓ માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂર છે. એમાં પણ માણસોના આરોગ્ય, આજે ઘર ઘર બીમારી, કોઈ કુટુંબ એવું નથી જે 100% તંદુરસ્ત હોય, આ આરોગ્યને પાછું લાવવા માટે પ્રાકૃતિક ખેતીની ખૂબ જરૂર છે. બીજી વાત કરીએ તો ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેતી છોડી અને દૂર ભાગે છે એનું કારણ છે કે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને રસાયણોના ઉપયોગથી આજે ખેતી ખર્ચ ખૂબ વધ્યો છે અને પ્રાકૃતિક ખેતી એ ખેતી ખર્ચ ઘટે છે, ખેતી ખર્ચ બિલકુલ ઓછો થાય છે, એટલે ખેડૂતને ખેતીમાં પણ ખૂબ સારી એવી આવક થાય છે. ત્રીજી બાબત જો જોઈએ તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી સમગ્ર જીવ સૃષ્ટિ, ખાસ કરીને જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાઓ થકી પાકને જે પોષણ મળે છે એમાં જોવા મળ્યું કે બદલાતા હવામાન સાથે ટકી રહેવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે. ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના ફાર્મ ઉપર હાલોલ ખાતે 10 એકરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વિવિધ પ્રકારના ખેતી પાકો એટલા સરસ રીતે જોવા મળે છે, ઉત્પાદન પણ એટલું સરસ મળે છે. આમ કહીએ તો બદલાતા હવામાનની સામે ટક્કર લેવા માટે પ્રાકૃતિક ખેતી એ જ એક વિકલ્પ છે. ખેડૂત મિત્રો અને સમગ્ર સમુદાય, સમાજને મારી એક વિનંતી છે કે આપણા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સહકાર આપો, આપણા ખેડૂતોને ઓળખો, પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને ખરીદી અને પોતાના કુટુંબના સભ્યો માટે આરોગવાનો આગ્રહ રાખો. ડિમાન્ડ ઉભી થશે, ખેડૂતોને સારા ભાવ મળશે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળશે. રાસાયણિક ખાતર પાછળ 2-2.5 લાખ કરોડ જેવો વર્ષે ખર્ચો કરે છે સબસિડીમાં. આ બધું પણ પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આપણે ભારણ ઘટાડી શકીએ અને આપણા દેશના, રાષ્ટ્રના વિકાસ માટે આપણે મદદરૂપ થઈ શકીએ. એક બાજુ રસાયણોને આવકારીએ છીએ અને બીજી બાજુ હોસ્પિટલોમાં બીમારી થતી જાય છે અને 10 લાખ કરોડ જેવા આરોગ્ય વિષયક બાબતોમાં ખર્ચ કરવો પડે છે. આ બંને બાબતોને જો આપણે દૂર કરવી હોય તો પ્રાકૃતિક ખેતી એ જ એક વિકલ્પ છે. અને પાકની વાવણી પહેલા પ્રી મોન્સૂન ડ્રાય સોઈંગ, આ બધા જે પ્રોટોકોલ ખેડૂત અપનાવે તો પ્રથમ વર્ષથી જ કોઈ પણ પ્રકારના ઉત્પાદનમાં ઘટાડા વગર જમીનના આરોગ્યને પણ સુધાર થતો જોવા મળ્યો છે અને ઉત્પાદનમાં પણ બિલકુલ ઘટાડો થતો નથી. આનાથી વિશેષ વાત પ્રાકૃતિક કૃષિથી થયેલા ઉત્પાદનમાં પોષણનું મૂલ્ય પણ વધારે હોય, સ્વાદ મળે છે, લાંબો સમય સુધી આપણે રાખી શકીએ છીએ.

0: છીએ. માવઠા, કમોસમી વરસાદથી થતું નુકસાન છે એને પણ આપણે ઘટાડી શકીએ એ શક્તિ પ્રાકૃતિક ખેતીમાં છે. તો મારો આગ્રહ છે આ બાબતે વિશેષ જાણકારી મેળવીએ. રાજ્ય સરકારશ્રી દ્વારા દર 3 ગામ વચ્ચે તાલીમોના સુંદર આયોજનો થયા છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ અપનાવીએ, તાલીમમાં જઈએ, જાણકારી મેળવીએ અને થોડા વિસ્તારમાં આ વર્ષથી જ આપણે પ્રાકૃતિક ખેતી શરૂ કરીએ. એમાં સફળતા જેમ મળતી જાય તેમ ધીરે ધીરે આપણી ખેતીનો વિસ્તાર છે એને પ્રાકૃતિક ખેતીમાં બદલતા જઈએ. બસ મિત્રો, ખાસ ખેતીને બચાવવા માટે, પ્રાકૃતિક ખેતીથી ખેતી પાકોના સારા ઉત્પાદન મેળવવા માટે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતીનો ખર્ચ ઘટાડવા માટે, પોષણયુક્ત આહાર પ્રાપ્ત કરવા માટે પ્રાકૃતિક ખેતી તરફ આપણે પાછા વળીએ એ જ આજના સમયની માંગ છે. એક અંદાજ એવો પણ છે, જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં નહીં આવે તો આગળ ઉપર સમાજ જીવનનું આરોગ્ય જાળવવું પણ આપણા માટે ખૂબ મુશ્કેલ થશે. આવી ગંભીર પરિસ્થિતિ આવે એ પહેલા આપણે સૌ જાગૃત થઈએ. આપણે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જે ગુજરાત રાજ્યમાં એક મોહિમ ઉપાડી છે એ મોહિમમાં જોડાઈએ. રાજ્ય સરકારશ્રીએ પણ ખૂબ અતૂટ સહયોગ આપીને યુનિવર્સિટીઓ અને કૃષિ વિભાગ, બાગાયત વિભાગ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરી અને જન જન સુધી પ્રાકૃતિક ખેતીની જાણકારી પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા છે. ત્યારે સૌ સાથે મળીએ અને આપણા ગુજરાતને પ્રાકૃતિક કૃષિનું ગુજરાતમાં એક મોડલ રાજ્ય બનાવીએ અને રાષ્ટ્ર પણ આત્મનિર્ભર અને એક વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં આપણે સૌ સહયોગ આપીએ.
1: તો ગુજરાતના મહામહિમ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત આ અંગે શું કહે છે?
2: આજ સારી દુનિયા યે ચાહતી હૈ કે હમે જો ખાને કો આહાર મિલે વો શુદ્ધ હો, જહેર મુક્ત હો, પ્રાકૃતિક હો. ગુજરાત મે એક બહોત બડા અભિયાન ચલાયા હૈ જહેર મુક્ત ખેતી. હમારે આને વાલી પીઢીઓ કો, હમ સબ કો શુદ્ધ ફલ ફૂલ સાગ ભાજી અન્ન મિલે, ધરતી કા ભૂમિગત જલ બચે, હવા શુદ્ધ રહે, લોગો કા જીવન બીમારીઓ સે મુક્ત રહે. ઇસ દિશા મે બહોત બડા અભિયાન ગુજરાત કી ધરતી સે પૂરે દેશ મે ફેલને વાલા હૈ. આપ ઇસ દિશા મે ગામડા ગામડા મે લોગો મે એક અભિયાન ચલાયા જાય ઔર ખેતી બાડી જો ભાઈ કરતે હૈ આજ બહોત બડી ડિમાન્ડ દુનિયા મે હૈ. આપ યદિ પ્રાકૃતિક ખેતી કરેંગે તો આપકો જ્યાદા ઉસકા દામ મિલને વાલા હૈ. આપકી ધરતી માં સુરક્ષિત રહેને વાલી હૈ, જલવાયુ બચેગા ઔર ઇસ મિશન મે સરકાર કા પૂરા સહયોગ હૈ.
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક કૃષિ પર ભાર મુકતા શું કહે છે તે પણ સાંભળીએ.
3: હમે અપના ખેત સબસે પહેલે બચાના હૈ, હમે અપની ધરતી માં કો બચાના હૈ, હમે કેમિકલ ફર્ટિલાઇઝરો સે અપની ધરતી માં કો મારના નહીં ચાહે. હમારે ખેત કો બચાના હૈ, હમારી ધરતી માં કો બચાના હૈ. ઔર ઇસલિયે મેં આપ સબસે આગ્રહ કરૂંગા કે આપ અપને ગાંવ મેં હર કિસાન ભાઈ બહેન કો કેમિકલ ફર્ટિલાઇઝર સે મુક્તિ કા રાસ્તા બતાઈએ, નેચરલ ફાર્મિંગ કી તરફ લે જાઈએ.
1: શ્રોતા મિત્રો, પ્રાકૃતિક કૃષિ દેશની કૃષિ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. સ્વસ્થ જમીન, સ્વસ્થ ખેડૂત અને સ્વસ્થ સમાજ માટે આજે પ્રાકૃતિક કૃષિની ખૂબ જ બહોળી માંગ છે. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાકૃતિક કૃષિ પર ભાર મૂકતો રેડિયો રૂપક પ્રાકૃતિક ખેતી આજની માંગ. નિર્માણ શ્રી પ્રકાશ બિલવાલ, નિર્માણ સહાય ડોક્ટર સાહિના મીઠા.
4: હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાનું વર્તારું જણાવે છે કે આગામી સમયમાં ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહીવત છે. આવતા 24 કલાક દરમિયાન સાગર ખેડૂઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. અને આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો મિત્રો, રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ. ગામનો ચોરો આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં એટલે કે બરાબર 7:50 મિનિટે આપ સાંભળશો સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. અને જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2026 માટે 66 જેટલા પ્રતિષ્ઠિત મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિના હસ્તે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા હતા. પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્વર્ગીય ધર્મેન્દ્રસિંહ દેઓલને કળાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા. અભિનેતાના ધર્મપત્ની અને સાંસદ હેમા માલિનીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની હરમનપ્રીત કૌરને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. જ્યારે ગુજરાતના લોક કલાકાર ધાર્મિક લાલ પંડ્યા, સમાજસેવક નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, લોકસંગીતકાર મીર હાજી કાસમ, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપનારા રતિલાલ બોરીસાગર, કળા અને થિયેટર ક્ષેત્રમાં યોગદાન બદલ અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સરકાર દેશમાં પેટ્રોલિયમ ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ પર નવી દિલ્હીમાં યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશમાં LPGનું ઉત્પાદન વધીને 50,000 ટન પ્રતિ દિવસ કરી દેવાયું છે.
1: रिफाइनरी प्रोडक्शन LPG का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. LPG घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
0: જ્યારે ખાતર વિભાગના અધિકારી અપર્ણા શર્માએ દેશમાં ખાતરનો ભંડાર સંતોષકારક ઉપલબ્ધ હોવાનું જણાવતા કહ્યું કે 3,90,00,000 મેટ્રિક ટનથી વધુના વાર્ષિક અંદાજની સરખામણીએ હાલમાં ઉપલબ્ધ ભંડાર 2 કરોડ મેટ્રિક ટનથી વધુનો છે. તેમણે કહ્યું કાચા માલ અને તૈયાર ખાતરની ઉપલબ્ધતાની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પોલાદપુર મહાબળેશ્વર માર્ગ પર અંબેનાલી ઘાટ ખંડમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડવાથી 8 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 5 મૃતદેહ શોધી કઢાયા છે, જ્યારે અન્ય પીડિત લોકોની તપાસ હાથ ધરાઈ. વાહન ચાલકે કાબુ ગુમાવતા રવિવારે સવારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાયું છે. વાહનમાં સવાર લોકો દાપોલીથી સતારા જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો પોતાના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 11 7800 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા એટલે કે SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું. મુંબઈમાં લઘુ ઉદ્યોગ વિકાસ બેંકની 37મી વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું વૈશ્વિક પડકાર વચ્ચે ઘરેલુ વિકાસને સુરક્ષિત કરવા ભારતની નીતિગત પ્રતિક્રિયાને સાવધાનીથી સંતુલિત કરવામાં આવી છે.
2: High international crude prices and
3: अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें लगातार ऊंचे स्तर पर बनी हुई है. इसके साथ ही उर्वरकों की कीमतों में अप्रत्याशित

0: कीमत वृद्धि और सोने के बढ़ते दाम भी बाहरी आर्थिक मोर्चे पर नई चुनौतियां पैदा कर रहे हैं। इन तीनों क्षेत्रों ईंधन, उर्वरक और सोना के लिए भुगतान विदेशी मुद्रा में करना पड़ता है। इसलिए हमें इन तीन महत्वपूर्ण पहलुओं यानी 3F, फ्यूल, फर्टिलाइजर और फॉरेन एक्सचेंज के व्यापक आर्थिक संदर्भ को अच्छी तरह समझना होगा।
1: फ्यूल, फर्टिलाइजर एंड फॉरेन एक्सचेंज।
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ કહ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને પરમાણુ મુદ્દે અત્યાર સુધી કોઈ ચર્ચા નથી થઈ. ઈરાને જણાવ્યું કે તે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પર કોઈ વેરો લગાવવાનો પ્રયાસ નથી કરી રહ્યું, પરંતુ જહાજોને સલામત રીતે પસાર થવા એક વ્યવસ્થા બનાવવા માટે ઓમાન સાથે મળીને કામ કરી રહ્યું છે. દરમિયાન ઈરાનના નૌકાદળે તેલ ટેન્કર સહિત 32 જહાજનો કાફલો સફળતાપૂર્વક સામુદ્ર ધુનીમાંથી પસાર થયો હોવાની જાહેરાત કરી. આ પહેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર પર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું, પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા ચાલી રહેલા પ્રયાસને વૈશ્વિક સમર્થન મળ્યું છે, પરંતુ શાંતિનો માર્ગ સરળ નથી. શ્રી રૂબિયો હાલ ભારતના પ્રવાસે છે અને નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં તેઓ ભાગ લેશે. યુગાન્ડામાં ઇબોલાના વધુ 2 નવા કેસ નોંધાયાના અહેવાલ છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ કેસ બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. આ તમામ કેસ પડોશી દેશ કાંગોમાં ફેલાયેલા ઇબોલા સાથે જોડાયેલા છે. કાંગોના અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં ચાલી રહેલા આ પ્રકોપમાં ઇબોલાના શંકાસ્પદ કેસની સંખ્યા હવે 900થી વધુ થઈ છે. કાંગોમાં સંદેશાવ્યવહાર મંત્રાલયે રવિવારે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 904 શંકાસ્પદ કેસ નોંધાયા અને 119 શંકાસ્પદ મોત થયા છે. આ પહેલા અધિકારીઓએ ઇબોલાના 700થી વધુ શંકાસ્પદ કેસ અને 170થી વધુ શંકાસ્પદ મોતની જાહેરાત કરી હતી. ભારતે જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે કુલ 5 ચંદ્રક જીત્યા અને પુરુષોની શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. અમરસિંહ દેવેન્દાએ 24 કલાકમાં 282.881 કિલોમીટરનું અંતર કાપીને સુવર્ણ અને ગિનો એન્ટનીએસ 272.894 કિલોમીટરનું અંતર કાપીને રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે કાંસ્ય ચંદ્રક પણ ભારતને જ મળ્યો છે. તો મહિલાઓની શ્રેણીમાં ભારતીય ટીમે કુલ 667.722 કિલોમીટરનું અંતર કાપીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે તેન્ઝિમ ડોલમાં ટોચના ભારતીય ખેલાડી રહ્યા અને વ્યક્તિગત રીતે 4થા સ્થાને રહ્યા હતા. જાપાનના હિરોસાકી શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં 9 દેશના 81 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આગામી 21 જૂને યોજાનારી NEET UG 2026 પુનઃ પરીક્ષાનું સલામત, સુરક્ષિત અને સફળ સંચાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIAએ જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધિત જમાત એ ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી ભંડોળના કેસ મામલે 3 સ્થળોએ શોધખોળ હાથ ધરી. કાશ્મીરના શ્રીનગર અને શોપિયા જિલ્લામાં શોધખોળ દરમિયાન અનેક ગુનાહિત નાણાકીય દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા. NIAની તપાસ મુજબ આ પ્રતિબંધિત સંગઠન ખીણ અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી ભંડોળ એકત્ર કરવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સક્રિય રીતે સામેલ હતું. સંગઠને આરોગ્ય અને શિક્ષણ જેવી દાન અને કલ્યાણકારી પ્રવૃત્તિઓના નામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ એકત્રિત કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1,500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશીપમાં ભારતે ઇતિહાસ રચ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

મીડિયમ વેવ 373.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 8 થયા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા. આજે 25મી એટલે ફિલ્મ સંગીતકાર લક્ષ્મીકાંતની પુણ્યતિથિ છે. તો આજના આ કાર્યક્રમમાં આપને સંભળાવીએ તેમના સંગીતબદ્ધ કરેલા કેટલાક ફિલ્મી ગીતો અને સાથે સાથે તેમના જીવન સાથે જોડાયેલ કેટલીક દિલચસ્પ વાતો. આરંભે સાંભળીએ ફિલ્મ એક દૂજે કે લીએનું આ સરસ મજાનું ગીત. લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમના યુગલ સ્વરમાં, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું, ગીત રચના આનંદ બક્ષીની.

મિત્રો, લક્ષ્મીકાંત શાંતારામ કુંદલકરનો જન્મ 3 નવેમ્બર 1937માં લક્ષ્મીપૂજનના દિવસે દિવાળીના અવસર પર થયો હોવાને કારણે તેમના માતા પિતાએ તેમનું નામ લક્ષ્મીકાંત રાખ્યું, જે ભગવાન વિષ્ણુનું એક નામ છે. નામ તો લક્ષ્મીકાંત, પરંતુ નાનપણમાં જ તેમના પિતાનું નિધન થવાને કારણે પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમણે તેમની શિક્ષા અધૂરી મૂકવી પડી. તેમના પિતાના એક મિત્ર સંગીતકાર હતા, જેઓએ લક્ષ્મીકાંત અને તેમના મોટાભાઈને સંગીત શીખવાનું કહ્યું. આમ લક્ષ્મીકાંતે મેન્ડોલિન વાદક વગાડવાનું શીખ્યું અને તેઓએ બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પણ અભિનય આપ્યો. એમાંની એક ફિલ્મ છે ફિલ્મ ભક્ત પુંડલિક અને આંખે. તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે. ફરી પાછું તેમનું સંગીતબદ્ધ કરેલું એક સુમધુર ગીત સાંભળીએ, ફિલ્મ શોરનું. લતા મંગેશકર, મુકેશ અને સાથીદારોના સ્વરોમાં આ છે સંતોષ આનંદની ગીત રચના, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

મિત્રો, લક્ષ્મીકાંત અને પ્યારેલાલનું જીવન એક સમાન સંઘર્ષમય અને સંગીત પ્રત્યે જુનૂન એ બંનેને સાથે મળાવ્યા અને આમ એક અમર જોડી સંગીતની દુનિયાને મળી. લક્ષ્મીકાંત પ્યારેલાલે 1963માં બાબુભાઈ મિસ્ત્રીની પારસમણી માટે સંગીત આપ્યું અને ત્યારથી જ પોતાના કેરિયરની શરૂઆત કરી. આર્થિક રૂપથી આ ફિલ્મ સફળ થઈ, જેના બે ગીતો હસ્તા હુઆ નૂરાની ચહેરા અને વો જબ યાદ આએ સુપરહિટ થયા. આ બંને ગીતો બિના કા ગીતમાલામાં વર્ષો સુધી વાર્ષિક સૂચિમાં બન્યા રહ્યા. આમ આ જોડી હિટ સાબિત થઈ અને ત્યારે જ તેમને 1963માં પારસમણી અને 1964ની દોસ્તી ફિલ્મ, આ બંનેના ગીતોએ તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા. દોસ્તી ફિલ્મ માટે તેમને પહેલો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. તો આવો આપને સંભળાવીએ તેમની આ ફિલ્મનો સુપરહિટ ગીત, જેને સ્વર આપ્યો છે મોહમ્મદ રફીએ, ગીત રચના મજરૂ સુલતાનપુરીની.

ફરી આ જોડીનું એક ચાર્ટબસ્ટર ગીત સંભળાવીએ, મિસ્ટર એક્સ ઇન બોમ્બેનું, જેને સ્વર આપ્યો છે કિશોર કુમારે. ગીત રચના આનંદ બક્ષીની.

ફરી આ જોડીનું એક ચાર્ટબસ્ટર ગીત સંભળાવીએ, મિસ્ટર એક્સ ઇન બોમ્બેનું, જેને સ્વર આપ્યો છે કિશોર કુમારે. ગીત રચના આનંદ બક્ષીની.

70 થી 80ના દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમના નામનો ડંકો વાગતો હતો અને આ જોડીને લોકો પ્રેમથી એલપીના હુલામણા નામથી ઓળખતા. 1973માં બનેલી રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ બોબીએ તેમને અઢળક લોકપ્રિયતા અપાવી. બોબીના બધા જ ગીતો સુપરહિટ રહ્યા, જેનો ચાર્મ આજે પણ એટલો જ કાયમ છે. અને ફિલ્મના ગીતોને કારણે બોબી બોક્સ ઓફિસ પર સર્વકાલીન બ્લોકબાસ્ટર બની ગઈ. આ હતું સંગીતનું જાદુ. આવો આપને સંભળાવીએ ફિલ્મ બોબીનું આ સરસ મજાનું ગીત શૈલેન્દ્ર સિંહના સ્વરમાં, ગીત રચના આનંદ બક્ષીની, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

મિત્રો, સરગમ ફિલ્મનું સંગીત દશકો સુધી સૌથી વધુ વેચાનાર બોલિવૂડનો આલ્બમ બન્યો અને આના કારણે લક્ષ્મીકાંત પ્યારેલાલને સર્વશ્રેષ્ઠ સંગીત નિર્દેશક તરીકે છઠ્ઠો અને લગાતાર ત્રીજો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આપને સંભળાવી આ ફિલ્મનો આ સરસ મજાનો ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. ગીત રચના આનંદ બક્ષીની.

ઉભરી આ જોડી. 1970 થી 1979ની બિનાકા ગીતમાલાની વાર્ષિક સૂચિમાં સૌથી વધુ ગીતો આ જોડીના હતા અને 1980નો દશક નિરંતર સફળતા અપાવનારું રહ્યું. નવા દશકની શરૂઆત ઘણી બધી હિટ ફિલ્મોથી થઈ, જેવી કે આશા, જુદાઈ, કર્જ, દોસ્તાના, બંદેશ, રામ બલરામ, અને આ બધી જ ફિલ્મોના ગીતો લખ્યા આનંદ બક્ષીએ. ફિલ્મ શીશા હો યા દિલ હો સુપરહિટ રહ્યું, જે આજે પણ એટલું જ લોકપ્રિય છે. તો આવો સાંભળી આવીએ લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા આ ફિલ્મનું ગીત.

મિત્રો, 1970ની દશકની શરૂઆતમાં આરડી બર્મન સાથે પ્રતિસ્પર્ધા રહી, છતાં 1970ના દશકમાં સૌથી વધુ લોકપ્રિય બની સંગીત જગતમાં.

1984માં પારિવારિક ડ્રામા ફિલ્મો ઘણી આવી, જેમાં સૌથી વધુ સુપરહિટ ગીતો આપ્યા આ જોડીએ, જેમાં છે ફિલ્મો ઘર એક મંદિર, ઉત્સવ, બાજી, યે ઇશ્ક નહીં આસા, તેરી મહેરબાનિયા, ગુલામી, પ્યાર ઝુકતા નહીં, કર્મા, નાચે મયૂરી, હુકુમત, મિસ્ટર ઇન્ડિયા અને આવી અનેક ફિલ્મ, જેમાંથી આપને સંભળાવીએ શબીર કુમારના સ્વરમાં ફિલ્મ પ્યાર ઝુકતા નહીં એનું આ ગીત.

આ જોડીની અનેક હિટ ફિલ્મોમાંની ફિલ્મો છે ખલનાયક, તિરંગા, ગુમરા, ત્રિમૂર્તિ, સોદાગર. આના ગીતો એટલા કર્ણપ્રિય હતા કે આજે પણ લોકો એટલા જ ચાવથી સાંભળે છે. આપને સંભળાવીએ સોદાગરનું આ ગીત. કલાકારો છે મનહરુદાસ, કવિતા કૃષ્ણમૂર્તિ, સુખવિંદરસિંહ અને સાથીદારો. આનંદ બક્ષીની ગીત રચના, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત.

મિત્રો, લક્ષ્મીકાંત પ્યારેલાલે વિભિન્ન શૈલીઓનો ઉપયોગ કર્યો, જેમ કે ફિલ્મ કર્ઝમાં તેઓએ ડિસ્કો જેવી ધ્વનિ તૈયાર કરી. ફિલ્મમાં જે ગઝલ છે દર્દે દિલ દર્દે જિગર, તેમાં પશ્ચિમીકરણ પણ કર્યું.

ઘણા બધા ઓર્કેસ્ટ્રાનો ઉપયોગ કર્યો અને કહેવાય છે ફિલ્મ સત્યમ શિવમ સુંદરમમાં ચંચલ શીતલ નિર્મલ કોમલ આ ગીત માટે લગભગ 72 વાયોલિન વાદકોનો ઉપયોગ કર્યો હતો. અને આ સુંદર જોડી 1988ના લક્ષ્મીકાંતની મૃત્યુ સાથે જ 35 વર્ષની લંબી સાજેદારીથી આ જોડી છે એ સમાપ્ત થઈ. માત્ર જોડી જ સમાપ્ત થઈ, તેમની મિત્રતા નહીં, તેમની દોસ્તી અમર થઈ ગઈ. આજ પણ પ્યારેલાલ જ્યારે પણ કોઈ સમારોહમાં જાય છે ત્યારે એકલા પરફોર્મ નથી કરતા, તેઓ પોતાના નામ સાથે લક્ષ્મીકાંત પ્યારેલાલ જોડી જ રાખે છે અને એવી જ રીતે તેઓ પોતાના કાર્યક્રમો આપે છે. આ સાચી દોસ્તીની મિસાલ છે. બંનેની આ દોસ્તીને દિલથી સલામ કરીએ. આ જોડીનું સંગીત સદા લોકોના હૃદય પર વર્ષો વર્ષ રાજ કરે એવી શુભેચ્છાઓ સાથે આજનો આ કાર્યક્રમ આ ગીત સાથે સમાપ્ત કરીએ. સાંભળીએ તેમની હિટ ફિલ્મ તેજાબનું આ ગીત. ગાયક કલાકારો નીતિન મુકેશ, અલકા યાજ્ઞિક, શબ્બીર કુમાર અને સાથીદારો. ગીત રચના જાવેદ અખ્તરની.

મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાહી પૂરો થયો. થોડી જ વારમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 9:30 થઈ છે. રજૂ કરીએ છીએ કાર્યક્રમ આજ કે ફનકાર.

0: મીડિયમ વેવ 373.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, રાત્રિના 11 થવા જઈ રહ્યા છે. બસ થોડી શરમાં દિલ્હી કેન્દ્રથી પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અપાશે.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં જયા ભારતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત નાગરિક અલંકરણ સમારોહમાં વર્ષ 2026 કે લીએ 66 જાની માની હસ્તીઓ કો પદ્મ પુરસ્કારો સે સન્માનિત કિયા. ઇનમે સે 2 હસ્તીઓ કો પદ્મભૂષણ, 6 કો પદ્મભૂષણ ઓર 58 કો પદ્મશ્રી સે સન્માનિત કિયા ગયા. જાને માને ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલ કો કલા કે ક્ષેત્ર મેં ઉનકે યોગદાન કે લીએ મરણોપરાંત પદ્મ વિભૂષણ સે સન્માનિત કિયા ગયા. અભિનેતા કી પત્ની ઓર લોકસભા સદસ્ય હેમા માલિનીને યે પુરસ્કાર ગ્રહણ કિયા. વાયલિન વાદક ડોક્ટર એન રાજમ કો ભી પદ્મ વિભૂષણ સે સન્માનિત કિયા ગયા. પદ્મ વિભૂષણ અસાધારણ ઓર વિશિષ્ટ સેવા કે લીએ, પદ્મભૂષણ વિશિષ્ટ સેવા કે લીએ ઓર પદ્મશ્રી કિસી ભી ક્ષેત્ર મેં વિશિષ્ટ સેવા કે લીએ પ્રદાન કિયા જાતા હૈ. ગૃહમંત્રી અમિત શાહને આજ પદ્મ પુરસ્કાર સે સન્માનિત સભી વિશિષ્ટ હસ્તીઓ કો બધાઈ દી હૈ. સોશિયલ મીડિયા પોસ્ટ મેં શ્રી શાહ ને કહા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને પદ્મ પુરસ્કારો કો સમાજ કે જમીની સ્તર પર બદલાવ લાને વાલે લોગો કો સન્માનિત કરને કા માધ્યમ બનાયા હૈ. ગૃહમંત્રી અગલે કુછ દિનો મેં ભારત કે સીમાવર્તી ક્ષેત્રો કા દૌરા કરેંગે ઓર સુરક્ષા સે સંબંધિત બેઠકે કરેંગે. સૂત્રો ને બતાયા કે વે આજ દેર રાત રાજસ્થાન કે બીકાનેર પહોંચેંગે ઓર કલ સુબહ બીએસએફ કી સાંચો સીમા ચોકી કા દૌરા કરેંગે, જહાં વે સુરક્ષા બલો કે સાથ બાતચીત કર ઉનકે લીએ કલ્યાણકારી યોજનાઓ કા ઉદઘાટન કરેંગે. वित्त मंत्री निर्मला सीतारामन ने पश्चिम एशिया संघर्ष के चलते ईंधन, उर्वरक और विदेशी मुद्रा पर विशेष ध्यान देने का आह्वान किया. श्रीमती सीतारामन ने आज मुंबई में लघु उद्योग विकास बैंक की 37वीं वर्षगांठ समारोह में सूक्ष्म, लघु और मध्यम उद्यम क्षेत्र के पारिस्थितिकी तंत्र को मजबूत करने और ग्रामीण उद्योगों के आधुनिकीकरण में तेजी लाने के उद्देश्य से कई